નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી

6888 બાર તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: અલે સુરેશ, હું આ પડા સે બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુર માં વળી જુઓ આવા ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય. જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંત તરફ જઈ રહ્યા છીએ. અત્યારે અર્જુનનો જે પ્રશ્ન હતો કે કૃષ્ણ એમ કહે છે કે જે સ્થિતપ્રજ્ઞ હોય તે પરમપદને પ્રાપ્ત કરે,

સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? આગળના શ્લોકોની અંદર આની જ ચર્ચા ચાલી છે અને હજુ પણ થોડી ચાલવાની છે, પણ જે કંઈ ચાલ્યું છે એનો સાદો અર્થ એક જ છે કે જેની બુદ્ધિ પરમાત્મ તત્વમાં સ્થિર થઈ છે તે એને આપણે યોગી કહી શકીએ, એને આપણે યુક્ત કહી શકીએ, એ પરમ પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે એવું આપણે છેલ્લે છેલ્લે જોયું હતું. અને જેને આવી પરમ પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે એને પછી કોઈ દુઃખ તો હોય જ નહીં. દુઃખ અને સુખ એ તો દુનિયાવી બાબતો છે, અને સ્થિત પ્રજ્ઞ જે છે એ દુનિયાવી બાબતોથી ઊંચે ઉઠી જાય છે. પણ આપણે સમજીએ છીએ કે થોડા ખુશ થઈએ તો સુખ, ને થોડા આપણે ખુશ ન થઈએ એવી પરિસ્થિતિ પેદા થાય તો દુઃખ, આવું કંઈક આપણે સમજતા હોઈએ છીએ. તો એ પણ આ રીતે સમજી શકાય કે જે પરમ પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે એને કોઈ દુઃખ તો છે જ નહીં. છેલ્લે આપણે આ વસ્તુ જોઈ હતી, પ્રસાદે સર્વ દુઃખાના મહાની રસ્યો પજાય તે એવું કહેવામાં આવ્યું હતું. હવે આગળ કહે છે, કારણ કે વાત ચાલે છે એ ઇન્દ્રિયોને સ્થિર કરવાની વાત ચાલે છે. સીધી ક્રમિક વસ્તુ છે કે ઇન્દ્રિયો સ્થિર થાય, ઇન્દ્રિયો પોતાના વિષયોની અંદરની આસક્તિમાંથી મુક્ત થાય, એની સાથે મન મુક્ત થાય, અને મન મુક્ત થાય એટલે બુદ્ધિ સ્થિર થાય. આ જે વાત છે એ વાત બહુ જ સમજવા જેવી છે, એને હવે જુદી જુદી રીતે આ અધ્યાયોમાં સમજાવ્યા કરી છે. કે છે કે બુદ્ધિ સ્થિર ન થાય કોની? અયુક્તસ્ય. 66મો શ્લોક છે એ કહે છે કે નાસ્તિ બુદ્ધિ રયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતર અશાંતસ્ય કુત સુખમ. એટલે જેમ પેલો દુઃખની વાત હતી એમ લૌકિક અર્થમાં સુખની વાત કરો તો અમુક પ્રકારના માણસો સુખ પ્રાપ્ત જ ન કરી શકે. કયા માણસો? તો ફરી પાછું આપણે પેલા તરફ જવું પડે કે જેની ઇન્દ્રિયો હજુ એના વિષયોની અંદર જ આસક્ત છે, રમમાણ છે, તો એનું મન સ્થિર ન થાય. એનું મન સ્થિર ન થાય એટલે બુદ્ધિ સ્થિર ન થાય. જેમ આગળ તર્ક આપ્યો તો એમ ફરી એક વખત અહીંયા તર્ક આપે છે. નસ્તિ બુદ્ધિ રયુક્તસ્ય, જે અયુક્ત છે એટલે કે જે આ પ્રમાણે સ્થિરતાને પામ્યો નથી, હજી જેની ઇન્દ્રિયો આકર્ષણને અનુભવી રહી છે, હજી જે વિષયોની અંદર રમમાણ કે આસક્ત થયા કરે છે, તો એની બુદ્ધિ સ્થિર હોય જ કેવી રીતે? નસ્તિ બુદ્ધિ રયુક્તસ્ય, જે અયુક્ત છે એને બુદ્ધિ નથી. અહીંયા બુદ્ધિ એટલે જ્ઞાન. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, જે અયુક્ત છે, જે આ રીતે સ્થિર થયો નથી, જેની બુદ્ધિ પરમાત્મ તત્વ સાથે સીધી જોડાઈ નથી, એટલે જ્ઞાન ક્યાંથી હોય? નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. અને જ્યાં બુદ્ધિ સ્થિર થઈ નથી ત્યાં ભાવના પણ પેદા થતી નથી. નચા યુક્તસ્ય ભાવના, એને ભાવના પેદા થતી નથી. નચા ભાવયત શાંતિ, અને જેનામાં આ પ્રકારની શાંતિ પેદા થઈ નથી, આ પ્રકારની ભાવના પેદા થઈ નથી, એના મનમાં શાંતિ નથી. અને જો શાંતિ જ ન હોય તો પછી સુખ કેવું? તર્ક ચાલ્યો છે, આ જ પ્રકારનો તર્ક આગળ પણ ચાલ્યો છે કે સંગથી વિનાશ તરફ જવાય છે. અહીં એ જ તર્કને જુદી રીતે કહ્યો કે ઇન્દ્રિયો આકર્ષણાતીત ન થઈ હોય તો આકર્ષણાતીત ન થયેલી જે ઇન્દ્રિયો છે એને કારણે ચિત્તમાં સ્થિરતા આવતી નથી. ચિત્તમાં સ્થિરતા આવતી નથી તો કોઈ ભાવના પેદા થતી નથી. ભાવના પેદા થતી નથી તો શાંતિ પેદા થતી નથી. શાંતિ પેદા થતી નથી તો સુખ મળતું નથી.

એટલે જો સુખ પણ મેળવવું હોય તો રસ્તો તો આ જ છે. અલબત્ત વારંવાર જે કહ્યું છે તે એ છે કે સુખ અને દુઃખ થી પર થવાની ક્રિયા એ જ તો ગીતા શીખવાડી રહી છે. કરવું છે તો સુખ દુઃખ નામના દ્વંદ્વોથી અતીત બનવાનું છે, એ વાત વારંવાર કહી છે આપણને. અહીંયા કહે છે કે લૌકિક માણસો સુખ દુઃખની પરિભાષા જો સમજ

એટલે તમારે સુખ પ્રાપ્ત કરવું છે. આ સુખ પણ પ્રસન્નતાની જ વાત છે. આ પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ છે એ તો એ જ છે. કારણ કે પછીનો શ્લોક બહુ સરસ રીતે કહે છે કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર નાવમ ઇવાંભસી. સરસ મજાનો દાખલો આપ્યો છે. માનો કે એક નાવ એક નદીની અંદર વહે છે અને આ વહેતી નાવ જે છે, માનો કે પાણી સ્થિર હોય તો પણ પવન આવે એ દિશામાં ચાલવા માંડે. પવન આવે એ દિશામાં નાવ ચાલવા માંડે. પવન ઉત્તર નો હોય તો ઉત્તર દિશામાં ચાલે, પવન દક્ષિણ નો હોય તો દક્ષિણ દિશામાં ચાલે. પવન કદાચ પેલા પ્રવાહ થી વિપરીત દિશાનો હોય તો એ નાવમાં સંઘર્ષ થાય. પ્રવાહ ખેંચી જતો હોય એક બાજુ, વાયુ ખેંચી જતો હોય બીજી બાજુ. નાવનું શું, આમ ખેંચાય કે આમ ખેંચાય, આપણા મનનું આવું છે. ઇન્દ્રિયો ખેંચે એ બાજુ ખેંચાય. ઇન્દ્રિયોને આધીન થઈને જે માણસ ચાલતો હોય એને શું થાય કે ઇન્દ્રિયો જે તરફ ખેંચે એ તરફ એ માણસ ખેંચાય કરે. એની પ્રજ્ઞા, એની બુદ્ધિ જે છે એ બુદ્ધિ નાવ જેવી બની જાય. નાવ જેવી બની જાય એટલે કે નાવ પવનથી ખેંચાયા કરે, એમ એની સ્થૂળ બુદ્ધિ પણ ઇન્દ્રિયોના વિષયો તરફ ખેંચાયા કરે. આમ ખેંચાય અને તેમ ખેંચાય. એની પોતાની સ્થિરતા, એની પોતાની દ્રઢતા હોય જ નહીં. કારણ કે એ તો પાણીમાં છે, પાણી ચંચલ છે, ત્યાં સ્થિરતા નથી. બુદ્ધિ પણ એવી છે, મનની વાત પછી કરવાના છે. મનો દુર્નિગ્રહમ ચલમ વગેરે પાણીમાં છે એટલે પવન ખેંચે એમ ખેંચાઈ જાય. તમારે સ્થિર બનવા માટે એને વજનદાર બનાવવી પડે, નાવને નીચે લંગર નાખવું પડે તો પવન ના ખેંચે. એટલે ઇન્દ્રિયોને સ્થિર કરવી, પોતાના વિષયોની અંદર ખેંચી ન જાય બુદ્ધિને, એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવી, એ આખી આખી વાતનો હવે આમ કે સાર છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો અનુવિધીયતે. ઇન્દ્રિયો વિષયોની અંદર ખેંચા કરે અને મન એની સાથે રહે તો પછી બુદ્ધિ પેલા પાણીની અંદર જેમ નાવ વાયુ વડે ખેંચાય એમ ખેંચાયા કરે. એટલે બુદ્ધિ સ્થિર થઈ શકે જ નહીં જ્યાં સુધી વાયુ ખેંચતો હોય. એટલે કે મન આપણું ઇન્દ્રિયો દ્વારા, કોઈ એક ઇન્દ્રિય દ્વારા, માનો કે આપણી જ્ઞાન ઇન્દ્રિયો તો પાંચ છે, એમાંની કોઈ એક ઇન્દ્રિય, સંગીતનો બહુ શોખ છે અને કોઈ માણસ સાધના કરવા બેઠો હોય અને સરસ મજાનું સંગીત વાગે એટલે તરત ને તરત એનું મન એ બાજુ ખેંચાઈ જાય, વાત પૂરી થઈ ગઈ. પણ એ પણ ચાલ્યા કરે અને છતાં સ્થિર રહે એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવી છે. એટલે તો સ્થિતપ્રજ્ઞાની આખી વાત ચાલે છે. તો પ્રજ્ઞા કેવી છે, પાણીમાંની ઓળી જેવી છે અને મનની સાથે મળીને ઇન્દ્રિયોને ખેંચી જાય એ પરિસ્થિતિ છે, એ ખેંચી જઈ શકે છે. માટે પ્રયત્નપૂર્વક આપણે ઇન્દ્રિયોને સ્થિર કરવાની છે, એ સૌથી પહેલું પગથિયું છે. એવા તસ્માત પછીના શ્લોકમાં બહુ સ્પષ્ટપણે કહ્યું, 68મો શ્લોક છે કે તસ્માત ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ નિગૃહીતાનિ. જેની ઇન્દ્રિયો તેના અર્થો તરફથી તમે સંયમમાં લઈ લીધી તો પછી બધું સંયમમાં આવી જાય છે અને બુદ્ધિ સ્થિર થઈ જાય છે. યસ્ય નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ. નિગૃહીત કરી ખેંચી લીધી, ક્યાંથી ઇન્દ્રિયોને ખેંચી લીધી, ઇન્દ્રિયાર્થે.

ઇન્દ્રિયના વિષયમાંથી તે તે ઇન્દ્રિયને ખેંચીને આગળ સરસ રીતે કાચબાનો દાખલો આપ્યો છે. કાચબો જેમ પોતાના અંગોને સંકોરી લે એમ ઇન્દ્રિયોને સંકોરી લીધી. અહીંયા બહુ મજાની વાત છે કે ઇન્દ્રિય પોતાનું કામ કરે અને છતાં એની સાથે આસક્તિ ના રહે એવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે એને નિગ્રહિત કહેવાય. જોયા કરે, જોઈને એ સંદેશો મનને મોકલાય ખરા, મન એ સમજાય ખરા, પણ એની સાથે આસક્તિ ન થાય, વળગણ પેદા ન થાય. મારે એની સાથે શું, માટીનું ઢેફું હોય કે સોનાનો ટુકડો હોય, બંને જોવાય તો છે, પણ માટીના ઢેફા માટે અને સોનાની લગડી માટે એક સરખો ભાવ જો પેદા થઈ ગયો હોય તો પછી ઇન્દ્રિય પોતાના અર્થ તરફ આપણને આસક્તિથી બાંધી શકતી નથી. સોનાનો ટુકડો થયો હોય એટલે આપણે દોડીને લઈ જવા, દોડીને લઈ લેવા મથીએ ત્યાં સુધી આપણે ઇન્દ્રિયથી બંધાયેલા છીએ, ઇન્દ્રિય આપણાથી બંધાયેલી નથી. તો આપણે ઇન્દ્રિયના વશમાં રહેવાનું કે ઇન્દ્રિય આપણા વશમાં રહેવાનું? મોટા ભાગના માણસો ઇન્દ્રિયના વશમાં પોતે હોય છે, ખબર હોય છે, બધી ખબર હોય છે કે ધૂમ્રપાન કરવું એનાથી રોગ થાય છે, ભાઈ ખબર છે, પણ નથી રહેવાતું. શું થાય આવી એમની દલીલ હોય છે, નથી રહેવાતું. જે વખતે તલપ જાગે છે એ વખતે પછી આ કઈ તલપ છે, એ આ છે કે ઇન્દ્રિયના તમે ગુલામ છો. ઇન્દ્રિય તમારી ગુલામ હોવી જોઈએ, એના બદલે તમે ઇન્દ્રિયના ગુલામ થઈ જાઓ છો અને તમને એ ખેંચી જાય છે પોતપોતાના વિષયો તરફ. અને જો પોતપોતાના વિષયો તરફ ખેંચી જાય છે તો તમે એના વડે બંધાયેલા છો, અને જો એના વડે બંધાયેલા છો તો સમગ્ર રીતે તો બંધાયેલા છો જ છો, કોઈ સવાલ જ નથી. એટલે તસ્માત, તેથી એમ કહીને આ શ્લોકમાં વાત કરી છે. તેથી આ પરિસ્થિતિ છે જે આખી તને આગળ સમજાવી દીધી, પેલા શ્લોકમાં વાત કરી હતી તે જ અહીંયા પણ છે કે ઇન્દ્રિયોને એમના વિષયોની સાથે બંધાતી અટકાવો. તમે ઇન્દ્રિયોના ગુલામ ના થાઓ, ઇન્દ્રિયોને તમારા વશમાં લેતા શીખો. જેણે પોતાની ઇન્દ્રિયોને એમના એમના અર્થ તરફથી ખેંચી અને સ્થિર કરી દીધી, આસક્તિ મુક્ત કરી દીધી, એના તરફ ખેંચાતી બંધ કરી દીધી, એના તરફનું અદમ્ય આકર્ષણ અનુભવતી બંધ કરી દીધી. કારણ કે આકર્ષણ તો ઇન્દ્રિયો અનુભવતી જ નથી, ઇન્દ્રિયો તો વિષય સુધી લઈ જાય છે, પછી મન ને બુદ્ધિ ખેંચાય છે. આ મન ને બુદ્ધિને ખેંચાતી અટકાવવી હોય તો ઇન્દ્રિયોને પોતાના અર્થના આસક્તિમાં રહેતી બંધ કરવી જોઈએ. એટલે કહે છે અહીંયા કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વ્યહ નિગ્રહિતાની, ઇન્દ્રિયોને પોતપોતાના અર્થ તરફથી નિગ્રહિત કરવી. જેણે આ કર્યું છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની બુદ્ધિ સ્થિર થઈ એમ કહેવાય, તે સ્થિર બુદ્ધિ વાળો કહેવાય. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં રાચતી હોય, ઇન્દ્રિયો પવન નાવને ખેંચી જતી હોય એમ મનને અને બુદ્ધિને ખેંચી જતી હોય તો એ માણસ સ્થિતપ્રજ્ઞ થઈ શકે જ નહીં, કદી ના થઈ શકે. એટલે દેખીતો જે વ્યવહાર છે એના કરતા વિપરીત વ્યવહાર તમારો થઈ જાય. સાધારણ રીતે આપણે ખાઈએ એટલે જીભ સ્વાદ અનુભવતી હોય, અને સ્વાદ અનુભવતી હોય એટલે આપણે જે સ્વાદુ છે, જે સ્વાદિષ્ટ છે એને ખાધા કરીએ, એ પરિસ્થિતિ પેદા થતી હોય. એના બદલે અહીંયા ઊંધી વાત થઈ ગઈ કે ઇન્દ્રિય એનું કામ છે સ્વાદને અનુભવવાનું, પણ સારો છે ખોટો એ તો તમારે નક્કી કરવાનું છે ને. તમે એનાથી બંધાય તમારું કામ છે એ નિશ્ચિત છે કે શરીરના પોષણ માટે મારે જમવાનું છે, તો શરીરનું પોષણ એ ધ્યેય છે, સ્વાદ એ ધ્યેય નથી. જે દિવસે સ્વાદ એ ધ્યેય થયો તે દિવસે તમે એ ઇન્દ્રિયના ગુલામ થઈ ગયા. પછી એ સ્વાદ વાળું તમે શોધ્યા કરશો, એના માટે તમે પગને રત કરશો, તમે તમારા ખિસ્સાને ત્યાં વાપરશો, અને પછી તમે તમે તમારા ગમતી દિશા તરફ દોડશો. એટલે પેલી નાવ છે ને એ પાણીમાં ખેંચાણી. એટલે સામાન્ય માણસ જે કરે છે એના કરતા દેખીતી રીતે આ વિપરીત ક્રિયા છે. આ વિપરીત

ક્રિયાને જરા જુદી રીતે હાસ્યાસ્પદ રીતે સમજાવે છે ગીતાકારે. શું કહે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. દેખીતી રીતે બધા પ્રાણી માત્ર જયારે ઉગી ગયા હોય ત્યારે યોગી જાગે છે. આમ તો નિશાચરો જાગે, નિશાચરો હોય ને રાતના ઘુવડો એ જાગે. અહીંયા શું કહે છે કે જે વખતે બધા પ્રાણી માત્ર ઊંઘી ગયા હોય, એટલે બધા પ્રાણી માત્ર માટે જે રાત હોય તે યોગી માટે દિવસ છે, તે વખતે યોગી જાગે છે. અને જયારે બધા જાગતા હોય અને પોતપોતાના કાર્યો કરતા હોય ત્યારે એના માટે રાત છે. સા નિશા પશ્યતો મને. જે વખતે બધા પ્રાણીઓ જાગતા હોય એ વખતે સાચું જોનારો જે જ્ઞાની મુનિ છે એના માટે એ રાત છે. સામાન્ય રીતે આપણે છીએ ને એ વિષયો તરફ ઊંઘતા છીએ, આપણને સાચું દેખાતું નથી, ઘન અંધકારમાં તમસમાં ડૂબેલા છીએ અને એટલે ઊંઘીએ છીએ. સત્યની ખબર નથી, ઊંઘ છે. આ ઊંઘમાં ને ઊંઘમાં જે ચાલે એ બધું ચાલ્યા કરે છે, એટલે જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે ઊંઘ છે, તમસ છે, અંધકાર છે. જ્ઞાન હોવું એ જાગતા હોવાની નિશાની હોવી જોઈએ. પશ્યતો મુને એ શબ્દ વાપર્યો છે, એટલે એને એની સ્થિતિ શું છે કે બધા પ્રાણી માત્ર તો ઊંઘે જ છે, એટલે ગમ્યું તે ખાય, ગમ્યું ત્યાં જાય, એમને ઇન્દ્રિયો દોરે ત્યાં દોરાય અને એમને એમ એમની જિંદગી પૂરી થઈ જાય. એમને ખબર જ નથી કે ખરેખર વિશ્વ શું છે, હું શું છું, હું કોણ છું, મારે શું કરવાનું છે. જે દેખાય છે એ તો રાતનું છે, સપનું છે, સત્ય નથી. એટલે જ્યાં બધા સત્યથી વિમુખ થઈને ઊંઘી રહ્યા છે, જ્યાં બધાને કઈ દેખાતું નથી, ત્યાં પેલા ને બધું પ્રકાશ પ્રકાશ છે. તેના માટે જ્ઞાન જ્ઞાન છે અને સત્ય દેખાય છે કે આ સત્ય છે, આ સત્ય છે. પણ બધાને જે દેખાતું હોય અને બધાને દિવસ છે, પ્રકાશ છે, ચાલો આમ છે, ચાલો તેમ છે, પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તો આ નિશ્ચિંત થઈને એક બાજુ ઊંઘે છે. ઊંઘે છે એટલે એના માટે આ કોઈ જે બધા પ્રયત્નો ચાલે છે, પ્રવૃત્તિ ચાલે છે, આ પ્રવૃત્તિ એને એમ લાગે છે કે એના માટે છે જ નહીં. એ પ્રવૃત્તિ એવા વિષયોમાં છે કે જ્યાં જગત માટે અંધારું છે, અને જ્યાં જગત એમ સમજે કે આ તો અમને બરોબર આમ દેખાય છે ને જ્ઞાન છે ને અમે આમ કરીએ છીએ ને અમે તેમ કરીએ છીએ, હું ખાઉં છું, હું પીવું છું, હું ઊંઘું છું, આ મારું છે, આ તારું છે, આ ઓલાનું છે, આ પેલાનું છે, હવે હું આમ કરીશ ને, હવે હું તેમ કરીશ ને, હું હતો તો આમ થઈ ગયું. આ જાણે કે એની જાગૃત અવસ્થા છે. એ બધાની બાબતમાં પેલો સૂતો છે યોગી, કારણ કે એના માટે આ સત્ય જ નથી. આ તો રાત છે અને ખબર પડે કે તો આ ખોટા દોડાદોડ કરે છે, આ સપનામાં છે, ઊંઘે છે. આપણે સપનામાં હોઈએ ત્યારે કઈ કેવી દુનિયા આપણી નવી જ બની જતી હોય છે, પણ સપનાની દુનિયાની અંદરથી જો બહાર આવીએ તો આપણને લાગે કે આપણે પથારી પડે છે. પેલો ઊંઘમાં ગયો જ નથી એ મુનિ, એ જાણે કે એ વખતે નિષ્પ્રવૃત્તિ ઊંઘે છે. એટલે દુન્યવી જનોનો જે સામાન્ય વ્યવહાર છે એના કરતા આ જે જ્ઞાનવાન મુનિ છે એનો વ્યવહાર જુદો પડે છે. દેખીતું જુદો નથી પડતો, કારણ કે દેખીતું જે છે એ જ છે. દેખીતો જુદો નથી પડતો,
પણ જો એને આપણે સમજીએ એની પાસે જઈને એની અંદર જઈએ.

આની સાથે બંધાયેલો જ નથી, આની સાથે લેપાયેલો જ નથી, આપણી સાથે ચાલે છે ખરા, પણ એને એની સાથે કોઈ મોહ નથી, લાગણી નથી, કર્તવ્ય કર્મ નિભાયા કરે છે, પણ એની સાથે બંધાયેલો નથી ભાઈ. એટલે કહ્યું કે બીજાઓ માટે જે રાત છે એ એના માટે દિવસ છે, અને બીજાઓ માટે જે દિવસ છે એ એના માટે રાત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. એના માટે એ રાત છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે રાતમાં છીએ કે દિવસમાં છીએ. બધા વ્યવહારો આપણા એની સાથેની આસક્તિ સહિત થતા હોય તો આપણે દિવસમાં રાત છીએ, પણ જો આપણા બધા વ્યવહારો સમ્યક જ્ઞાન સહિત થતા હોય તો આપણે એનાથી મુક્ત છીએ, દિવસમાં રાત છીએ. આ વાત બહુ જ સારી રીતે સમજે તો આગળની વાત સમજી શકાય. આ શ્લોક બહુ બહુ રીતે અનેક જગ્યાએ અનેક રીતે કહેવાતો આવ્યો છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની. જે લોકો થોડુંક સંસ્કૃત વ્યાકરણ જાણે છે એમના માટે આ શ્લોકમાં જરા કે કુતૂહલ વાળી વસ્તુ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની. એટલે એક લીટીમાં છે જાગૃતિ અને બીજીમાં છે જાગૃતિ. જાગૃતિ અને જાગૃતિ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જાગૃતિ એક વચન છે, અને સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જાગૃતિ જે છે એ બહુવચન છે. જાગૃતિ સંયમી એક સંયમી છે અને ભૂતાની અનેક છે. ભૂતાની એમ કહીએ ત્યારે પ્રાણી માત્ર, એમાં માણસો આવી ગયા, પ્રાણીઓ આવી ગયા. હકીકતમાં તો માણસ એવી અવસ્થામાં પ્રાણીની જેમ જ જીવતો હોય છે, પશુની જેમ જીવતો હોય છે. જો મનુષ્યની જેમ જીવે ને એની અંદરના ઈશ્વરીય અંશને ઓળખતો થયો હોય તો એ બદલાઈ ગયો હોય. એવો તો એક હોય, અનેકો જે છે એ તો ભૂતાની, એ તો પ્રાણીઓ છે. એટલે પ્રાણીઓ તો જીવે છે, આવી રીતે જીવે છે, દિવસ ને રાત ને રાત ને દિવસ સમજીને જીમ્યા જીવ્યા કરે છે. જ્યાં જે નથી ત્યાં તેને ઓળખે છે, અને પછી શું થાય છે કે પેલા એની જેમ દોડે છે. રણની અંદર જેમ પેલું હરણ પાણીને જોઈને દોડ્યા કરે ને મૃગ તૃષ્ણિકામાં, એટલે સામે દેખાય છે કે ઓહો આ જળના ભંડાર ભર્યા, હમણાં જવું ને હમણાં પી લઈશ. એને અભરે ભર્યા જળના ભંડાર દેખાય ને દોડ્યા કરે, દોડ્યા કરે ને પેલું જળ તો આગું જતું જાય, કારણ કે જળ છે જ નહીં, માત્ર બ્રહ્મ છે. આ બ્રહ્મને એ સત્ય માનીને દોડ્યા કરે છે. પ્રાણીઓ દિવસને રાત માનીને, રાતને દિવસ માનીને ચાલ્યા કરે છે. મૃગ તૃષ્ણાની પાછળ દોડે છે, સત્યની પાછળ દોડતા નથી. સત્યની પાછળ તો કોક એક મનીષી, કોક એક જ્ઞાની દોડતો હોય એવું આપણને જોવા મળે. આ મૃગ તૃષ્ણિકા છે આખી. જે જગતને આપણે જગત તરીકે જોઈ રહ્યા છીએ, જેને આપણે આપણી સ્થૂળ પ્રજ્ઞાથી, આપણી સ્થૂળ બુદ્ધિથી પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ દિવસે દેખાતી રાત છે અને રાતે દેખાતો દિવસ છે. બહુ ગંભીર વાત આ શ્લોકમાં કહેલી છે, અને અનેક રીતે આને સમજાવવાનો અનેક મનુષ્યોએ પ્રયત્ન કર્યો છે, અધ્યાત્મની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને વાસ્તવિકતાની દ્રષ્ટિએ પણ સમજાવવાનો પ્રયત્ન લોકોએ કર્યો છે. પણ આપણે સમજવાનું એ છે કે જ્યાં આપણને આ સુખ કે ગમતું કે એ દેખાય છે તે આપણી સ્વપ્નાવસ્થા છે એમ કરીએ તો આપણે જ્ઞાનના દરવાજાને ખોલીએ છીએ. ઇન્દ્રિયોથી ખેંચાઈ ગયા તો પેલા મૃગ તૃષ્ણાની જ્યાં આપણે પાણીની પાછળ ખેંચાયા કરશું. સાચું સુખ ત્યાં નથી. પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે એનું વર્ણન આગળ આવ્યું છે. પરમ સુખની પ્રાપ્તિ કરવાની છે એનું વર્ણન આપણને આગળ જોવા મળ્યું છે. પણ સુખને બાને દુઃખને દુઃખને બાને સુખ એમ જો ભોગવ્યા કરીએ તો આપણે

0: છતાં પ્રકાશમાં ઊંઘીએ છીએ, અને ઊંઘમાં ને ઊંઘમાં આપણી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. આ શ્લોક બહુ જ જાણીતો છે અને લોકોને કંઠસ્થ છે હોવું પણ જોઈએ એવો સરસ શ્લોક છે. એની સાથે આપણે પૂરું કરીશું. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં ધોરણ 12માં સાયન્સ ફેડમાં ખૂબ સારી સફળતા મેળવી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર એવી દીકરી રિયા નિકેશ ચંદ્ર બારોટને મળીએ. કેમ છે રિયા?
2: મજામાં.
1: રિયા, ધોરણ 12 સુધીના અભ્યાસકાળ દરમિયાન અનેક સ્કૂલોમાં અભ્યાસ

0: કરીને છેલ્લે શ્રીરામ વિદ્યાલયમાં નામ રોશન કર્યું અને આ સ્કૂલના અંદર અભ્યાસ કર્યો, તો કેટલી બધી સ્કૂલો બદલી આજ સુધીમાં?
1: મેં આજ સુધી કુલ 6 સ્કૂલોમાંથી અભ્યાસ કર્યો છે. સૌથી પહેલા હું શ્રીસ્થલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધપુર હતી, એના પછી કાણોદર પ્રાથમિક શાળા નંબર 4, ત્યાંથી સંત અન્નાસાહેબ સ્કૂલ ડીસા, એના પછી હું આદર્શ પ્રાથમિક શાળામાં હતી ત્યાં આગળ 4, 5, 6, 7, ત્યાં આગળ હું બહુ સારી રીતે ભણી છું. એના પછી રાજીબા કન્યા વિદ્યાલય 8, 9, 10 અને 11, 12માં શ્રીરામ વિદ્યાલય. મેં શ્રીથી સ્ટાર્ટ કર્યું અને શ્રી પર પતાવ્યું.
0: શું વાત છે, એટલે શ્રી સુધી પહોંચી અને શ્રી સુધી અત્યારે આવી ગઈ. સરસ. બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં આવી ત્યારે તને કેવી ફિલિંગ થઈ?
1: મને બહુ જ ખુશી થાય છે, જો કે કદી વિચાર્યું નહોતું, કારણ કે મારો પહેલેથી ફોકસ મેઇન નીટ ઉપર જ હતો. મારે 12માં 87.69% આવ્યા છે અને મારી પીઆર રેન્ક 99.75 છે.
0: સાયન્સના અભ્યાસ બાદ હવે 12th પછી શું કરવાનું પ્લાનિંગ છે?
1: 12th પછી હાલ તો મારે નીટની તૈયારી ચાલુ છે અને એના પછી હું MBBSમાં એડમિશન લઈશ, સારી કોલેજમાં ડોક્ટર બનીશ અને બહુ સારી સમાજની સેવા કરીશ.
0: સરસ. અત્યારે અભ્યાસ દરમિયાન જે તે વાત કરી એ પ્રમાણે જયારે 12th અને 10th જયારે તૈયારી થતી હતી તો દિવસની કેટલા કલાકની મહેનત હતી?
1: આમ નોર્મલી તો હું કલાક ગણતી નથી, પણ જે વખતે સ્કૂલો ચાલુ હતી અમારી વખત સ્કૂલ ટાઈમ ઉપરાંત હું 6 કલાક તો હું મિનિમમ વાંચતી, અને ખાલી મારો ઊંઘવાનો ટાઈમ ફિક્સ હતો કે 7 થી 6 કલાકની ઊંઘ લેતી અને બાકીનો જે ટાઈમ હોય એમાં વાંચતી. અને કોઈક વખત એવું થાય કે હવે થોડી થાક લાગ્યો છે ને એવું હોય તો થોડું ફ્રેશ થઈ.
0: જયારે સાયન્સમાં સ્ટુડન્ટ હોય છે ત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંનેની જે માનસિકતા હોય છે એવી ઘણી વાર બનતી હોય છે કે એ સાયન્સમાં છે, તો એવું પરિવારમાં બનતું?
1: ના.
0: પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો એજ્યુકેશન બાબતે?
1: મને મારા પરિવારનો ફૂલ સપોર્ટ રહ્યો છે, કારણ કે મને પહેલેથી કદી પ્રેશર નથી આવ્યું ઘરનું કે તું વાંચવા બેસને આમ કર, ઉલટાનું મને રિલેક્સ કરી જાય. હું બહુ વાંચતી હોઉં તો મમ્મી કે બસ બેટા આવે થોડા રિલેક્સ થઈ જાઓ, ડેડી આવે કે ચલો મસ્તી કરીએ, થોડી વાતો કરીએ આમ તેમ, તો એ રીતે બહુ સપોર્ટ રહ્યો છે. અને મારા મમ્મી ડેડીએ મને બહુ જ સારી રીતે ભણાવી છે, શીખવાડ્યું છે બહુ બધું. અને મને ખાસ તો મને જે સ્કૂલમાં જે ટેક્સ્ટ બુકની અંદર આવે છે એના ઉપરાંત મને બહુ જ બધી વસ્તુ એવી છે કે જે મને શીખવા મળી છે, અને હું એ બદલ મમ્મી ડેડીને બહુ જ બહુ જ થેન્ક યુ કહીશ.
0: અત્યાર સુધીના 12th અભ્યાસકાળ દરમિયાન ઘણા બધા ટીચર્સ ને એના કારણે તને મોટિવેશન મળ્યું છે, તો એવા ટીચર્સો માટે શું?
1: મારા ટીચર્સ તો એ વસ્તુ છે કે એમનાથી હું બહુ જ બધું શીખી છું, કારણ કે હું 6 સ્કૂલોમાંથી ભણી છું, તો સ્વાભાવિક વસ્તુ છે કે મારી પાસે બહુ બધા શિક્ષકો હતા, તો મેં દરેકની અંદરથી અલગ અલગ વસ્તુઓ દરેક શિક્ષક પાસેથી મેં નવી નવી વસ્તુઓ શીખી છે. અને એટલું સારું હતું કે મને જેટલા શિક્ષકો મળ્યા છે દરેક જણ મને હંમેશા શીખવાડવા માટે તૈયાર હતું. એ લોકો મને મારી વાતોને સમજતા, મને સમજતા, મને શીખવાડતા કે ના બેટા આમ નહીં, તું આમ કર, આ સારું છે તારી માટે. તો એ રીતે હું એ લોકોની બહુ જ ઋણી છું. અને અમારે આદર્શમાં એક મેડમ હતા ઉષા દીદી, તો ઉષા દીદીએ મને ખાસ કરીને એમને મને મૌલિકતાથી લખતા શીખવાડ્યું, એમના લીધે હું નિબંધો લખતી થઈ હતી, તો હું એ વખતે નિબંધો પણ ખાસા લખતી.
0: અભ્યાસની સિવાય તને શેમાં રસ છે?
1: અભ્યાસ સિવાય એમ તો મને બહુ જ બધી બાબતોમાં રસ છે, એટલી બધી કે મને પોતે નથી ખબર, પણ મને મેઇન રસ તો મને ડાન્સ કરવાનો અને પછી ટ્રેકિંગ કરવાનો અને સૌથી વધારે કાર્ટુન્સ જોવાનો અને એમાં ડોરેમોન.
0: સરસ. અત્યાર સુધીમાં અભ્યાસકાળ દરમિયાન કોઈ એવા અચીવ્સ કરીને એવોર્ડ્સ કે એવું કંઈ મળ્યું હોય?
1: મેં બહુ જ એવોર્ડ લીધેલા છે, એટલે ઇનામો તો એટલા છે ને કે ગણ્યા ગાંઠે આ ગણવા લાયક નથી રહ્યા. બહુ જ બધા ઇનામો મળ્યા છે મને. 10મામાં ચાંદીનો સિક્કો મળેલો છે, પછી હું ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય હું 2 વખત એમાં હું બોલેલી છું અને દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે, તો એ વખતે પણ મારી સારી એવી અચીવમેન્ટ રહી હતી. એના ઉપરાંત જે જમશેદજી ટાટા છે એમનું એક વખતે એન્વાયરમેન્ટને લગતો એક આવ્યો હતો જેની ઉપર આપણે એસે લખીને મોકલવાનું હોય, તો એમાં પણ મારો 5મો રેન્ક આવ્યો હતો. એના ઉપરાંત જીકે IQનો ટેસ્ટ હતો, એમાં મારે 96 GK હતો આવ્યો.
0: જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો?
1: બસ બધા બહુ જ ખુશ હતા, હું પણ ખુશ હતી કે ચલો આમ તો અનએક્સપેક્ટેડ જ કહેવાય કે ગુજરાત આ બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ, તો બહુ ખુશ હતા બધા.
0: પહેલા શું વિચાર્યું જયારે રિઝલ્ટ આવ્યું એના પહેલા કે કેટલા સુધી ટકા આવશે?
1: રિઝલ્ટ આવ્યા એના પહેલા મેં 80-85 તો વિચાર્યા હતા, કારણ કે મહેનત તો એ પ્રમાણે હતી જ, કારણ કે આપણે કરતા હોઈએ તો આવવા તો જોઈએ, પણ આવું નતું વિચાર્યું કે કદી દીકરીઓમાં પણ ફર્સ્ટ આવશે.
0: અત્યારે આપણી વચ્ચે રિયાના મમ્મી રેખાબેન પણ છે. રેખાબેન, રિયાના આ ખૂબ સારા અચીવમેન્ટ બાબતે આપની કેવી લાગણી રહી છે?
2: મારી રિયા તો ખરેખર રિયા છે, એમ હું એ ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી, પણ રિયા મારી એટલી રમતા રમતા ભણી શકે અમને એવું ક્યારે લાગ્યું નથી કે સાયન્સની સ્ટુડન્ટ છે. એવો કોઈ આવો જ ઘરમાં પેદા નથી કરવા દીધું, અને છેલ્લા 5 વર્ષથી અમે બંને જણા એટલો બધો છોકરાઓ પાછળ અમે ભોગ આપ્યો છે કે મેં અમારા મોત શોખ બધું છોડી દીધું છે. ઘરમાં ટીવી બંધ, મોબાઈલ નહીં. મારો બાબો હાલ MBBSમાં MS યુનિવર્સિટીમાં ગવર્મેન્ટમાં ભણે છે.

પણ શ્રીરામાય ફર્સ્ટ નંબરમાં હતું. એટલે બહુ ગૌરવ અનુભવું છું. ભગવાન મને ગોડ ગિફ્ટ ખૂબ સરસ મને સંતાનો આપ્યા છે, હું ગૌરવ અનુભવું છું એમ. મારી રિયા તો ખરેખર મારા પરિવારનું ગૌરવ છે, અને પપ્પાની તો એટલી લાડકી છે કે એના પપ્પા ક્લાસ વનનો ઓફિસર છે જે અઠવાડિયે જ ઘરે આવે છે. પણ એ આવે ત્યારે હું જે રિયાના ચહેરા ઉપર જે ખુશી જોઉં છું ને, એનાથી મને અનહદ આનંદ થાય છે કે મારી દીકરી કેટલો એના પપ્પાને પ્રેમ કરે છે એમ. રોજે સ્કૂલથી આવે 6:30 હું એની ડીશ કમ્પ્લીટ તૈયાર રાખું પીરસીને એમ, પણ એ શનિવારે ઓલરેડી 10 વાગ્યાના પપ્પા સાથે જ જમે એમ, કેટલો એમનો નાતો છે એમ. અને એને મેં દીકરાની એમ જ મોટી કરી છે એમ, અને એટલી વાલી છે ઘરમાં. મારી રિયા તો ખરેખર 6 જ રિયા એમ, પણ એ ઉપરાંત મારી 5 નણંદો છે. કોઈ એમને પૂછે કે કેટલી નણંદો, તો 5 નણંદો એવો ભાવ વ્યક્ત કર. પણ એ 5 નણંદો મને ક્યારે ભારે નથી પડી કે મારી સાસુજી કે જે મારા માતા સમાન છે, એમને એટલો સરસ ઉછેર કર્યો છે છોકરીઓનો. કે સૌથી મારા મોટા નણંદ છે રમાબેન, એ 7 પાસ, બહુ જ હોશિયાર, પણ ઘરની પરિસ્થિતિના હિસાબે ભણી ના શક્યા. પણ હાલ તમે છોકરાને એન્જિનિયર બનાવો, એનું ઓફિસ ઇન્ટરવ્યુ થાય, એનું પ્લેસમેન્ટ થાય, એને જોબ મળે. આજે મારી નણંદ 7 પાસ, મહિનાનો 1,00,000 રૂપિયા કમાય છે, એન્જિનિયરિંગ સ્પેર પાર્ટ બનાવે છે. મારી નણંદ પોતે જ બનાવે, કારખાનું છે એમને પોતાનું, એને જોઈન્ટ કરવાના, કલર કામ કરવાનું. બેંગ્લોર જેવા હાઈ સિટી જે હબ ગણાય એન્જિનિયરિંગ, એ વેપારીઓ સાથે ડીલ કરવાનું, માલ મોકલાવવાનું, એ મારી નણંદ પોતે કરે છે. આજે છોકરા પાસે તમે 15-20 લાખ ખર્ચો, ત્યારે છોકરો તમારો 30,000 કમાય એન્જિનિયર બની. આજે મારી નણંદ 7 પાસ, એમની બેબી, એમની એક જ ભાણી છે, એમને એમની દીકરાની જેમ મોટી કરી છે. એ ભાણી કોમ્પ્યુટર એન્જિનિયર બેંગ્લોરમાં જોબ કરે છે. આજે હું એટલું ગૌરવ અનુભવું છું. એવું નથી કે ડોક્ટર બનના છોકરી કે એન્જિનિયર તો જે પૈસા કમાવાની જિંદગી સફળ, એ વાત જ ખોટી છે એમ. તમે છોકરીનું ઘડતર એવું કરો, એને એવી કેળવણી આપો કે તમારી દીકરી ક્યાંય દુનિયામાં પાછી ના પડે એમ, કે પથ્થરના પાટું મારીને પૈસો પેદા કરે. આજે હું મારી સાસુને વંદ નમન કરું છું કે ખરેખર મારી 5-5 નણંદો એટલી ટેલેન્ટેડ છે ને, 10 સુધી જ ભણેલા છે બધા. મારી સેકન્ડ નણંદ છે ગીતાબેન, એમને શૂન્યમાંથી સર્જન કરશે, એમને એમ્બ્રોઈડરી, ભરત ગૂંથણ, કારણ કે પરિસ્થિતિ અનુસાર ભણી ના શક્યા પૈસાના હિસાબે. પણ આજે એમને આલિશાન ગાડી, બંગલો, ઘરમાં નોકર ચાકર. પછી મારી ત્રીજા નંબરના સમાજ કલ્યાણ ઓફિસર છે, એ ભાભી માં બનીને આદર્શ બન્યા છે. કે એમને એમના દિયરોના એવા સારા ભણાયા ગણાયા, સારી ગવર્મેન્ટ જોબ અપાવી, આખું ફેમિલી આખું સરસ કરી દીધું એમને એમ. એ ભાભી ને પણ ભાભી માં બનીને બહુ આમ ગૌરવ મને થાય છે કે મને આવી ભગવાને નણંદો આપી છે એમ. મારા ચોથા નંબરના નણંદ છે દયાબેન છે, એ આખી કંપની ચલાવતા હતા, કેપેસિટર બનાવવાના, અને આખી કંપનીઓ એટલા બધા પૈસા કમાતા, પીપળામાં ભરતા, જેમ પીપળામાં ઘઉં ભરે એમ પૈસા ભરતા. પછી મારા 5મા નંબર નણંદ, એ પણ ખૂબ જ સારા, એમને પણ સાસરી સારી મળી, વેલ સેટ નોકરીએ સરકારી, એમને પણ જોબ છોડી દીધી. તો આજે હું મારી સાસુમાની પ્રેરણાથી જ હું એમ એક આદર્શ માં બનવા માંગુ છું, કે દીકરીના શિક્ષણ સાથે એવી કેળવણી આપજો કે ક્યારે દીકરી તમારી જિંદગીમાં એવું ફિલિંગ ના કરે કે હું હોશિયારી છું, હું લાચાર છું, કે હું આશ્રિત છું. ક્યારે એને ભારરૂપ ના બનાવતા દીકરીને, દીકરીને એવું ઘડતર કરજો કે કોકનો સહારો બને. આજે મારી રિયા મારી સાસુમાની ઘરપણની લાકડી છે. મારી બા એમ કહી કે મારી રિયા મારી લાકડી, તમે તો નોકરી જતો રહો, મારી રિયા મારી લાકડી. ખરેખર મારી રિયા ભણવામાં નથી બેન, પણ દરેક બાબતમાં એટલી હોશિયાર છે કે મને ગૌરવ થાય છે. આજે મારી સાસુ બીમાર છે છેલ્લા 4 મહિનાથી, મમ્મી ડેડી તમે રજાઓ ના મૂકશો, હું મારા રીડિંગ વેકેશન હું બાને સાચવીશ, ટાઈમસર બાને દવા આપી, એમના ચા નાસ્તો આપો, બા તમને શું થાય છે રાત્રે વાંચતા વાંચતા, બા તર ઉઠવું છે, બા તને ગરમી લાગે છે. આજે મારી બાનો હું રોજે એક જ વાક્ય કહું, બા તમે કેટલો નસીબદાર છો, એક દીકરીનો બાપ સુખેથી નથી સૂઈ શકતો, 5 દીકરીની મારે આખો દિવસ એસીમાં શાંતિથી ઊંઘવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, ફર્સ્ટ ક્લાસ ચા મળે, ડાઇનિંગ ટેબલ ભોજન મળે, એથી વિશેષ તો માને શું સુખ જોઈએ. તો દરેક દુનિયાની દરેક માને એક જ સૂચના આપું છું કે વિનંતી કરું છું કે તમારી દીકરીને એવું ઘડતર કરજો કે તમે એમ ગૌરવથી સમાજમાં ફરી શકો, કહી શકો કે આ મારી દીકરી છે. દીકરીના દીકરા સમાન માનીને એટલું બધું ઘડતર કરજો. એનો પૈસો ઓછો હશે તો ચાલશે, પણ એને કેળવણી એવી કરજો કે ગમે તેવી પરિસ્થિતિમાં તમારી દીકરી પાછી ના પડે. હું મારી રિયાના એટલો બધો ગૌરવ હું શબ્દોમાં વ્યક્ત નથી કરતી, પણ મારું એક સપનું છે કે મારા બંને છોકરાઓ, મારો મિત ને મારી રિયા, એવા સારા ડોક્ટર. મને મારું જે વતન છે મહેસાણા જિલ્લાનું સાંથલ ગામ, આજે મારી રિયા મારા પરિવારમાં, સાસરી પક્ષમાં, પીર પક્ષમાં મારી રિયા ફર્સ્ટ નંબર છે બધી રીતે એમ. એટલી ડાહી, સંસ્કારી, ભણવામાં એટલી હોશિયાર. પણ મારી એક એવી ખ્વાહિશ છે કે મારા બંને છોકરાઓ મહિનામાં એકાદ દિવસ મારા વતનમાં જઈને ગરીબ જે જરૂરિયાતવાળા લોકોની ફ્રીમાં સેવા કરી એમ. એક મારું સપનું છે કે મારો મિત મારી રિયા એ આ મારું સપનું પૂરું કરી એમ. મારો જે મિત છે ને, તો ત્રીજા ધોરણમાં એક ચિત્ર દોર્યું હતું કે ડોક્ટર મિત, તો એના ક્લાસ ટીચર ઘરે ચિત્ર આપવા માટે હતા કે બેન

0: મિત્ર ડોક્ટર બનવું છે. આજે ચિત્ર મેં સાચવી રાખ્યું છે કે જયારે મારો મિત્ર ડોક્ટર બને હું કેબિનમાં એ જ ચિત્ર ચોંટાડીશ કે એનું સપનું સાકાર થયું. તો હું દરેક દુનિયાની 10-11-12 નો સવાલ નથી, એવું નથી ડોક્ટર એન્જિનિયર બના, પણ એટલું તો કમસે કમ છોકરી પાસે એટલો તો ભોગ મા બાપ તમે આપજો જ કે તમારી દીકરી જીવનમાં ક્યાંય પાછી ના પડે, એને એવું ક્યારેય ફિલિંગ ના થવા દેતા કે તમારી દીકરી હોશિયારી છે, કોઈની આશ્રિત છે, કે હું લાચાર છું. ના, સબલા નારી થઈને બતાવવાનું બેટા ક્યાંય જિંદગીમાં પાછું નહીં પડવાનું. અને આ બધી જ પ્રેરણા મને મારા સાસુમાંથી મળી છે. હું મારા એ સાસુમાને લાખ લાખ કોટી કોટી વંદન કરું છું કે એમનું જોઈને તો હું ઘણું બધું શીખી છું કે દીકરીનો બાપ ધનવાન ગણાશે. આજથી 5 વર્ષ પછી દીકરીનો બાપ જ ધનવાન ગણાશે. દીકરા તો છે જ, પણ આ દીકરાની જે લાલસા ને દીકરી બહુ મહાન છે કે દીકરી તમારી દોડતી આવશે. કે ભગવાન ક્યાંય ના પહોંચે એને માનું સર્જન કર્યું, ઘેર ઘેર તો ભગવાન જઈ નથી શકતો. એક માનું સર્જન માં જ એક એવી વસ્તુ છે કે જે દરેક ને સમજી શકે. દરેક અવગુણો છોકરાના ભૂલી જાય, દરેક ભૂલો જતી કરીને છોકરાને સારું જ કે બેટા આમ કરો તેમ કરો તેમ. આજે મારી રિયા ભણસ અમને જરાય થાક નથી લાગી. એક અમારું સપનું છે કે મારી રિયા ડોક્ટર બનશે, એક ખુશી સંદર. તો તમારું લક્ષ્ય એટલું બધું ઊંચું રાખજો કે તમને ક્યારે થાક ના લાગે. અમે 5 વર્ષથી બંને જણા અમારા મોજ શોખ બધા છોડી દીધા છે કે 5 વર્ષ પણ આપણી જિંદગી આપણે જીવવાની જ છે ને. એક 10-11-12 ત્રણ વર્ષ તમે છોકરાને સાચવી લો, સમય સાચો, એ સમય તમને આખી જિંદગી સાચવશે. અને હું મારા બાન રોજ બાદ મેં કેટલો નસીબ કે બેટા બહુ કષ્ટ વેઠીને બહુ દુઃખ વેઠીને છોકરીઓને કેળવી છે, તો હવે તો ગળપણમાં તો સુખ મળે જ. તો દરેક માને એક મારી વિનંતી છે કે જો સારું ગળપણ જીવવું હોય તો છોકરીઓને ખૂબ જ કેપેબલ બનાવજો, ક્યારેય કોઈની આશ્રિત ના બનાવતા. જયારે આજે મારી 5 નણદો મારા માટે પ્રેરણારૂપ બની છે, મને કરે ક્યારે નણદ પણ દાખ્યું જ નથી એમ. મારી સાસુના સંસ્કાર જ એવા છે કે બેટા બહુ નોર્મલ રહેવાનું, જિંદગીમાં ક્યાંય પાછું નહીં પડવાનું, બને આત્મનિર્ભર બનવાનું, પરાવલંબી ક્યારેય નહીં બનવાનું, સ્વાભિમાન રાખવાનું, આત્માથી રહેવાનું એમ. મારી બા અત્યારે બહુ મહેનત કરી છે, આજે એટલો સુખી છે કે મારા મિસ્ટર ક્લાસ ઓફિસર મારા જે પણ સારા એવી પોસ્ટ ઉપર હતા રિટાયર થઈ ગયા એ પણ વેલ સેટ છે. હેપી ફેમિલી, મારું કુટુંબ છે ને યુનાઇટેડ છે, મારું ઘર સ્વર્ગ જેવું છે એમ. કે અમે એટલે થાક્યા નથી એમ, કે અમે પોઝિટિવ થિંકિંગ રાખ્યું છે ઘરમાં. અને અમે 5 વર્ષથી એક માહોલ જાળવો, પણ એક અઘરી વસ્તુ છે ને કે સતત 5 વર્ષ સુધી બંને બાળકોને ડોક્ટર બનાવે એટલે મા બાપે ભોગ તો આપવો જ પડે છે. એટલે એ માહોલ જાળવવો ઘણો અઘરો છે. કે ગમે તેવી પરિસ્થિતિમાં ફિટનેસ જાળવવી એ બહુ અઘરી વસ્તુ છે. પણ હું મા તરીકે હું બહુ સારું ફિલિંગ કરું છું. મને એમ એટલું ગૌરવ થાય કે મારી રિયા કેટલી હોશિયાર છે. કોઈ એમ કે રિયા તમારી બેબી, તો રિયાથી મારી ઓળખાણ થાય છે એમ. હું તો દરેક મા બાપને એટલી વિનંતી કરું છું કે પ્રેશર બાળકને ના આપતા, માહોલ એવો ઉભો કરજો કે બાળક પોતે જ ભણે. કે દરેક મા બાપ જેના બાળકો 10-11-12 હોય તો પોતાના મોજ શોખ છોડી દેજો. અને તમારા બાળક માટે બસ કમસે કમ આટલું તો કરજો કે તમારું સપનું પૂરું થાય અને બાળકની લાઈફ એકદમ સિક્યોર થઈ જાય, કે બાળક ક્યાંય અટકે નહીં એમ. અને એનું એવું પ્લેટફોર્મ બાળકને પૂરું પાડજો તમે કે આખી જિંદગી એની ગાડી સરળ પાટા ઉપર જ ચાલે, ક્યાંય ઉતરી ના જાય. બસ એટલું જ કેવું છે મને મારા રિયા માટે. મને બહુ ગૌરવ છે, મારી રિયા તો એટલી વાલી છે ને, એવી આશા રાખું ભગવાન બસ આ એમ કેમ બધું સાચવી રાખે એમ. મારી રિયા જેવી છે ને એવી ને એવી સંસ્કારી રહે, અને અમારા કુટુંબનું, અમારા ઘરનું, અમારા ખાનદાનનું નામ રોશન કરે, અમારા ગામનું નામ રોશન.
1: રિયાના પપ્પા આપણી વચ્ચે નિકેશભાઈ છે. કેમ છો નિકેશભાઈ?
2: બસ મજામાં બેન.
1: એક એવી સફળ દીકરીના પિતા છો આપ, અને જેમ રેખાબેને વાત કરી કે સફળ પરિવાર પણ છે, અને એક વટવૃક્ષ સમાન આપના મમ્મી છે, અને એમણે આ સરસ મજાનું ખેડાણ કર્યું છે. તો એક દીકરીના પિતા તરીકે આપ કેવી લાગણી અનુભવો છો?
2: ખૂબ જ ખુશ છું. મારી દીકરી જે છે એના ઘરમાં અમે લાડનો ઘૂઘરો કહીએ છીએ. ખરેખર હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું મારી બેબી માટે, અને બનાસકાંઠા જિલ્લાની દીકરીઓમાં પ્રથમ આવી જાય ખૂબ જ સારી લાગણી.
1: આપે એવા સમાજને મેસેજ આપવો છે કે જે લોકો ઘરમાં દીકરી જન્મે એટલે એમને જાણે એમ કે સાપનો ભારો છે, તો આપની બધાની વાતો સાંભળીને આ એક ઇન્ટરવ્યુ એવું હશે કે દીકરી પ્રત્યેની જે લાગણી છે એ ખરેખર એ લોકોના હૃદય સુધી પહોંચશે. તો એવા સમાજને આપ શું મેસેજ આપશો?
2: બેન, ખરેખર તો આપણો સમાજ હજુ દીકરીઓના સાપનો ભારો સમજે છે, એ ખૂબ દુઃખની વાત છે. ખરેખર એ સમાજને એવો મેસેજ હું આપીશ કે દીકરી તો દીકરી દરેક જણને હોવી જ જોઈએ. જે લોકો જો ને દીકરી નથી ને એ લોકો કમ નસીબ માણસ. આજે મારી દીકરી છે ને તો આમ મને દીકરો બી છે મારે અને દીકરી છે, પણ જે દીકરી જોડે મારી જે લાગણી છે ને મને દીકરા જોડે લાગણી ખરી, પણ જે વ્યક્ત દીકરી કરે છે ને એટલું એ નહીં કરતો, પણ દીકરી તો દીકરી જ છે. હવે એ સમાજ માટે તો એમ કેવું કે ભાઈ દીકરીને ઉછેર જે મેં રિયાનો એ રીતે કર્યો છે ને, કે નાનપણમાં રિયા નાની હતી.

0: ને તો મેં કદી એને એવું નહીં કીધું કે બેટા તમે સુઈ જાઓ બાવ આવી જશે, કદી એને કોઈ બીક નહીં, ક્યારેક તો ગરુડી આવશે કે તને કૂતરું આવી જશે, કે એને કદી કોઈથી બીવા આજ બી એ કોઈનાથી ડરે નહીં. તો દીકરીઓને એટલી કેપેબલ બનાવવી જોઈએ, અને સમાજમાં ખરેખર બસ એ મેસેજ આપું છું કે ભાઈ દીકરીઓને
1: ખૂબ સારી રીતે આગળ વધારવી છે. થેન્ક યુ. રિયા, તારા જેવા ઘણા સ્ટુડન્ટો અત્યારે 12th ની તૈયારી કરી રહ્યા છે, તો એવા સ્ટુડન્ટો માટે તું શું કહીશ કે એમને કેટલા કયા પ્રકારની મહેનત કરવી જોઈએ અને કેવી રીતે પરિણામ મેળવવું જોઈએ?
2: હું જે હાલ નીટની તૈયારી કરે છે એમને ખાલી એટલું જ કહીશ કે રીડિંગ અવર એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે મેઇન વસ્તુ છે એ કોન્સિક્વન્સી છે. આપણે કેટલા કલાક વાંચીએ એના કરતાં કેવું વાંચીએ બહુ મહેનત બહુ આમ વધારે. આપણે ધારો કે કોઈ એક વસ્તુ છે, આપણે 7 કલાક રોજનું વાંચીએ છીએ.
3: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
4: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત હોસ્ટ. અને આજે આપણે ફરીથી મળ્યા છીએ ડોલર વહુ નવલકથાને આગળ વધારવા માટે. આ નવલકથા જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથામાં વિદેશમાં ભારતીયોને જે પ્રકારના જીવનની કેલચા છે તેની વાત છે, ત્યાં પડતી મુશ્કેલીઓ અને સુખાકારી બંનેની વાત, ત્યાં વસતા અને અહીંથી જતા લોકો મુલાકાત પર કે પછી વસવાટ માટે આ બધાના જીવનમાં આવતા પ્રસંગોને બહુ જ બારીકાઈથી વર્ણવ્યા છે. આપણી સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, સારા અને નરસા, ઘણા બધા પાસાઓને વણી લીધા છે. અને એટલે જ આ નવલકથા આપ સૌને ખૂબ જ સુંદરતાથી સાંભળવામાં મજા આપી રહી છે. અને એટલે હું આ કથાને સંપૂર્ણપણે, એટલે કે એના દરેકે દરેક પાસાને તમારા સુધી વ્યવસ્થિત રીતે અને અત્યારની પરિસ્થિતિને અનુરૂપ પહોંચાડવાનો પ્રયાસ કરું છું. આપણે છેલ્લે વાત કરી હતી કે નીલાબા જ્યાં પહોંચ્યા છે ત્યાં તેમને લેવા આવનાર વત્સલા વિશેની વાત હતી. વત્સલા જે તેમને મૂકી ગઈ તે વિશે તે વધુ જાણવા માગતા હતા, અને આ માટે તેમણે પદ્માને સવાલ પણ કર્યો હતો. પદ્માએ કહ્યું હતું કે તે કોઈના ઘરે જતી નથી અને મારા માટે એ થોડા ઘણા અંશે સોફ્ટ કોર્નર ધરાવે છે, એટલે અહીંયા આવે છે. એના જીવનમાં શું થયું, એને અહીંયા આવીને ભણતર પ્રાપ્ત કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એ વિશેની વાત આપણે ગત એપિસોડમાં જાણી હતી. પણ એના પરિવારનો પ્રશ્ન ત્યાંથી આપણે અટક્યા હતા. તો આવો આપણે માણીશું વિરામ બાદ નીલાબાને વત્સલા વિશેની શું માહિતી મળી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબા પદ્માને પૂછે છે કે વત્સલાને કેટલા બાળકો છે. જવાબ આપે છે પદ્મા કે તેને એક જ દીકરો છે જેનું નામ અશોક, પરંતુ એના જીવનમાં જે થયું ને તે દુઃખદાયક છે. કેમ, શું થયું? અહીં વાતે વાતે લોકો ડાયવોર્સ લઈ લે છે. મને લાગે છે કે તેના પતિએ છૂટાછેડા આપ્યા હશે કે પછી તેણે જ આપ્યા. આ સવાલ નીલાબાએ સાહજિક ભાવે પૂછ્યો પદ્માને. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર, અને જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના ના બા, એવું તો કશું નથી. તમને કદાચ ગેરસમજ થઈ છે, એવું બધા ઘરોમાં નથી થતું. રુદ્રેશ ખૂબ જ સજ્જન માણસ છે અને પતિ પત્નીમાં ખૂબ સુમેળ પણ છે. બંને જણાએ ધન તેમજ તેમના નામના પણ અહીંયા આગળ મેળવી લીધા છે. તેમની પાસે એક નહીં, ચાર ચાર મહેલ જેવા ઘરો પણ છે. તેમને ઘેર ચાર ગાડીઓ છે અને મોટું બેંક બેલેન્સ પણ. તો પછી પ્રશ્ન શું છે ભલા? નીલાબાએ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, આ પ્રશ્ન અશોકને કારણે છે. જ્યારે એ નાનો હતો ત્યારે મોટે ભાગે નોકરોના હાથે જ ઉછરેલો છે. પોતાની કારકિર્દીને હાનિ આવે એટલે નોકરી છોડવાની વાત વત્સલાને પસંદ ન હતી, અને એવી વાતમાં જ વાસ્તવમાં તો બીજું બાળક થઈ શકે એ સંભાવના પણ તેણે ભૂલાવી દીધી.

કારણ કે તેને પરિણામે ફરીથી પ્રશ્નો ઊભા થાય કે બાળકની સંભાળ કોણ લેશે. આમ અશોક એકલો જ મોટો થયો. મા અને બાપ સતત ટૂર પર રહેતા ઘરમાં નાના નાની કે દાદા દાદી પણ નહીં, અને ન કોઈ કાકા કે ફોઈ કે પિતરાઈ અથવા માસિયાઈ ભાઈ બહેન. આને પરિણામે અશોક સાવ એકલ સૂરો બની ગયો. તેને કુટુંબ સાથે મજબૂતીથી જોડતો કોઈ સંબંધ રહ્યો જ નહીં.

અશોક ઘર છોડીને ભાગી ગયો. તેને મા બાપ સાથે ઝઘડો થયો? નીલાબાએ એકદમ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, ઝઘડો ક્યાંથી ન થાય. તેના મિત્રો ખરાબ નીકળ્યા. એ વ્યસની બની ગયો. જાત જાતના લોકોના સંપર્કમાં એ આવ્યો હતો. ઇટાલિયન, સ્પેનિશ, કોલંબિયન વગેરે લોકો જુદી જુદી ભાષાઓ બોલતા અને વિવિધ સંસ્કૃતિના મૂલ્યો રાખતા. આ બધાનું પરિણામ ખરાબ આવ્યું. તે મૂંઝાઈ ગયો હશે. એનું વ્યસન વધુ તીવ્ર થતું ગયું. જો ઘરમાં વડીલો હોય તો છોકરાને સાચા મૂલ્યો શીખવા મળે, તે વિના તેઓ ભટકી જ જાય. તારી વાત એ તો બહુ સાચી છે. મારો પૌત્ર હર્ષ તેના દાદા પૂજા પૂરી ન કરે ત્યાં સુધી દૂધને હાથ સુધા નથી લગાડતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. હર્ષની આ વાત એ પૌત્રની સ્મૃતિ તેમના મનમાં એક ખૂણામાં નીલાબાને ઊભી થઈ અને તેઓ પ્રસન્ન થયા. પદ્માએ વાતને આગળ ચલાવી. પહેલાં તો પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે અશોકને વ્યસન વળગ્યું છે. પણ પછી જ્યારે અશોક ઘરમાં ચોરીઓ કરવા માંડી તે સમયે તેમને સંશય ઊભો થયો. એના પર નજર રાખવા વત્સલાએ રજા લીધી અને તેના પછી એક વાર તેને પકડી પાડ્યો. એ સમયે તેણે ખૂબ મોટો ઝઘડો કર્યો. તેને ખરેખર થોડો ઠપકારવો જોઈતો હતો, નીલાબાએ જવાબ આપ્યો. પદ્મા કહ્યું, પણ અહીં તમે છોકરાને કંઈ મારી ન શકો. જો બાળકને માતા કે પિતા તમાચો પણ મારે તો તે પોલીસ પાસે જઈને ફરિયાદ કરી શકે છે. અને એટલે જ અહીંયા અમેરિકાની સંસ્કૃતિ આવી જ છે. અને તમે તેમની સામે એટલે કે આ બાળકો સામે કંઈ પણ દમનગીરી ન કરી શકો, નહીં તો તે ચાઇલ્ડ અબ્યુઝનો કેસ કરી શકે છે. ખેર આ

એ રીતે પોતાનો એકનો એક દીકરો ઘર છોડીને જતો રહ્યો તેથી વત્સલાને ખૂબ જ ઊંડું દુઃખ થયું છે. અને એ માતાની જે પણ વ્યથાને લાગણીઓ છે તે વિશે શું વિચાર કરી જુઓ. ત્યાં સુધી હું વિરામ લઈ લઉં છું. વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જો વત્સલાના અથવા તો રુદ્રેશના માતા પિતા ઘરમાં રહ્યા હોત તો કદાચ આમ ન બન્યું હોત, નીલાબા બોલી ઉઠ્યા. પદ્માએ કહ્યું કે કોણ મોટી ઉંમરના લોકો ભારતથી અહીં આવવા અને રહેવા રાજી હોય છે ભલા? તમે જ કહો, શું તમે અહીં કાયમી ધોરણે રહેવા તૈયાર થશો? શરત હારું જો તમે તૈયાર થાવ ને તો એ વાત જ બધાને લાગુ પડે છે ને. ભારત મૂકીને અહીં વસવાનો વિચાર જ તેમને ગમતો નથી. તે લોકો પોતાની બીજી વહુને વધારે પ્રેમ કરવા લાગે છે અને પોતાની દીકરીની જેમ ચાહે છે. હવે જો આ અમેરિકન વહુને પોતાની નોકરી કરવી હોય તો તેનું બાળક શું કરે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કદાચ જો વત્સલા પોતે જ ઘરે રહે તો આમ ન બને હે ને? નીલાબાએ હોંકારો દીધો. પદ્મા બોલી ઉઠી, એવું પણ નથી બા. વત્સલાની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આપણા દેશમાં માતા પિતા કેવળ પોતાની દીકરીના લગ્નનો વિચાર વધુ કરતા હોય છે, તેની મહત્વાકાંક્ષા કે ઈચ્છાઓનો વિચાર નથી કરતા. આપણા સમાજમાં પરિસ્થિતિ એવી નથી કે જ્યાં કોઈ દીકરી આવી આ દબાણોની સામે વિદ્રોહ કરે. જો વત્સલા અહીં જન્મી હોત તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણી શકી હોત, થોડો સમય કામ કર્યું હોત ને પછી લગ્ન કર્યા હોત. સંતાનના જન્મ પછી નોકરી તેણે પહેલાં થોડા વર્ષો માટે મૂકી દીધી હોત અને પાછળથી ફરીથી નોકરીમાં જોડાઈ હોત. પણ આ વત્સલા અસુરક્ષિત ભાવનાઓથી ઘેરાયેલી હતી. અમેરિકાની કામકાજની વ્યવસ્થાને પૂરી સમજી શકી ન હતી અને તેથી તેણે ભૂલો કરી અને છેવટે પરિણામ કરુણ આવ્યું અને તેનાથી તેઓ ત્રસ્ત થઈ ગયા છે. જીવનમાં આવા વળાંકો આવે ત્યારે એ ભૂલને સુધારવા કરતાં સમયની સાથે થોભવું જરૂરી છે. માણીશ વિરામ બાદ આગળનો ઘટનાક્રમ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પદ્મા જાણે નીલાબાને આ દેશના રિવાજો, મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ આપી રહી હતી. એમાં સારી વાતો પણ હતી અને ખરાબ વાતો પણ હતી. તેમાં દુઃખો પણ હતા અને આનંદ પણ હતો. તેની સાથે વાત કરવામાં નીલાબાને જાણે કોઈ સહેલી સાથે વાત થતી હોય ને એવું લાગ્યું, જે અમેરિકાની કેટકેટલી વાતો તેમને સમજાવતી હતી, કેટકેટલી માહિતી આપી રહી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પદ્મા, એક વાત પૂછું છું, ખરાબ ન લગાડતી હોને? તું મને કહે કે તારે શા માટે ભારત પાછા આવવું નથી? ના બા, પૂછો તેમાં કંઈ વાંધો ન હોય. સાચું કહું તો આ પ્રશ્ન મેં પણ મારા હૃદયને ઘણી વાર કર્યો જ છે. હું મારા પોતાના દેશમાં પાછી ફરવા શા માટે રાજી થતી નથી? મૂળ વાત એ છે કે મારા સાસરિયા સાથે મારે બનતું નથી. ધાર્મિક પવિત્રતાના નામે મારા સાસુ મારું જીવન ખારું કરી મૂકે છે. રાજીવ તેમનો એકનો એક દીકરો છે. જો અમે પાછા ફરીએ તો અમારે તેમની સાથે જ રહેવું પડે. અમારી જ્ઞાતિ ઘણી ઊંચી છે બા, અમારાથી બીજા કોઈના ઘરનું પાણી પણ પીવાય નહીં. એટલું ઓછું હોય તેમ હું જ્યારે રજસ્વલા હોઉં તો દર મહિને 4 દિવસ મારે એક ખૂણામાં છેટા બેસવાનો નિયમ પણ પાળવાનો. તેઓ મારી પાસે આ બધું જ કરાવે. વળી બીજા સગાઓ પણ આટલા જ ચુસ્ત અને રૂઢિવાદી છે. એ ઘર મારું નથી રહેતું, એ જાણે એક હોટલ બની જાય છે. આ વાત એ અહીં પદ્માએ રજૂ કરી. નીલાબાના પ્રતિભાવ શું હશે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

અને શ્વાસ નાખતા પદ્માએ આગળ સમજાવ્યું, મારી માતા એક કોલેજમાં આચાર્ય હતા, તેમણે અમને બહુ ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. મારી એક બહેન ઇંગ્લેન્ડમાં છે, જે ડૉક્ટર છે. તેણે પંજાબી સાથે લગ્ન કર્યા છે. મારો મોટો ભાઈ દિલ્હીમાં જઈને વસ્યો છે અને ત્યાં એક તમિળ છોકરીને પરણ્યો છે. આ બધામાં મારી માતાએ કદી પણ કંઈ વાંધો લીધો નથી. આવી બધી પુરાણી પ્રથાઓમાં અમારું કુટુંબ વિશ્વાસ રાખતું નથી. આવા કુટુંબમાંથી આવતી હું, તમે જ કહો, આટલા રૂઢિચુસ્ત સાસુ સાથે કઈ રીતે રહી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઈઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારા સાસુ કદી અહીં નથી આવ્યા? નીલાબાએ પદ્માને પૂછ્યું. પદ્મા જવાબ આપે છે, મને જ્યારે વિકાસ આવવાનો હતો ને, ત્યારે અમે તેમને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમને માટે વિમાનની ટિકિટ ખરીદવાની તૈયારી પણ બતાવી હતી. તમે વિચારી શકો છો કે તેમાં તેમને શું વાંધો હતો? અહીં આવવા માટે તેમણે કહ્યું કે જ્યારે 7 સમુદ્રો પાર કરવા પડે તેમ હોય તો નવી જગ્યાનું શુદ્ધિકરણ ગૌમૂત્ર અને ગંગાજળથી કરવું. શું આ ચીજો લાવવાની પરવાનગી વિમાનયાત્રામાં તેમને મળશે? એ વખતે રાજીવ સમજી શક્યા કે અહીં તેમને બોલાવવા તે અશક્ય બાબત હતી. આ નાની મોટી વાતો ઉપર વિચાર કરવાથી નીલાબાના મન પરના ઓછાયા ધીમે ધીમે દૂર થવા લાગ્યા. અમેરિકામાં રહેતા ભારતીયો કેવા કેવા જટિલ પ્રશ્નોનો સામનો કરે છે તે વિશે તેમના મનમાં થોડો થોડો પ્રકાશ હવે પડવા લાગ્યો હતો. દરેકને જુદી જુદી સમસ્યાઓ હતી અને તેમણે પોતાની રીતે જ તેનો ઉકેલ પણ લાવવાનો હતો. અને આ જ બધા મુદ્દાઓ ઉપર આપણે સમજવું જોઈએ કે વિદેશ ગમન એ માત્ર આનંદ એટલું જ નથી આપતું, પણ સાથે સાથે પ્રશ્નો અને સમસ્યા પણ લાવે છે. માણીશું વિરામ બાદ અનુસંધાન. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હાલમાં?
1: અહીં તું કેટલો વખત રહીશ? જેટલો સમય શક્ય હશે ને બા, ત્યાં સુધી. અમે હવે પાછા ન જઈ શકીએ. અમારે અહીં જ જીવન વિતાવવાનું છે. જ્યારે બાળકો મોટા થશે ત્યારે તેઓ આ દેશના રિવાજો માનશે. તમારા નિશ્ચિત કરેલા નિયમો જો તેઓ તોડે તો તેઓ વિદ્રોહી નથી બની જતા, હો ને? એનો અર્થ તો એમ જ થાય કે પંખીના નાના બચ્ચાઓને હવે પાંખ આવી છે, જે મજબૂત બની છે, અને તેઓ હવે ઉડવા માટે તૈયાર છે, પોતાનું આકાશ શોધે છે. અહીં એવા કેટલાય કુટુંબો છે જેમાં માતા પિતા સમૃદ્ધ હોય પણ છોકરાઓ મામૂલી નોકરી કરતા હોય. તેઓ જુદા ઘરમાં રહેવા જાય છે અને ત્યાં જ અભ્યાસ પણ કરે. આપણા દેશમાં થાય છે એવું અહીંયા નથી. પોતાના મા બાપની સંપત્તિમાં તેઓ ભાગ માગતા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. એ વાત શું સાચી છે? તો પછી જ્યારે માતા પિતા ઘરડા થાય ત્યારે? નીલાબા એકદમ આશ્ચર્યચકિત થઈ અને આ પ્રશ્ન પદ્માને પૂછે છે. પદ્મા જવાબ આપે છે. કોઈ ઓલ્ડ પીપલ્સ હોમમાં તેઓ ચાલ્યા જાય અને બીજા ઘરડા લોકો સાથે શેષ જીવન વિતાવે. આમ તો માતા પિતા પોતાની સંપત્તિને કોઈ સમાજસેવાની સંસ્થામાં દાન જ આપે છે, જેમ કે અંધજનો માટેની કે પછી બીજા માટેની વગેરે વગેરે. એક ઘૂંટડો ગળવાની ચેષ્ટા કરતા નીલાબાને મીનાક્ષી યાદ આવી. તેમને જ્યારે સ્તનમાં ગાંઠ થઈ હતી ત્યારે એક દીકરીની જેમ મીનાક્ષીએ તેઓનું ધ્યાન રાખ્યું હતું અને પોતાનો પ્રવાસ પણ તેણે માટે જ તેણે રદ કર્યો હતો. આ બધી સ્મૃતિઓ આજે સાથી તેમના મનમાં ધીમો પ્રવેશ કરી રહી હતી. આ સવાલ હતો. વૃદ્ધાશ્રમની વાત તો તેમને મીનાક્ષીની કાળજી અને પ્રેમથી ભરેલા ઘરમાં જોજનો દૂર લાગતી હતી. એ રાત્રે પદ્માને દુખાવો શરૂ થયો અને હજી ડોક્ટરે આપેલી તારીખને તો અઠવાડિયાની વાર હતી પણ હવે પ્રસૂતિ નજીક આવી પહોંચી છે. તેના માટેના બધા જ ચિહ્નો વર્તાતા હતા. નીલાબા ઉઠ્યા અને ત્યાં સુધીમાં પદ્માએ પોતાનો થેલો તૈયાર કરી લીધો. નીલાબાએ પૂછ્યું, હું પેક કરી આપું? ના ના બા,

મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને જ ખબર છે. દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી લીધી અને ત્યાંથી નીકળ્યા. હવે શું થશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા ઉઠ્યા અને પૂછ્યું કે હું તને બધી વસ્તુઓ પેક કરી આપું પદ્મા? પદ્મા કહે છે કે ના ના બા, મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને બધી જ ખબર છે, અને દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી અને લઈ લીધી. પદ્મા, કોઈ બહેનપણીને બોલાવી લે, તને હોસ્પિટલ પહોંચાડે, નીલાબા બોલે છે. અને પદ્મા જવાબ આપે છે, બા, મેં હોસ્પિટલમાં ફોન કર્યો છે અને એમ્બ્યુલન્સ મંગાવી છે, એ હવે આવતી જ હશે. નીલાબા બોલી ઉઠ્યા, પદ્મા, તારી કમરે ગરમ પાણીની થેલી બાંધી આપું, તેનાથી પ્રસૂતિ ઝડપી થશે. ઓહ બા, એવું તો મારે નથી કરવું, હોસ્પિટલ જરા દૂર છે અને જો રસ્તામાં જ બાળક આવી જાય તો? તો શું તારા માટે કોફી કે કાઢો બનાવી દો? ના ના, કંઈ નહીં જોઈએ, ડૉક્ટરે કહ્યું છે કે મારે હમણાં કશું જ લેવું નહીં, ખાવાનું કે પછી પીવાનું. નીલાબાને ખબર ન પડી કે હવે શું કરવું, તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય એવું ન જણાય. પછી શું થયું હશે તે વિશેની વાત કરીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને મોકલી આપવાના છે 95-12-96-88 પર, અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ અને ઈમેલ radiopalanpur@gmail.com પર તમારા પ્રતિભાવ તમે રેકોર્ડ કરીને એ ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો અને લખીને ટેક્સ્ટ મેસેજીસથી. આ સિવાય ક્યાંય પણ તમે રેડિયો પાલનપુર તમારા સ્નેહીઓને સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પરની લિંકને મોકલી આપશો, ગૂગલ પર સર્ચ કરવાથી મળી જશે. અને તમે પણ ઇન્ટરનેટના માધ્યમથી ક્યાંયથી પણ અમને સાંભળી શકો છો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા. આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર આપણે હવે અટક્યા છીએ કે કાળુને લોહી વહી રહ્યું છે. એણે હુમલો કર્યો છે, પોતાના જીવની પરવા નથી કરી, પરંતુ ગામના લોકોની પરવા કરી છે. કાળુની મતલબ એ ગામ લોકો સમજી ગયા. અરે, કાળુ ખુદ ઘરમાં જતા જતા કહી રહ્યો હતો, આ ગોળી ખાધી છે તે મોતના મોઢામાંથી પાછો આવ્યો છું, એ કાંઈ પંથે પાડવા નહીં. હા, એ હસ્યો, કાંઈ પાડોશીના પેટ માટે નથી વધાર્યું, જાઓ તમ તમારે, મારો વળી દન ઉઠ્યો ને મરવા ના બોલાવ્યો ને તો આ જીવતા રાખવા બોલાવ્યો તમને. એ વળી પાછો બાણામાંથી ડોકાયો. નાનાની વાત સાચી છે ને, હું આ ખાણિયામાં માથું મેલીને બેઠો છું ને, એ પણ તમે અમથા મારા વાદે, ઉઠો અહીંથી નીકળો, એમને મને સૂજ પડે. ને વળી પાછો ઘરમાં ગયો, હોકો સંભાળ્યો, એક હાથમાં ઝોળીમાં હતો ને ચાહતે ચલમમાં અંગારા મૂકી રહ્યો હતો. પેલા લોકોના ચાલ્યા જવાની રાહ જોઈ રહ્યો હતો. ગુંજારમાં બેઠેલા આ 15-20 માણસ એકબીજા તરફ તાકી રહ્યા. સૌ કોઈની સિલકો મતલબ એક જ વ્યક્ત કરતી હતી, કાળીઓ તો મનનું ધાર્યું કરશે ને રાજવાણથી એ પૂરું પાડશે, એનામાં હિંમત હશે તો જ આ બળિયા સાથે વાત ભરી હશે ને. ને એ તો ભાઈ માથા સાટે માલ છે, જીત્યા તો જીવી ગયા ને હાર્યા, અરે અમે મરેલા જ છીએ ને, મોત તો માથે વિંછાઈ જ રહ્યું છે ને. ભગો ઊભો થયો, બોલી ઉઠ્યો, આપણે રાજવાળો કાલ અવળી ધાળીએ ને, ખાલતો તો આજે જ ચાલે, પણ આપણામાંથી તો પેટમાં ફરી રહેલી ભૂખની લાય નથી બેઠાતી. કાળુ ભેગો હું એ કહેતો કહેતો ઘરમાં ગયો. પાછળ કોદર ઉઠ્યો, હું ક્યાં છૂટીશ ત્યારે, હું એ સપાઈ મારવામાં તો હતો જ ને. સૌ કોઈને થયું, ઘરમાં પેઠ્યા એ જીવ્યા ને ગુંજારમાં રહ્યા એ

કાળુએ જીવ જોખમમાં નાખ્યો હતો એ તો ઠીક, પણ ડાબો હાથ લગભગ ખોયો હતો. કોણી નીચે જ ગોળી વાગી હતી, પછી કોણ ના કહે. એક બાજુ આ વેચાતા ધાન પર પડાપડી થઈ રહી હતી, તો બીજી બાજુ કાળુની ચોપાટમાં મૂકેલી પેલી ઘંટી આગળ પણ એ જ હાલત હતી. તારા પછી મારો વારો, ભરડી નાંખ ને મોટું મોટું ઓઠ ઝટ, ત્રણ જણને ઘણું જ. અને એ તો આ ઘંટી કે આંગણાના ગાડા આગળ કોઈ કાચું ધાન ફફોડતા તો વળી કોઈને ફાંકનારને ટીપી નાખતા જોઈને, કે અનાજ સાથે જતી માને ઘાઘરે વળગી રહેલા અને રડારડ કરી ઉઠેલા પેલા બાળકના દ્રશ્ય ગમે તેમ, પણ પેલા કાબુલીની આંખોમાંથી પાણી છલકાવા લાગ્યા. સામે બેસીને વાતો કરતા પોતાના ગામની કરમકથણી કહી રહેલા શંકર રણછોડ તરફ પણ એનું ધ્યાન ન ગયું. ધ્યાન હતું છેક કાબુલમાં, પહેરવેશ ને ભાષાનો ફેર, બાકી આવી જ ગરીબી અને આ જ કંગાલિયત. અરે, આંગણું પણ કાળુનું નહીં, આ બે હું પોતાનું જ હતું. ઘડી બે ઘડી તો પેલું ધાન ઘંટીમાં ફરતું ચૂલે ચડતું અને ચડ્યું ને માનવીના પેટમાં પેસી ગયું. વળી પાછા એ ગામ લોકો ખાલી ગાડા ને આ વિલાયતના નિકાલ કરવા ભેગા થયા, પણ ત્યાં તો વિલાયતી બોલતો થયો.

આ પછી તો વિલાયતીને આખા ગામે પોતાના ઘરની ને દીકરાની વાત કાઢી ને ગામ લોકોએ અમલ કોસંબા કાઢ્યા. માન ફેર પાયા પીધા ને વિલાયતી સાંજ પડવા આવી તે છતાંય ઉભો. અત્યારે આ વખતે વિલાયતી ચાચા, કાળુએ તો સંબંધ પણ બાંધી દીધો હતો અને બંધાઈ ગયો હતો. બુઢારી આંખોમાં જળજળી આવી ગયા. અબ હમકો કા સુબા બેટા કા શ્યામ, વિલાયતીના અવાજમાં દર્દ હતો. પણ અત્યારે ક્યાં જશો? શંકરદાએ પૂછ્યું. કિધર ભી વિલાયત સે હમ ઇધર કો નિકલા તો કુછ ખ્યાલ નહીં થા કે બુટ્ટા બસ ઓર આજ ભી. કાળુને કંઈક વિચાર આવ્યો, તેથી જ કહ્યું, આજે તો રહી જ જાઓ ચાચા, વાતો કરીશું અને કાલ જવું હોય તો તમે તમારે તમારા પંથ થઈ જજો. અમારે આ ગામને રાત છોડ્યા વગર છૂટકો નથી. આપણે બધાએ

ગળિયાપન થઈ, પણ બુઢ્ઢો ન માન્યો. બલકે મો પર લાચારી અને અકળામણ વધી પડી. કાળુને થયું, આ વધારે આગ્રહ કરશે તો ડોસો કદાચ પોક મૂકીને રડી પડશે, એટલે એણે જીત છોડી. તમારી મરજી ત્યારે. પણ આ સિપાહીના બચ્ચાનો ખાલી હાથ જોઈને એણે વળી રોક્યો, એક જરા વાર ઉભા રહો ચાચા, હું જરા. ને કાળુ ઉતાવળે ઘરમાં બેઠો. થોડીક વારમાં તોડાદાર બંદૂક લઈને બહાર આવ્યો. લો ચાચા, તમ તમારે લીધું ને તમે જ તમારે લો. કાળુએ હસી કાઢી અને પોતાનું નામ સાંભળતા જ રાજી રહેલા કાબુલીને જોઈને ગામ લોકો પણ રાજી થઈ ગયા. ભગાએ તો કહી દીધું, ઠીક તાલ બેઠો. અચ્છા બેટા, બુઢ્ઢાએ કાળુના ખભે હાથ મૂક્યો.

अब तो हम तुम्हारा भी सूरत नहीं बोल सकता। तुम्हारी यह भेट ने चाचा त्यारे तमे कई कम भेट थोड़ी आपी छे। એ ખોડા હાથની જોડી દેખાડતા હસવા લાગ્યો। આ તો હવે આ અવતાર માય વહ તો બહાદુરી કી નિશાની હે બેટા, લે એક મર્તબા ઓર। અને બહાદુરો બાપ બેટાને ભેટતા છૂટા પડતા અને આંસુ ભેરી આંખે વિદાય લેતા જોઈ ગામ લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા। વિદાય આપતા અવાજો ગદગદિત થઈ ગયા। જમાદાર સાહેબ, વિલાયતી ચાચા, કોક દન જીવ્યા મર્યાની ખબર લેજો, પાછા આવજો કોક દન। જ્યારે કાળું તો છેક સુધી સાથે ગયો। ટેકરીએ ઉભે ઉભે આથમતા અજવાળાના અદ્રશ્ય થતા ચાચાને અને મેષ આંખે જોઈ રહ્યો। પેટ ફેરવતા આંખો લૂછી બબડ્યો। આ એક ભવાઈ છે ને, ઘડી પહેલા એકમેકના જીવના તરસે હતા ને ઘડી પછી વિદાયો પણ વસમી લાગે છે। ને ફિક્કુ હાસ્ય સાથે ઉમેર્યું, ભવાઈ નહીં તો બીજું શું ત્યાં। વૈશાખના વંટોળ વળી શરૂ થયા આ વર્ષે, ને માળાઓના ઘાસ ઉડ્યા અને ન ઉડે ને, ને નહોતા ઉડતા પેલા તણખલા સૂકા પાંદડાએ, ઉડતી હતી લૂ ને બીજી ધરતીની ધૂળ, ને એ કંઈક ઉડતા હતા માનવીઓના માથાના સુગ્રા વાળ। આડે વર્ષે તો આ વૈશાખના વંટોળ માનવીઓ ખેડૂતોના હૈયામાં વંટોળ જગાવતા, ઉત્સાહ ઉડતા અને આશાઓ પાંગરતી ક્યારે પરવારીશું। પણ આ વર્ષે, આ વર્ષે તો આવડા જ નિસાસા હતા। અરે રામ, હજુ તો આખો જેઠ પડ્યો છે, જાણે કોક એક જુગ કાઢવાનો ન હોય। એક જુગ જ હતો ને, એક એક દિવસ એક એક વેળા કાઢવી મુશ્કેલ હતી। પછી એક વીસ ને એક દસની તો વાત જ ક્યાં રહી। કાળું રણછોડ વગેરે ડેગડીએ આવીને જુએ છે તો 500-700 ઘરનું એ શહેર માનવીઓથી ખદબદતું હતું। એમનામાં

માણસથી બંધાયેલા શહેર અને એમાંય ક્યાં સ્થાન રહેતું હતું. મહામુસીબતે ગામના આ 15 કુટુંબ વચ્ચે એક ઘર મળ્યું અને એમાંય ઉમેરાયું હતું કાળુના સસરાનું ઘર. કાળુએ વિચાર્યું, જો આ જેઠ પત્યા પછી અષાઢ તો જખ મારે, પણ જેઠ જીતવો મુશ્કેલ હતો ને બે ગાડાનું અનાજ ભલે 70-80 મણ હતું, બાકી ઘરોમાં તો માંડ 2 મણ જ હતું. એમાંય રણછોડ શંકરદા જેવાને તો આ 2 મણ વચ્ચે 6-6 માણસ હતું. નાનાની ખોડીને રણછોડે વીંઢાળવાઈ દીધી હતી. આ 150-100 માણસોનું વીંઢળવાનું હતું. શંકરદા, ભગો, કોદર, કાળુ, આટલા બધા માણસો. આ સાચી રીતે તો આ આગેવાન માણસો એ એટલા કાળુએ જ વીંઢાળવાના હતા. એટલે સૌ એ એમને ચેતીને સલાહ આપી, જો સાંભળીને હેડશો હો ઠીક, નકર જીવ્યા મરાની ખરી ઘાંટી છે. હવે દોયલા દન, અરે એક એક વેળા દોયલી છે. મારે કહ્યું માનો તો આ બધાને એક જ રસોડું કરી નાખો. જણ દીઠ 10 શેર દાણા લઈને ભેગું કરો ને ક્યાંકથી ભેગા કરીને રાંધવાના મોટા ગોળા. આ પછી કાળુએ સ્ત્રીઓને પણ સંપીને રહેવાની સલાહ આપી, આહાર ઘટાડવાની શિખામણ આપી, 5 સ્ત્રીઓને રસોડાની કામગીરી સોંપી, જેમાં રણછોડની વહુ, ભગાની માં, પોતાની સાસુ, કોદરની ડોશી અને 5મી એક સ્ત્રી. પણ હજુ તો એક ટંક પૂરું રંધાયું નથી ને રાંધવામાં હતું શું, પેલી ગોળીઓમાં ઘેસ જ ને, અને તે છાણા તો સમણા થઈ ગયા અને એટલે પાણીમાં.

હજી આ ગેસ તો રંધાઈએ નથી, અને એમાં ઉમેરો કર્યો મોખાના છોડાનો. પેટમાં વજન તો થવું જોઈએ ને, છતાંય ભલી કોદર ભગાની વહુ વગેરેના મોં ચડી ગયા. સૌએ એક હારે વડના પાંદડાઓમાં બે બે કચડી પીરસાયું ને, તે તોય લોકોને રાંધનારના ભાણામાં વધારે દેખાવા લાગ્યું. ખાતા ખાતા જ લડાઈ શરૂ થયું. કોઈએ કહ્યું કાચું રાખીને ધાન બગાડ્યું, તો કોઈએ કહ્યું મીઠું વધુ પાડવાની ખોડ કાઢી, તો કોઈએ રાંધ્યાના વાસણ ધોવાનો વિરોધ પાકો મેલ્યો. કાળુએ ખણુએ કહ્યું અંદર કંઈ જ નથી રહ્યું, ધોવામાં હાલ્લામાં મેલ સિવાય કંઈ જ નથી નીકળવાનું. પણ કોઈ માનતું જ ન હતું. રોજ ઉઠીને મનાવાય ક્યાં બેસું? આથી કંટાળેલા કાળુએ રાંધવાનું ને વાસણ ધોવાનું બધું પુરુષોને હવાલે કરી દીધું. પેલી સ્ત્રીઓને સાંભળાવી દીધું, અહીં તો આટલું જ મળશે ને તે એક જ ટંક, વધારે ખાવું હોય તો ખોળી કાઢો ને શેરમાં કામ. અને ક્યાં કામ હતું જ, ખુદ કાળું જ પેલા વાળિયા બ્રાહ્મણોને ઘેર ઘેર ફરી આવતો હતો, હજુ એ ફરી જ કરતો હતો. પાંચમા દિવસે મહામુસીબતે એક જણનું કામ મળ્યું, તે અચ્છેર કોદરા માટે દિવસભર ઘાંચીની ઘાણી હાંકવાનું, તે કાસમ ઘાંચીની ભલામણ સાથે. વળેલી સવારે કાળુએ સસરાને ઘાણી પર ચઢાવ્યા ને પોતે આ શેઠ પાસે ઉપડ્યો. ગમે તેમ કરો શેઠ, એક પાંચ જણને કામ આલો. પણ ક્યાંથી લાવવું કામ? એ કામ હોય તેમાંય ઘણુંય કાઢું, પણ તમારા પેટના ખાડા અડધાએ પુરાવો તો જોઈએ ને. હાસ તો કાશી કાકા, પેટની તો આ બધી રામાયણ છે. તો પછી ઉધાર આલો, ગમે તેમ હોય પણ ભૂખ નથી બેઠાતી, અને હું તમારો ગણ નહીં ભૂલું. હે માનવીની ભવાઈ, જે માણસના જીવનની ભવાઈ કંઈક અલગ જ છે. ક્ષણ માટે એકબીજાના દુશ્મન બનેલા એ ક્ષણભર પછી પોતાના મિત્ર બને છે. જે કાળુ નીતિ નિયમો પર ચાલ્યો એ હવે ચોરી અને ધાડ કરવાનું વિચારી રહ્યો છે. પેટની ભૂખ એ વસ્તુ જેવી છે, માણસની લાલચ એ માણસને બધું જ કરાવી દે છે. નથી કહેતા કે પેટ એ માણસને બધું જ કરવા પર મજબૂર કરી દે છે. અને આ છપ્પનિયો દુકાળ અને માણસના જીવનની અભવાઈ કે જ્યાં દરેક ક્ષણ એ માણસ માટે અગ્નિ પરીક્ષા સમાન બની ગઈ, ભૂખ એ માણસ માટે સર્વસ્વ છે. ખોરાકથી માણસ જિંદગી જીવે છે, અને આ જ ખોરાક જ્યારે ન મળે ત્યારે આનાથી મોટી માનવીની ભવાઈ શું હોઈ શકે, જે એની અંદર જીવી જાણે છે, ડગ પગલે પોતાના અડીખમ મન સાથે અડગ રહીને ઊભો રહે છે ને, એ જ જીતી જાણે છે. આગળ શું થશે આ માનવીની ભવાઈમાં જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું RJ પ્રિયંકા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: 炸开啊！એટલે ઘર બાંધ્યા વિના ચાલે? બકરીબેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા. એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. શેરડીના ગાડાવાળો કહે, એ બકરી ખસ અહીંથી, રસ્તામાં કેમ બેઠી છે? બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન, બકરી બહેન, રસ્તામાંથી ઉઠશો? લો, શેરડીનો એક ભારો તમને આપું. બકરી બહેન કહે, હા, હવે હું ઉઠીશ. શેરડીનો ભારો પહેલા ઝાડ નીચે નાખો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. એ બકરી, રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન, બકરી બહેન, જરા બાજુએ ખસો. બે ચાર ઘડા ગોળ ના આપું છું. હા, એમ કરશો તો ઉઠી જઈશ. ગોળ ના ઘડા પહેલા ઝાડ નીચે મૂકતા જાઓ. એટલામાં ટોપરાના ગાડા વાળો નીકળ્યો. એ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા. બકરી બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું? ટોપરાના ગાડાવાળો કહે, ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન, બકરી બહેન, જરા ખસી જશો. લો, તમને બે ટોપલા ટોપરાના આપું છું. હા, હવે ઉઠું છું. ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલવો. પછી તો બકરી બહેને ઘર બાંધ્યું. ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરી બહેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા ચાલો એમાં રહીએ, માડી ચાલો એમાં રહીએ. પછી તો બકરી બહેન ઘરના બારણા વાસીને ચરવા ચાલ્યા. સાંજે પાછા આવીને બકરી બહેને બારણા ખખડાવ્યા. એ કોણ છે? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. એક દિવસ બકરી બહેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બેન જેવું બોલતા આવડે? બચ્ચાએ કહ્યું, જે હોય તે જતા રહો. તમે કોઈ મારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છાના માના નાસી ગયા. સાંજે બકરી બહેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? બકરી બહેને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. બકરી બહેન ઘરમાં ગયા કે તરત જ બચ્ચા તેમને ભેટી પડ્યા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ખૂબ સુંદર એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબા ડાળે હિચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ગુવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગુવાળને કહે, એ ભાઈ ગાયોના ગુવાળ, ગાયોના ગુવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા નીડળ, પોપટ આંબા નીડળ, પોપટ સરોવર નીપાળ, પોપટ સરોવર નીપાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ આ ગાયો રેઢી મૂકીને તારી બેને કહેવા ક્યાં જાઓ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય

લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ હવે મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુંકા કરે, પોપટ મીઠા ટહુંકા કરે. પેસોનો ગોવાળ કહે, બાપુ મારાથી તો કહેવા નહીં જવાય, તારે જોઈએ તામાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે ગાજો મારી સાથે. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુંકા કરે, પોપટ મીઠા ટહુંકા કરે. બકરાનો ગોવાળ કહે, અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય, તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંડિયાના ગોવાળે પોપટને એક સાંડિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંડિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણા ઘડાવ્યા. પછી એણે ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું, માં બારણા ઉખાડો, પાથરણા પથરાવો, ડોલી ઢાઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણા ઉઘાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી કાકી, બારણા ઉઘાડ્યો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતું નથી, આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે, બહેન બહેન,

પારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલી ઢાઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીના ઘરે, ભોયબાના ઘરે, ઘણા સગા વહાલાને ત્યાં ગયો, પણ કોઈએ બારણા ઉગાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાઈએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું બાપુ. પછી બારણા ઉઘડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાઈએ એના દુખણા લીધા. પછી તો મોટી બાઈએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ઢોલી ઢાઢડાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા જરા અહીં બેસજે, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ પું પું પું કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાકમાંથી ચાચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટી બાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલી દીધા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 99

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

9562 99966 88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9562 99966 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો.

0: કરી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: અભી અલવિદા મત કહો.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુમાં તાપમાનમાં વધારો થાય છે, ભેજનું પ્રમાણ વધે છે અને જેના કારણે વિવિધ પાકોમાં રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો તેને નાથવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધે તમે માર્ગદર્શન અને માહિતી આપવા માટે જઈ રહ્યા છે. તે અંતર્ગત અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર મયુર ઠેસિયા, કે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે તેઓ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં BSCA ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આપણને માર્ગદર્શન અને માહિતી આપવા માટે અત્રે પધાર્યા છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, વિષય ખૂબ મહત્વનો છે, ચોમાસાની ઋતુ પણ ચાલી રહી છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો વિષય એટલા માટે ગણી શકાય કે વિવિધ પ્રકારના જે રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય તો તેને નાથવા માટે કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધિત આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો એ પ્રશ્ન થાય કે ચોમાસુ દરમિયાન જે પાકોમાં જે રોગ વ્યવસ્થાપન દરમિયાન જે ખેડૂત મિત્રોને જે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે તો તે કયા પ્રકારના પડકારો હોય?

0: છે, તો તે વિશે થોડીક માહિતી આપશો. જી
1: જી ચોક્કસ. આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન ઓગસ્ટ આ મહિના સુધી ઓગસ્ટ 2026 સુધીમાં 72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં આપણે વાત કરીએ તો મુખ્ય પાક કપાસ, મગફળી અને ડાંગરનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર થયું છે. આ વરસાદી ઋતુમાં, જે ખરીફ સિઝન આપણે કહીએ છીએ, તો વરસાદી સિઝનની અંદર વારંવાર થતા વરસાદી ઝાપટા, વાતાવરણમાં જે વાતાવરણમાં પલટો થાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, અને જ્યારે વાતાવરણની વરસાદ પછી આપણે સૂર્યપ્રકાશ આવે છે, જે વરાપ કહીએ છીએ આપણે, ત્યારે બફારો થાય છે. તો આટલા જે પરિબળો છે જેને કારણે જે રોગકારકો છે, ફૂગ છે, જીવાણુ છે જે આપણે બેક્ટેરિયા કહેવાય છે, વિષાણુ જે એટલે કે વાયરસ છે, તો આ જે રોગકારકો છે એને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એને લીધે તે પાન, ફળ, ફૂલ અને થડ ઉપર એનું આક્રમણ જોવા મળે છે. તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો ફૂગજન્ય રોગમાં અલ્ટરનેરિયા, કલેટોટિકમ, હેલ્મિન્થોસ્પોરિયમ, પક્સિનિયા, સર્કોસ્પોરા, ટિલાગ્નો આ પ્રકારની ફૂગ જે છે એ હવા અને જે વરસાદી ઝાપટા છે એના મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતરમાં ફેલાય છે. તેના ઉપરાંત આપણે વાત કરીએ તો બેક્ટેરિયાજન્ય જે રોગ છે, જેનાથી જેમ કે ઝેન્થોમોનાસ છે, સ્યુરોમોનાસ છે, ઇરવિનિયા છે નામના બેક્ટેરિયા છે, તે એ જે છોડની અંદર આવેલા કુદરતી છિદ્રો છે તેનાથી છોડની અંદર પ્રવેશે છે અને જે વરસાદી ઝાપટા છે તેના મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને રોગનું સંક્રમણ કરે છે. તો જે મુખ્ય પરિબળોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે આ તમને આપણે કીધા કે રોગકારકો છે એનું અનુકૂળ વાતાવરણ મળી રહે છે તેના ઉપર વાત કરીએ, તેના સિવાય વાત કરીએ કે ખેડૂત મિત્રોનો જે રોગની છે ઓળખ છે એ સૌ પ્રથમ શરૂઆતથી જ અવસ્થામાં રોગની ઓળખ થઈ જાય તો જે રોગને આગળ જતું આપણે અટકાવી શકીએ છીએ. તેના ઉપરાંત જે રાસાયણિક જંતુનાશક અથવા જે ફૂગનાશક છે મર્યાદિત હોય છે, અને અથવા તો જે ફૂગનાશક છે અથવા જંતુનાશક છે એનું એક જ ગ્રુપનું વારંવાર ઉપયોગ કરીએ તો એમાં રોગપ્રતિકારક શક્તિ પણ આવી જાય છે. તો જેના માટે આપણે આજે આ ટોપિક ઉપર સંકલિત વ્યવસ્થાના ઉપર વાત કરીશું.
0: હવે સર, વાત કરીએ કે ચોમાસુ દરમિયાન વિવિધ પ્રકારના પાકોમાં ફૂગજન્ય રોગો પણ જોવા મળતા હોય છે, તો તેના લક્ષણો કયા કયા હોઈ શકે, તેને નિવારવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે શું કહેશો?
1: જી, ખૂબ સરસ પ્રશ્ન છે કે મેઇન વસ્તુ જે છે કે ખેતરની અંદર જ્યારે ફૂગજન્ય જે રોગ આવે છે તો એને કઈ રીતના સૌથી પહેલાં ઓળખવું, કઈ રીતના એનું ત્યાર પછી એનું આપણે નિદાન તરફ આવીએ. તો ઓળખાણ માટે સૌપ્રથમ જે મુખ્ય જે રોગ છે એમાં પાનના ટપકાનો રોગ છે, એ અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે. તો આના જે લક્ષણો જે દર્શાવે છે કે પાંદ જે છે એની ઉપર બદામી રંગનું, ઘાટા બદામી રંગનું વલયાકાર રિંગ ગોળાઈ રિંગ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બળિયા ટપકા કહેવાય છે, જે સર્કોસ્પોરા નામની ફૂગથી થાય છે, જેને ટીક્કા ડિઝીઝ પણ કહેવાય છે, તેમાં બદામી રંગના નાના ટપકા જોવા મળે છે અને દેડકાની આંખ જેવા કે વચ્ચે રાખોડી રંગનું જે સેન્ટર હોય છે અને ફરતે બદામી કિનારી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગેરુજી કહે છે ખેડૂત, જે પક્ષીને નામની ફૂગથી થાય છે જેને રસ્ટ કહેવાય છે. તો આ ગેરુમાં આપણે જે પાંદડા હોય છે પાંદડાની નીચેની બાજુ એવા બજરિયા અથવા બદામી કલરના એવા ઉપસેલા ફોલા જોવા મળે છે, જેની અંદર પાવડર ભરેલો હોય છે, જે એક ફૂગના બીજાણુ હોય છે. ત્યાર પછી કલેટોટ્રિકમ નામની ફૂગ છે, જેને આપણે કાલવ્રણ અથવા એન્થ્રેક્નોસ નામનો રોગ કરે છે, તેને તે મુખ્યત્વે મરચી, ત્યાર પછી આપણે કપાસની અંદર રાતા સ્પર્ધા ટપકા જોવા મળે છે, તે જે કલટોટ્રાયમ નામની ફૂગથી થાય છે. પછી આપણે વાત કરીએ તો અંગારીઓ, જે આપણે એને સ્મટ કહીએ છીએ, ગલત અંગારીઓ જે ખાસ કરીને ડાંગરની અંદર આવે છે, તો આ અંગારિયાની અંદર કાળા કલરના જે પાવડર છે, કાળા કલરનો પાવડર એ દાણાની અંદર બંધાય છે, દાણાની અંદર આવી જાય છે, જેને કારણે જે હવાના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. અને બેક્ટેરિયાજન્ય જે રોગની વાત કરીએ તો એમાં પાનના પાણી પોચા ધબ્બા જોવા મળે છે અને ધીરે ધીરે તે સુકાઈને ખરી પડે છે. તો આ રીતના એ બેક્ટેરિયાજન્ય રોગ જોવા મળે છે.
0: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી કે ફૂગજન્ય રોગોમાં કઈ કઈ બાબતોના લક્ષણો ધ્યાનમાં રાખવા, તેનું નિરાકરણ કેવી રીતે કરવું, તે વિષયમાં ખૂબ સરસ માહિતી આપી. હવે બધું આગળ ચર્ચા કરીએ કે સામાન્ય વ્યક્તિને સામાન્ય ભાષામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થકી સમજાવવું હોય કે સંકલિત રોગ વ્યવસ્થાપન એટલે શું અને તેના અસરકારક નિયંત્રણ માટે કયા પ્રકારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, તો તે વિશે પણ થોડીક માહિતી આપશો. જી
1: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. ત્યારે જે છે આપણી સંકલિત રોગ વ્યવસ્થાપન છે કે માત્ર એક જ પદ્ધતિ ઉપર આપણે નિર્ભર નહીં રહેતા, આપણે જે ખેતીની વિવિધ પદ્ધતિઓ છે એનું એક સાથે સંયુક્ત સંકલિત રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ, જેને સંકલિત રોગ વ્યવસ્થાપન કહેવાય છે. જેની અંદર આપણે વાત કરીએ કે

0: ખેતીની વિવિધ પદ્ધતિ જેને કર્ષણ આધારિત વ્યવસ્થાપન કહેવાય છે, તેમાં સારી અને તંદુરસ્ત બીજનું પસંદગી કરવી, સારી રોગપ્રતિકારક અથવા સહનશીલ જાતની પસંદગી કરવી, રાસાયણિક જે ખાતર છે એનું જરૂરિયાત મુજબ જ, યુનિવર્સિટીની ભલામણ મુજબ જ એનો છંટકાવ કરવો અથવા જમીનમાં આપવું, તો આ બધી જે છે વિવિધ ખેતી પદ્ધતિઓ. ત્યાર પછી આપણે વાત કરીએ જે યાંત્રિક પદ્ધતિ છે કે જેની અંદર આપણે જે રોગિષ્ટ છોડ છે એને ઉપાડી અને એનો નાશ કરવો જોઈએ. ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો વાવેતર પહેલાં ઉનાળાની ઋતુ દરમિયાન આપણે ઊંડી ખેળ કરવી જોઈએ, જેને કારણે જે જમીનજન્ય ફૂગ છે જે રહેલી છે જમીનની અંદર એનો નાશ થશે. એના સિવાય આપણે સોઇલ સોલરાઇઝેશન કહેવાય છે, જે સૂર્યપ્રકાશની તાપની મદદથી આપણે જમીનને જે પારદર્શક પોલિથીન છે એને બેછાવીને જમીનનું તાપમાન વધારશું, જેથી કરીને જમીનની અંદર તાપમાન વધશે અને જે ફૂગકારક છે અથવા જે કૃમિ છે એનો નાશ થશે. તેના સિવાય આપણે વાત કરીએ તો સૂક્ષ્મ જીવો આધારિત પદ્ધતિ છે, એની અંદર આપણે જે ટ્રાયકોડર્મા નામની ફૂગ છે, તો આ ટ્રાયકોડર્મા નામની જૈવિક ફૂગ છે એ જ્યારે આપણે જમીનમાં આપીએ છીએ ત્યારે જમીનની અંદર જે રોગકારક ફૂગ છે તેને એનો નાશ કરશે. તો આ રીતના વિવિધ પદ્ધતિઓનો સંયુક્ત રીતે આપણે જ્યારે ઉપયોગ કરશું કોઈપણ રોગને અટકાવવા માટે, તો આને કહેવાય છે સંકલિત રોગ વ્યવસ્થાપન. જેને લીધે આ સંકલિત રોગ વ્યવસ્થાપનને લીધે સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે રોગ આવે ત્યારે જ ખેડૂત મિત્રો જે છે જે રાસાયણિક જંતુનાશક અથવા ફૂગનાશકનો છંટકાવ કરતા હોઈએ છીએ, તો આપણે કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી. તો રોગનું આપણે શરૂઆતથી જ આપણે ધ્યાન રાખશું તો આપણે એનો એક સંકલિત રોગ વ્યવસ્થાપન કરી શકશું અને એક ઓછા ખેતી ખર્ચે અને એક ગુણવત્તાસભર અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તે રીતના આપણે રોગનું વ્યવસ્થાપન કરી શકશું.
1: જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. મયુર સર ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે સંકલિત વ્યવસ્થાપન એટલે શું. હવે વાત કરીએ ડાંગરના પાકની, તો ડાંગરના પાકને અસર કરતા મુખ્ય પરિબળો કયા કયા હોય છે, તેમાં જે રોગોથી બચવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ, અને સાથે સાથે જે રોગ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને કયા અગમચેતીના ઉપાયો કરવા જોઈએ, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે પણ માહિતી આપશો.
0: આ વખતે જે ડાંગરનું જે વાવેતર છે, ધાન્ય પાકમાં સૌથી વધારે ડાંગરનું વાવેતર થયું છે, ખાસ કરીને આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયું છે. તો ડાંગરમાં પાકમાં જે સૌથી મુખ્ય રોગ છે એ ડાંગરનો કરમોડી અથવા એને ખળખળીઓ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં એને ડાંગરનો બ્લાસ્ટ કહીએ છીએ. તો ડાંગરના આ રોગમાં સૌ પ્રથમ ટાંકણીના માથા જેવા ટપકા જોવા મળે છે શરૂઆતની અવસ્થામાં. ધીરે ધીરે જે રોગની જે વૃદ્ધિ થાય છે ત્યારે આંખ આકારના, એટલે કે આગળથી જે ત્રાકાકાર, આગળથી ચપટા અને વચ્ચેથી પહોળા એવી રીતના ધબ્બા જોવા મળે છે, અને એનું જે વચ્ચેનું કેન્દ્રબિંદુ હોય છે એ રાખોડી રંગનું હોય છે, અને એ જે બોર્ડર જે છે એ બ્રાઉન બજારિયા કલરની હોય છે. તો આપણે સંકલિત રોગ વ્યવસ્થાપનની જે ખાસ કરીને જે રાજના ડાંગરના બ્લાસ્ટમાં જે કરમોળીની વાત કરીએ, તો સૌ પ્રથમ આપણે જે રોગપ્રતિકારક અથવા તો સહનશીલ જે વેરાયટી છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ જાત જે છે આણંદ અક્ષત સ્વાગત GAR 13 નંબરની, તો આ જે સારી જાતો જે છે એનું બિયારણ તરીકે પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી જે રાય જે ચોખાનું જે બ્લાસ્ટ જે પેણીની રોગકારક ફૂગ છે તે સેઢાની આસપાસ જ્યારે ખળ ઉગી નીકળેલું છે, સેઢા સેઢાની ફરતે જે ઘાસ છે, તો એની ઉપર જ્યારે વાવેતર ખેતરની અંદર જ્યારે ડાંગર ન હોય ત્યારે તેની ઉપર ત્યાં જઈને રહે છે અને એની જીવનચક્ર શરૂ રાખે છે. તો આપણે જે સેઢા ફરતે જે ઘાસ છે એનો આપણે નાશ કરવો જોઈએ. ત્યારબાદ આ જે ફૂગ છે એ બીજજન્ય ફૂગ છે, તો બીજજન્ય ફૂગ હોવાથી આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે કાર્બિનડેમઝિન નામની ફૂગનાશકનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના દરથી આપણે એનું બીજ માવજત આપશું. અને આ જે ડાંગરનું જે બ્લાસ્ટ છે કરમોડી છે એ ડાંગરની દરેક અવસ્થાએ આવે છે. ડાંગરના પાન રૂપે પાનના ટપકા પણ આવે છે, પછી ગાંઠ પર બ્લાસ્ટ આવે છે અને નેક બ્લાસ્ટ આવે છે, ઠીક છે, જેને કન્ટિનો કરમોડી કહે છે. તો સૌથી વધારે જે ઉત્પાદનમાં અસર કરે છે જે કન્ટિનો કરમોડી છે અવસ્થાએ અસર કરે છે. હવે એકવાર ખેતરની અંદર જ્યારે ડાંગરમાં બ્લાસ્ટ આવી જાય તો હવે આપણે જે રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ખેડૂત મિત્રો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ માર્કેટમાં જે રેડીમિક્સ જે ફૂગનાશક મળે છે તેનો 10 ml પ્રતિ 10 લિટરનો આપણે છંટકાવ કરશું. જે પ્રમાણે રોગનો ઉપદ્રવ હોય તો આપણે એનું વ્યવસ્થાપન કરી શકશું.

ત્યાર પછી જે બીજો મુખ્ય રોગ જે છે તે આપણે પર્ણછેદનો સુકારો અથવા પર્ણછેદનો કોહવારો, જેને સીધ બ્લાઇટ અથવા અસિથ રોટ બંને કહે છે. તો સીધ બ્લાઇટ જે છે, પર્ણછેદનો સુકારો, એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે, અને પર્ણછેદનો કોહવારો અથવા પર્ણછેદનો સડો એ સેરોક્લેડિયમ નામની ફૂગથી થાય છે. તો આનું આપણે સંકલિત નિયંત્રણ કરવા માટે આપણે જે રાઇઝોક્ટોનિયા નામની

0: ડબલ્યુજી નામની ફૂગનાશકનો આપણે એનો છંટકાવ કરવાથી આ રોગનું વ્યવસ્થાપન આપણે કરી શકીએ છીએ. અને આ રોગના વ્યવસ્થાપન માટે ધરવાડિયામાં પણ આપણે માવજત આપી શકીએ છીએ. જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ છે એનું 10 ગ્રામ પ્રતિ લિટરના માં એના ધરવાડિયા ડુબાડીને 30 મિનિટ રાખીને પછી આપણે જ્યારે ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ તો આ રોગનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ માર્ગદર્શક માહિતી આપે આપી. હવે કપાસના પાકની આપણે વાત કરીએ તો કપાસના જે પાક હોય છે તેના મૂળમાં પણ ઘણી વખત સડો જોવા મળતો હોય છે, ક્યારેક ક્યારેક સુકારાના પણ લક્ષણો જોવા મળતા હોય છે, તો તે ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રોએ કેવી રીતે સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ તે સંબંધિત પણ માર્ગદર્શન આપશો?
0: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે કપાસનું આ વખતે ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયેલું છે કપાસમાં. અને કપાસમાં જે આપણે વાત કરી કે જે મહત્વના જે જિલ્લા છે સુરેન્દ્રનગર, રાજકોટમાં અને એ બાજુ જે વિસ્તાર છે એમાં કપાસનું સૌથી વધારે વાવેતર થયેલું છે. તો કપાસમાં જ્યારે મુખ્યત્વે જે રોગ છે એ મૂળનો સડો અને સુકારો, આ બે મુખ્ય જે રોગ છે. તો જે કપાસમાં જે સુકારો જે રોગ છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે અને મૂળનો સડો છે એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે. આ બંનેના લક્ષણની આપણે વાત કરીએ તો આપણે ખેતરમાં દૂરથી જ પણ આપણે આ લક્ષણો દર્શાવે છે કે જો ખેતરની અંદર એક વર્તુળાકારનો વર્તુળાકારના આકારમાં જો સુકારો હોય તો એનાથી થાય છે. અને પછી આપણે કોઈ પણ છૂટાછવાયા ખેતરની અંદર સુકાતા હોય તો સમજી લેવાનું કે આ સુકારો છે. અને આગળથી કીધું કે વર્તુળાકાર છે તે મૂળનો સડો છે. તો મૂળનો સડો જનરલી જે રેતાળ જમીન છે એની અંદર જોવા વધારે આનો ઉપદ્રવ જોવા મળે છે. અને જે સુકારાનો પ્રશ્ન જે છે એ મધ્યમ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. તો આપણે બીજા આપણે લક્ષણો જોઈએ કે કઈ રીતના એને આપણે ઓળખી શકીએ. તો આપણે એને ખેતરની અંદર જ્યારે જો મૂળનો સડો હશે અને આપણે ખેતરમાંથી ઉપાડશું તો ત્યાંથી થડ પાસેથી તૂટી જશે અને જે મૂળિયું છે એ જમીનની અંદર રહેશે, તમારા હાથમાં ડાયરેક્ટ છોડ આવી જશે. એ આ મૂળનો સડો છે. હવે આપણે સુકારાની વાત કરીએ તો સુકારાને આપણે સરળતાથી એને ઉખાડી શકતા નથી. અને જ્યારે સુકારાની રોગ આવ્યો હોય ત્યારે એને વચ્ચેથી કપાસની જે સાઠી છે એને ફાડીને જોઈએ તો અંદરની રસવાહિની જે છે એકદમ બદામી અથવા કાળા રંગની થઈ ગયેલી હોય છે. તો આ એના લક્ષણો છે. તો આ બંને રોગોના સંકલિત નિયંત્રણ, સંકલિત વ્યવસ્થાપન માટે આપણે વાત કરીએ તો જ્યારે વાવેતર સમયે જ, વાવણી સમયે જ ચાસમાં ટ્રાઇકોડરમાં વિરિડી અથવા ટ્રાઇકોડરમાં હર્જીનમ જૈવિક ફૂગનાશક જે છે એનો 2.5 કિલોગ્રામ ને 500 કિલોગ્રામ નીમ કેક અથવા કેસ્ટર કેક સાથે મિક્સ કરીને આપણે ચાસમાં જ આપી દઈએ તો આ રોગને નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ જમીનજન્ય રોગ હોવાથી આની પાક લાંબા ગાળાની પાકની ફેરબદલી કરવી, આંતરપાક તરીકે મગ, મઠ અથવા અડદનું વાવેતર કરવું, જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું. અને જ્યારે હવે એક જે લાસ્ટ ઓપ્શન રહે છે કે રાસાયણિક, તો રાસાયણિક ફૂગનાશક તરીકે જ્યારે ખેતરમાં આવી જાય હવે એને આગળ વધતો અટકાવવા માટે આપણે કાર્બિનેઝિમ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનું એના થળીએ અથવા થળીએ મૂળ પાસે જાય એ ઉતરી જાય એ રીતના આપણે રેડવું, જેથી આપણે એનું આગળ જતો અટકાવી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી.

0: મયુર સર, ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે, આવો વધુ માહિતી પ્રાપ્ત કરીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે કપાસ નમનમાં જે વિવિધ પ્રકારના જે રોગોનું જે લક્ષણો જોવા મળતા હોય છે તેના માટે નિવારણ માટે કયા ઉપાયો કરવા જોઈએ. હવે આગળ વધુ આગળ વાત કરીએ મગફળીના પાકોની, તો મગફળીમાં પણ ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તેને નિવારવા માટે અમારા ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, તો તે વિશે પણ માહિતી આપશો.
1: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. આ વખતે મગફળીનું પણ, કપાસ પછી મગફળીનું સૌથી વધારે તેલબીયા પાકમાં વાવેતર થયેલું છે, અને મગફળી ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં, આપણે જે જૂનાગઢ જિલ્લામાં છે, સૌથી વધારે વાવેતર થયેલું છે. તો મગફળીમાં મુખ્યત્વે જે મુખ્ય રોગોનો જે પ્રશ્ન છે એ કાળી ફૂગ, સફેદ ફૂગ, ત્યાર પછી ગેરુ પાનના ટપકા, અને આ લોહ તત્વની ઉણપ વાળો જે છે, આયરનની ડેફિશિયન્સીનો જે છે, આ રીતના અલગ અલગ રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે પાનના ટપકાની વાત કરીએ તો બે ટપકા અવસ્થામાં આવે છે. એક એ કહેવાય છે કે આગોતરા ટપકા અને એક પાછોતરા ટપકા, અર્લી લિપ સ્પોટ અને લેટ લિપ સ્પોટ. આગોતરા ટપકા શરૂઆતની અવસ્થામાં જ આવે છે, જે બદામી રંગના ટપકા હોય છે, એની ફરતે પીળા કલરની બોર્ડર હોય છે, તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ. લેટ લિપ સ્પોટ જે કહીએ છીએ કે પાછોતરા ટપકા, આ જે છે એ આપણે ફૂલ અવસ્થા પછી આનો ઉપદ્રવ જોવા મળે છે, પણ આમાં કાળા રંગના ટપકા હોય છે, વધુ ડાર્ક કાળા રંગના

0: હોય છે અને એની ફરતે કોઈ પણ પ્રકારની પીળા રંગની રિંગ આવેલી હોતી નથી. અને આ રોગના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનો આવ્યા પછી છંટકાવ કરી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં જ આપણે અવસ્થામાં આપણે સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી જાત ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે સહનશીલ જાત છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ જે રોગનું પ્રમાણ છે આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. અને આ રોગના વધુ ઉપદ્રવ અટકાવવા માટે આપણે જે જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેના સિવાય જે મુખ્ય અને અત્યારે વર્તમાન જે પ્રશ્ન છે એ કે કાળી ફૂગનો છે. કાળી ફૂગને ખેડૂત મિત્રો સૂકો પણ કહે છે અને વૈજ્ઞાનિક ભાષામાં કોલારોટ કહે છે, જે એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગથી થાય છે. તો આ જે ફૂગ છે એ બે તબક્કામાં થાય છે, જ્યારે જમીનની અંદર જ એનો સડો લાગી જાય જેને પ્રી ઇમર્જન્સ કહેવાય છે, અને જમીનની બહાર ઉગ્યા પછી જે પોસ્ટ ઇમર્જન કહીએ છીએ. તો બંને અવસ્થામાં આનું લક્ષણો જોવા મળે છે. તો આ જમીનની બહાર જ્યારે પોસ્ટ ઇમર્જન્સની વાત કરીએ તો જે છોડ જે છે છોડના કોલા રિજન એટલે કે થડ પાસે કાળા કલરની ફૂગ લાગી જાય છે અને ત્યાંથી જે છે એનું સડવાનું અથવા કોહવાનું શરૂ થાય છે, એટલે જે છોડ છે આખે આખો ઢળી જાય છે. એકવાર છોડનું આ ઢળી ગયાને આ છોડનું મૃત્યુ થઈ ગયું તો પછી કોઈપણ ફૂગનાશકથી આનું આપણે વ્યવસ્થાપન કરી શકતા નથી. તેના માટે જ આપણે પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ કે આ જે ફૂગજન્ય રોગ છે એ મગફળીના બીજથી ફેલાય છે. તો આપણે આ બીજને કાર્બોક્સિન પ્લસ થાયરામ નામની જે ફૂગ આવે છે ફૂગનાશક આવે છે માર્કેટમાં એનું 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના રેટથી આપણે એનું બીજ માવજત આપશું તો આપણે આ રોગનું વ્યવસ્થાપન કરી શકશું. ત્યાર ઉપરાંત આપણે જો આપણે સૂક્ષ્મ જીવાણુ આધારિત નિયંત્રણની વાત કરીએ તો ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ બંનેનું આપણે મિશ્ર કરી અને જમીનમાં પાયામાં આપણે નાખવામાં આવે 2.5 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા અને 500 કિલોગ્રામ લીંબોડીનો ખોળ અથવા દિવેલીનો ખોળ મિક્સ કરીને પાયામાં નાખવામાં આવે તો પણ આપણે એનું એક અસરકારક વ્યવસ્થાપન કરી શકીએ છીએ. તદુપરાંત આની જે સહનશીલ જાત છે એની વાત કરીએ તો આગળ આપણે વાત કરી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે જાત છે એનામાં એ આપણે વાવેતરમાં આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી સફેદ ફૂગનો જે ખાસ પ્રશ્ન રહે છે કે સફેદ ફૂગમાં સફેદ રંગની ફૂગ સફેદ રૂવાટી જેવી ફૂગ થડ પાસે લાગી જાય છે અને જ્યારે એમાં મગફળીના ડોડવા બંધાઈ ગયા હોય તો ડોડવા પણ એકદમ કાળા પડી જાય છે, ખોખલા થઈ જાય છે અને અંદર દાણા જુઓ તો એકદમ દાણા ચીમડાયેલા હોય છે. તો આના અસરકારક વ્યવસ્થાપન માટે આપણે ટ્રાઇકોડર્મા નામની ફૂગનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેમ આગળ દર્શાવેલા ડોઝ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને વેરાયટી જે આપણે જાતની વાત કરીએ તેમાં પણ આ જ સેમ વેરાયટી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જાત સહનશીલ જાત છે, તેનું વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. અને જે લાસ્ટ આ જે છેલ્લો રોગ જે છે અત્યારે મુખ્ય પ્રશ્ન જે છે માંડવી પીળી પડી જાય છે, ખેડૂત એમ કે પીળી પડી ગઈ છે માંડવી વધુ પડતો વરસાદ. અને બીજું એક એનું મુખ્ય કારણ છે લોહ તત્વની ઉણપ, જેને આપણે આયરન ડેફિશિયન્સી કહીએ છીએ. તો એના વ્યવસ્થાપન માટે એક સચોટ અને સારો એક વ્યવસ્થાપનનો ઉપયોગ કે જે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ ખેડૂત મિત્રો, તો એના માટે આપણે હીરાકસી મળે છે જેને ફેરસ સલ્ફેટ 19% કહેવાય છે. હીરાકસી જે 100 ગ્રામ લેવાની છે, એની સાથે લીંબુના ફૂલ જે આપણે અમારા બજારમાં મળે છે જે સાઇટ્રિક એસિડ કહેવાય છે એ 10-15 ગ્રામ લેવાના છે. આ બંનેને આપણે 10 લિટર પાણીમાં વ્યવસ્થિત ઉગાડીને જો આપણે છંટકાવ કરશું તો આપણે જે માંડવીની જે પીળી પડી ગઈ છે જે લોહ તત્વની ઉણપ છે તેને આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપી. આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો?
0: જી, જ્યારે આપણે વાવેતર કરવાનું હોય છે ત્યારે ખાસ કરીને આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન ઉપર વધારે આપણે ધ્યાન રાખીએ તો આપણે રોગ આગળ જતા રોગને અટકાવી શકીએ છીએ. સંકલિત વ્યવસ્થામાં સૌ પ્રથમ જે આપણે વાત કરીએ કે તંદુરસ્ત અને હેલ્ધી સીડ આપણે યુઝ કરવા જોઈએ અને સર્ટિફાઈડ સીડનો આગ્રહ વધારે રાખવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે રોગ પ્રતિકારક જાત અથવા સહનશીલ જાત જે છે એનો આપણે ઉપયોગ કરશું વાવેતરમાં તો એનું સારું એવું આપણે રોગ અટકાવી શકીએ છીએ. અને જે ફૂગનાશક જે છે CIBRC અને યુનિવર્સિટીની જે ભલામણ છે ફૂગનાશકો એનો જ આપણે જે રોગ સામે રક્ષણ આપે છે તે જ ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે સંકલિત વ્યવસ્થાપનથી એક ટકાઉ, એક ગુણવત્તાસભર અને એક સચોટ નિયંત્રણ આપણે એ રોગનું કરી શકશું.
1: મયુર સર, આપ ડેરી કિનારના સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને વિષય સંબંધિત ખૂબ સરસ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશું.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
0: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-96-88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512-9666 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે નિધિ. નિધિએ આપણને ફરમાઈશ કરી છે, હમણાં રાજબા ગઢવીના અવાજમાં ગવાયેલા તમારા દલડાને વારો. આ ગીત એ બહુ ફેમસ થયું છે અને આ ગરબાની વાત કરીએ ને તો નવરાત્રિ નજીક હોય ને એટલે આપણા ગુજરાતીઓના પગ થનગનવા જ લાગે. અને હું જોઈ રહી છું કે હમણાંથી મને જેટલી બે ફરમાઈશ આવી છે ને એ નવરાત્રિ જેટલી નજીક આવી રહી છે એટલી ગરબાની વધારે જ આવી રહી છે. કારણ કે આપણા ગુજરાતીઓના અંદરનો એ ગુજરાતી જ્યારે જાગી ઉઠે છે ને નવરાત્રિ આવતી વખતે, ત્યારે આપણને એવું થાય છે કે બસ ક્યારે નવરાત્રિ આવે ને ક્યારે આપણે નાચવાની શરૂઆત કરીએ છે ને. તો આપણને આજે ફરમાઈશ, પહેલી જ ફરમાઈશ એ ગરબાની આવી છે, આ જેની અંદર સિંગર્સ છે ગીતા ઝાલા અને રાજ ગઢવી. આ મ્યુઝિક અને આ વિડીયોઝ એ બહુ ફેમસ થયા છે ને અત્યારે સોશિયલ મીડિયા ઉપર. તમે જુઓ ને તો જેને બી તમે જુઓ તો ગરબાને અકોર્ડિંગ આ ગીત ઉપર જ તમને બધી રીલ્સ જોવા મળે. તો ચાલો સાંભળીએ નિધિની આ ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મોહન. મોહને આપણને ફરમાઈશ કરી છે આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું અને આદિત્ય ગઢવીનું લેટેસ્ટ સોંગ હારે દાણ માંગે. આ સોંગ એ બહુ જ ફેમસ થયું છે અને આદિત્ય ગઢવીની વાત કરીએ ને તો એમના દરેક ગીતની અંદર તમને કંઈક યુનિક કોન્સેપ્ટ જોવા મળે, કંઈક નવું જોવા મળે, કંઈક નવું જાણવા મળે. અને કૃષ્ણ માટે તો એમને જે ગીતો બનાવે છે ને આપણા પગ એની ઉપર થરક્યા સિવાય રહે જ નહીં. તો આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું આ સોંગ ચાલો સાંભળીએ મોહનની ફરમાઈશ.

0: कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे।
1: આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સંધ્યા. સંધ્યા એ એમ કહે છે કે એમને જૂના ગીતો બહુ ગમે છે, અને નોર્મલી જૂના ગીતોમાં બી એમને 70s અને એવા બધા ગીતો વધારે ગમે છે. અને સંધ્યા આપણને ફરમાઈશ કરે છે અપકે સજન સાવન મેં. આ બહુ જ ફેમસ સોંગ છે, અને આની અંદર જે સોલફુલ અવાજ છે, અને આ સોંગ ઇવન આ મૂવી બી બહુ મસ્ત છે. જેટલા લોકોએ મૂવી જોઈ છે એ મૂવીની વિશે બધાને ખબર હશે કે આ થોડી કોમેડી થોડી ડ્રામેટિક મૂવી છે, પણ એની અંદર તમે હસો, તમને મજા આવે ને તમારા આંખમાંથી થોડા આંસુ પણ આવે, આવું આ સોંગ છે. તો સંધ્યા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાછું આ સોંગ ડેડિકેટ કર્યું અને અમને ફરી આ સોંગ યાદ દેવડાવ્યું કે કેટલું સુપર હિટ સોંગ છે. તો ચાલો સાંભળીએ સંધ્યાની ફરમાઈશ અબ કે સજન સાવન મેં.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સંધ્યા. સંધ્યા એ એમ કહે છે કે એમને જૂના ગીતો બહુ ગમે છે, અને નોર્મલી જૂના ગીતોમાં બી એમને 70s અને એવા બધા ગીતો વધારે ગમે છે. અને સંધ્યા આપણને ફરમાઈશ કરે છે અપકે સજન સાવન મેં. આ બહુ જ ફેમસ સોંગ છે અને આની અંદર જે સોલફુલ અવાજ છે, અને આ સોંગ ઇવન આ મૂવી બી બહુ મસ્ત છે. જેટલા લોકોએ મૂવી જોઈ છે એ મૂવીની વિશે બધાને ખબર હશે કે આ થોડી કોમેડી થોડી ડ્રેમેટિક મૂવી છે, પણ એની અંદર તમે હસો, તમને મજા આવે ને તમારા આંખમાંથી થોડા આંસુ પણ આવે, આવું આ સોંગ છે. તો સંધ્યા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાછું આ સોંગ ડેડિકેટ કર્યું અને અમને ફરી આ સોંગ યાદ દેવડાવ્યું કે કેટલું સુપર હિટ સોંગ છે. તો ચાલો સાંભળીએ સંધ્યાની ફરમાઈશ અબ કે સજન સાવન મેં.

તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
3: ધ પાવર ઓફ કાઇન્ડનેસ. આજકાલ લોકો કેવા રૂડ થઈ ગયા છે. આ જૂને બસ ડ્રાઈવર સવાર સવારમાં મારી ઉપર ગુસ્સો કરે છે.
4: રંગલી શાંત, આ બધી તારા ગુસ્સાને છે ને તું તારા ઉપર હાવી ના થવા દે. થોડીક દયા એ તમને લાંબા રસ્તા સુધી ચલાવી શકે છે.
3: દયા? આ પેલા ગુસ્સાવાળા ડાયનાસોરને કુકીઝ ખવડાવું એવી દયા?
4: અરે એવું બધું નથી, એ બધું નાટક થઈ જાય. પણ દયા એક સુપર પાવર છે, જોરદાર શક્તિશાળી વસ્તુ. એક ફિલોસોફરે મેબી એવું કહ્યું છે કે દયા એ મનુષ્ય સમાજ માટેનો, સારી રીતે રહેવા માટેનો ખૂબ અગત્યનો પાયો છે.
3: અચ્છા, એટલે સારા બનવું એ એક સરસ માહોલની રચના કરવું જેવું ને, એક પછી એક લોકો સામે સારું રહેવું.
4: કહી શકીએ એ રીતે, પણ હું તો દયાને એ રીતે કહેવા માંગુ છું કે આપણે કોઈકને મદદનીશ બનીએ, કોઈકને જરૂર પડે ત્યારે હા દરવાજો ખોલી આપીએ, ક્યાંક જરૂર પડે તો કોઈકને પાણી પીવડાવી આપીએ. એટલે કે એક એક પોઝિટિવ ઇફેક્ટ.
3: હા સાચી વાત છે. તને ખબર છે આપણી બાજુમાં જે પડોશી જ નથી પેલા ચીડિયલ, મને તો એવું જ લાગે એમને જોઈને રોજ કે એમને તો રોજ ખરાબ જ દિવસ હશે. કદાચ મારે એમને કંઈક મીઠું ખવડાવવું જોઈએ ને.
4: હા, જલેબી લઈ જશે.
3: હા સાચી વાત છે.
4: ધેટ્સ ધ સ્પિરિટ. કદાચ એ ચીડિયલ પડોશીનું આપણા માટેનું વર્તન સુધરી જાય તો કોને ખબર.
3: હા નહીં, અને પછી નામ આપશો કે ચીડિયલ કાકાને મળી જલેબી, અને કદાચ આપણે એની રીલ પણ બનાવી શકીએ. શું કેવું ને, ફની વિડીયો બની જશે.
4: ફની બી બનશે ને કોઈકના માટે ઇન્સ્પાયરિંગ બી બનશે. પણ થોડુંક ધ્યાન રાખજે. બાકી એક વસ્તુ તો છે કે આવા નાના નાના એક્ટ જે આપણને દયાવાન બનાવે છે એ ખૂબ મોટો ઇમ્પેક્ટ પાડી શકે છે સોસાયટીમાં.
3: સાચી વાત છે, એક નાની સ્માઇલ કોઈના જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. તો હસતા રહો ને સાંભળતા રહો
4: 90.4 FM રેડિયો પાલનપુર.

0: The beauty of local language.
1: Na na na na na na na na na na na na na na na na na na na na na.
0: Oh wow, kitli mast dhun che. A koi song che?
1: Re na. A to mara dadi ma gata. Ane khabar che? A sambhlina athva gungunaine mane hamesha mara gam ni yaad aave che.
0: Oh wow. Local language yaar e apna culture ni atma saman che. Shu kevu taru?
1: 100% આપણી સંસ્કૃતિને જાળવવા માટે આ પ્રાદેશિક ભાષાઓનો ખૂબ મોટો હાથ છે. આપણને અલગ રીતે વિચારતા, આપણા રીતિરિવાજોને સાચવવા માટે આ ભાષાની અતિશય જરૂર છે.
0: એટલે આ આપણી જે ભાષા છે, આ વર્ડ્સ, જે શબ્દો છે, એ ઇન્ફ્લુઅન્સ કરે છે આપણને કે આપણે કેવી રીતે વસ્તુઓને જોઈએ છીએ અને શીખીએ છીએ કદાચ.
1: 100% જેમ કે ગુજરાતી, તો ગુજરાતી ભાષામાં એટલા બધા શબ્દો છે એ એક એક એક્સપ્રેશનને સમજવા માટે, એક એક ભાવને સમજવા માટે. અને સામે, અરે આ સામે ઇંગ્લિશમાં જોઈએ ને તો ગણીએ વેઢા ભાઈ પૂરા ના થાય એટલા શબ્દો હશે.
0: ધેટ્સ બ્યુટિફુલ. આપણે બધાને એન્કરેજ કરવા જોઈએ કે આપણી લોકલ ભાષાને શીખે અને એને એપ્રિશિએટ કરે.
1: 100% પ્રાદેશિક ભાષાઓ શીખવા માટે આપણે લોકોને એન્કરેજ કરવા જ જોઈએ. લોકોને વિશ્વાસ જગાવવો પડશે કે આ ભાષાઓનું મહત્વ કેટલું છે.
0: હા, અને આપણે એની ઉપર રેડિયોનો શો પણ બનાવી શકીએ ને કે અલગ અલગ ભાષાઓને આપણી લોકલ ભાષામાં કેવી રીતે લોકો પ્રયોજે છે.
1: કદાચ આપણે એવો શોની અંદર આપણે એ એડ કરી શકીએ કે આપણા વિસ્તારમાં કેટલા પ્રકારની પ્રાદેશિક ભાષાઓ બોલાય છે,
0: રાઈટ, અને
1: કેવા કેવા શબ્દો પ્રયોગો થાય છે,
0: રાઈટ. અને આપણે આ શોનું નામ આપીશું તારી ને મારી આપણી ભાષા. શું કહેવું? તો બસ, તમે પણ તમારી લોકલ લેંગ્વેજને આપો પ્રાધાન્ય. સાંભળતા રહો.

0: યાર કેટલી થાકેલી લાગું છું, એવું લાગે છે કે જાણે વર્ષોથી ઊંઘી જ નથી.
1: રાતે તારા ગણતી હતી કશું? પણ એક વાત કહું, ઊંઘની ગુણવત્તા વધારે જરૂરી છે. કેટલા કલાક ઊંઘીએ એ નહીં. હા,
0: તું તો એક ઊંઘનો સાયન્ટિસ્ટ હોય ને એવું લાગે છે.
1: અરે પણ આ ટોપિક ખૂબ મસ્ત મજાનો છે. અને એક ફિલોસોફર એવું કહ્યું છે કે જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણું મગજ પ્રોસેસ કરે.
0: સો આ સપના જોવા એ આપણી માનસિક સાફ સફાઈ છે એવું કેવા માંગે છે તું?
1: કહી શકાય. આપણે ઊંઘીએ ત્યારે આપણા મગજની અંદર મજબૂત મેમરી એટલે મજબૂત યાદ શક્તિ વધારે થાય. બીજું, આપણા જે ઇમોશનો હોય, આપણી જે લાગણીઓ હોય, એનું રેગ્યુલેશન થાય. અને સૌથી અગત્યની વાત, જો તમે કલાકાર છો તો તમારી ક્રિએટિવિટી, તમારી સર્જનાત્મકતા વધશે. પણ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે, જ્યારે તમે ઓછું ઊંઘ્યા હશો, જ્યારે તમારી ઊંઘ બગડી હશે, ત્યારે તમે વસ્તુ ભૂલી જશો, તમને મજા નહીં આવે અને પ્રોડક્ટિવિટી પણ તમારી ખૂબ ઓછી થઈ જશે.
0: એટલે ઇરિટેશન નહીં, નો વન્ડર કે હું સવાર સવારમાં કેમ આટલી ગુસ્સામાં હોઉં છું.
1: એક્ઝેક્ટલી. તો સૌથી પહેલા તું એક કામ કર કે તારી સ્લીપને હાઇજીન કર. હાઇજીન એટલે મસ્ત બનાવ, મસ્ત ઊંઘવાનું, તમારી ઊંઘ માટે મસ્ત મજાનું શેડ્યુલ બનાવવાનું. અને પછી હા, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઊંઘતા પહેલા બને ત્યાં સુધી મોબાઈલ કે કોઈ બી સ્ક્રીન અવોઇડ કરવી.
0: કદાચ હું લવેન્ડર ઓઇલ યુઝ કરી શકું, અથવા પેલા સુગંધીદાર કેન્ડલ્સ આવે છે ને એ પણ યુઝ થાય છે આજકાલ, ઊંઘવામાં મદદરૂપ થાય છે.
1: સાઉન્ડ્સ લાઈક અ પ્લાન, ઊંઘવાનો પ્લાન લાગી રહ્યો છે. હા, હું તો હાલ એવું ઇમેજિન કરી રહ્યો છું કે મસ્ત મજાની આરામમાં પડેલી રંગલી, ખુશી મિજાજથી અને હસતી હસાવતી રંગલી.
0: રાઈટ, યુ આર રાઈટ, તું એકદમ ઊંઘનો એકદમ સાચો જાણકાર. હા વગી, ચાલ હવે મને હેરાન કરતો નહીં, મારો ટાઈમ થયો છે થોડું ઊંઘવાનો. તો બસ આવી પાવરફુલ એક નેપ તમે પણ લઈ લો, પરંતુ પાછા જોડાઈ જજો રેડિયો પાલનપુર સાથે, કેમ કે અમે તમને અહીંયા જ મળીશું. મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: નિસાંભળતા રહો
1: રેડિયો પાલનપુર
0: 90.4 FM.

0: ભાઈ, તે મારું ચાર્જર જોયું છે ફોનનું? મને લેટ થાય છે, 10 મિનિટમાં કામ માટે નીકળવું છે.
1: લી, આટલી ગાંધી કેમ થાય છે? અને જોઈ લે, તારી યુઝ્યુઅલ સ્પોટ્સ ઉપર ક્યાંય બી પડ્યું હશે, ટીવીની બાજુમાં, ટેબલની ઉપર, સરખી રીતે જો મળી જશે. અને જોતી હોય એ વખતે હું તને એક મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાત કહેવા માંગુ છું.
0: ઇન્ટરેસ્ટિંગ? અરે મને લેટ થાય છે યાર.
1: અરે તું સમયને લઈને ખૂબ ભયભીત લાગે. આપણે સમયને ક્યારેક ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. અરે આ તો ખૂબ મસ્ત રિસોર્સ છે, પ્રેશિયસ વસ્તુ.
0: હા, તો સાચો છે, પણ હાલ મારે લેક્ચરની જરૂર નથી, મારા મોબાઈલની ચાર્જરની જરૂર છે.
1: ધીરજ દીદી, ધીરજ. તને ખબર છે એન્શિયન્ટ ઇજિપ્શિયનની અંદર સમયને એ લોકોએ 10 ભાગની અંદર વહેંચેલો. હા, અને દરેક પાર્ટ ઇન્ડિવિડ્યુઅલી એક ઈશ્વરને પ્રતીત કરતું હતું. અને એ લોકો પંચ્યુઆલિટીને, સમય સૂચકતાને ધાર્મિક રીતે માનતા હોય છે.
0: વાવ, ફેસિનેટિંગ. પણ હવે આપણે પાછા વર્તમાનમાં આવી જઈએ.
1: જો એ જો, પાછળ જો, પેલા ફોટાની બાજુમાં ત્યાં તારું ચાર્જર પડ્યું છે, જોયું? થોડીક ધીરજ સાથે આપણને એક વસ્તુ શીખવા બી મળી, અને તારું ચાર્જર બી. સમય આપણા સાથે જ હોય છે, ખાલી આપણે એને કેવી રીતે ઉપયોગ કરવું એ આપણા ઉપર છે.
0: હા, તું લાઈફ સેવર છે યાર. અને પાછો ચાલતી ઇતિહાસની ચોપડી. અને હું તો સાચી ભૂલી ગઈ હતી કે આજે મારું પ્રેઝન્ટેશન એ ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક પર છે. પરફેક્ટ ટાઈમિંગ. હા,
1: સી, જોયું ને, ટાઈમ એ હંમેશા ચાલતું અને આપણા સાથે જ હોય છે. હવે જા, ફટાફટ દોડ અને તારું પ્રેઝન્ટેશન પટાવ. બાય બાય.
0: તો આજે આપણે શીખ્યા વેલ્યુ ઓફ ટાઈમ. આવી જ રીતે રેડિયો પાલનપુર પર સાંભળતા રહો આવા અવનવા શો, રંગલી સાથે
1: અને રંગલા સાથે.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ખાલી રંગલી કેમ આટલું બધું હસાય? કઈ જોક્સ વાંચી લીધો કે તારક મહેતાનો શો જોઈ લીધો?
1: અરે એનાથી પણ મસ્ત, મને એક જૂની જોક્સની બુક મળી ગઈ અને એમાં તને યાદ છે પેલું પોપટ જે વારંવાર પેલા પેઇન્ટરને ક્રિટિસાઇઝ કરતો હોય છે, યાદ છે તને?
0: અરે હા હા હા, એમાં બધો ડાયલોગ છે ને કે સાચો કલાકાર તો એ કે જેને ક્રિટિક્સની જરૂર નથી, એને ચાંચની જરૂર છે.
1: હા એક્ઝેક્ટલી, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, તને નથી લાગતું?
0: લાગે જ છે ને, એનાથી સ્ટ્રેસ ઓછો થાય, તમારા લાગણીના સંબંધો વધે, અને બીજું કે ઇમ્યુન સિસ્ટમ પણ વધારે છે, અને સૌથી અગત્યની વાત એ જીવનને સરળતાથી જોવાની કેપેસિટી આપે.
1: સો ડીપ. હા, લાફ્ટર એ મેન્ટલ વર્કઆઉટ છે જે આપણે હેલ્ધી પણ રાખે છે અને જમીન પર પણ રાખે છે.
0: 100%. આ રિમાઇન્ડર છે આપણા માટે કે આપણે આપણી જાતને ખૂબ અતિશય સિરિયસલી નહીં લેવાની, કારણ કે હસવાથી તમારું ટેન્શન બી ઓછું થાય અને સંબંધો બી સારા થાય.
1: અને લોકો

0: ચાલુ કરવો જોઈએ, એટલે વીકલી આમ જોક્સ અને થોડું હસવાનું આમ હોવું જ જોઈએ. તને શું લાગે છે?
1: હા, એવી બેઠક થાય તો મજા આવી જાય. અને મને તો એવું લાગે કે જે આપણી સોસાયટીમાં ડાચા ચડાવીને ફરતા હોય ને એવા પડોશીઓને બોલાવીએ, કદાચ એમને વધારે જરૂર છે.
0: હા, ધેટ્સ ધ કોમેડી. આ જ જોઈતું હતું મારે. સો આવા કોમેડીના ડોઝ સાંભળતા રહો રેડિયો પાલનપુર પર, પણ હસતા પણ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો,
1: સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: છે, બહુ મસ્ત ચટાકેદાર સુગંધ આવી રહી છે.
1: અરે આજના દિવસની મારી સ્પેશિયલ ટેકનિક થી બનાવેલી કઢીનો મસાલો, મસ્ત આદુ મરચા લસણ અને એની ઉપર કોથમીર અને એની જોરદાર સુગંધ.
0: વાવ, સ્પાઈસ એ જસ્ટ ફ્લેવર નથી, નહીં એની કંઈક હિસ્ટરી પણ છે, રાઈટ?
1: હા, તને ખબર છે ખાસા એવા ગરમ મસાલાની વર્થ, એની કિંમત એ સોના કરતા પણ વધારે હતી પુરાણા સમયમાં. અરે લોકો એટલું બધું રિસ્ક લઈને આવતા અને એટલું રિસ્ક લેતા મસાલાને ખરીદવા માટે કે ના પૂછો ને વાત.
0: વાવ, લાઈક અ રીઅલ લાઈફ ઇન્ડિયન જોન્સ.
1: હા બસ,
0: બટ આ મસાલા માટે?
1: હા બસ એ જ, આ સ્પાઈસીસ માટે, આ મસાલા માટે. અને આ રહેતા પણ એટલા જ એડવેન્ચરસ. હા, એટલે જ કહેવાય છે ને કે ગરમ મસાલાની હિસ્ટરી ખૂબ જ મોટી છે. તને ખબર છે આપણે જે તજ કહીએ ને, એકવાર એવું બિલીવ કરવામાં આવતું કે આ તજ એ પ્લેગ નામના રોગને મટાડવામાં કામ આવે છે.
0: વાવ, ફેસિનેટિંગ. હા, નો વન્ડર કેમ આપણે આને વિન્ટરમાં બધું પીએ છીએ. એની આઈ થિંક કોઈ સાયકોલોજિકલ ઇફેક્ટ લાગતી હશે.
1: હોઈ શકે. મસાલા એ માત્ર ફ્લેવર તો નથી જ, એની અંદર તમારી ઇમ્યુન સિસ્ટમ વધારવાના ગુણ પણ રહેલા છે. અરે આપણને આપણા ઘરમાં ખબર જ છે કે હળદર, તો હળદર આપણને કેટકેટલી જગ્યાએ કામ આવે છે. મસાલા ઉપરાંત ઘરની અંદર ખાવામાં વપરાતા ઉપરાંત ક્યારેક દાદીમાના નુસ્કાર કફ થયો હોય અને હળદર ખવડાવી દે એટલે બે દિવસમાં તરોતાજા.
0: ઇન્ક્રેડિબલ. મને એવું લાગે છે આપણે સાથે મળીને કુકિંગ શો ચાલુ કરવો છે, રંગલા રંગલીનું રસોડું. શું કેવું તારું?
1: હા, મસ્ત નામ છે.
0: તો આવી ચટાકેદાર મસાલેદાર વાતો સાંભળો રેડિયો પાલનપુર પર. મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: નિસામ હતા રહો.
1: 90.4 FM
0: રેડિયો પાલનપુર.

0: કેટલું બોરિંગ છે યાર, કોઈ કરવા માટે છે જ નહીં.
1: કંટાળો. અરે યાદ કર જ્યારે તું મને કમ્પ્લેન કરતી હતી કે તારા પાસે ખૂબ બધું કામ છે કરવા માટે.
0: પણ યાર હવે મારું મગજ આમ ગળી રહ્યું છે, જાણે કે કઈ એક્ટિવિટી છે નહીં કરવા માટે, કઈ બચ્યું જ નથી.
1: પણ આ કંટાળો છે ને એ આટલો ખરાબ નથી રંગલી. એક ફિલોસોફર એવું કીધેલું છે કે આ કંટાળો એ ક્રિએટિવિટીનું કેટેલિસ્ટ છે.
0: ક્રિએટિવિટી અને પણ કંટાળાથી, લાઈક છતને જોયા કરવું અને આપણને આઈડિયાઓ આવ્યા કરે એવું.
1: એવું નહીં, ખરેખર રીતે આમ કંટાળાની અંદર આપણું મગજ છે ને આજુબાજુની દિશાઓમાં વધારે ફરે, અને અનએક્સપેક્ટેડ, આપણે ધારણા ના કરી હોય એવા કનેક્શન બનાવે. અને તને એ જાણીને ખૂબ મજા આવશે, આ જે માઇક્રોવેવ છે ને એનું સર્જન એવી રીતે જ થયેલું.
0: હા, મજા કરે છે રાઈટ. એ માઇક્રોવેવ એ ઇન્વેન્ટ થયું એ પણ કંટાળાના લીધે ના હોય.
1: સાંભળ, એની એક જોરદાર મજાની સ્ટોરી છે. એક એન્જિનિયર ના ખિસ્સામાં એક ચોકલેટનો બાર પડેલો. હવે એ બાર એનો પીગળવા માંડેલો, અને ત્યારે એને ખબર પડી કે એ જ્યાં ઊભો છે એની બાજુમાં એક્ઝેક્ટ રડાર મશીન છે, અને રડાર મશીનના કારણે જે એના તરંગો ફેંકાય એના કારણે એની ચોકલેટ પીગળી ગઈ. અને ત્યાં જ અચાનક કંટાળામાં ઉભેલા એ એન્જિનિયરને ખબર પડી અને આ ઇન્વેન્શન થઈ ગયું.
0: વાવ, તો કદાચ આ કંટાળો છે ને એ નવી નવી પોસિબિલિટીનું એક માર્ગ છે, શું કહેવું તારું?
1: 100%, એક્ઝેક્ટલી. હવે તું બીજી વાર જ્યારે તને કંટાળાનો અનુભવ થાય ને, તો તારા ફોનને ના જોતી, તારા મગજને એ શાંતિનો અનુભવ કરવા દેજે, અને કદાચ એમાંથી કંઈક જોરદાર એવું મળી જાય કે જે તારી જાતને પણ અચંબિત કરી દે.
0: મેબી મારે કુદરતની વચ્ચે જઈને ચાલવું જોઈએ. હુ નોઝ કે ત્યાં જઈને મને ઇન્સ્પિરેશન મળે અને એક સ્ટ્રાઇક થઈ જાય વીજળીની.
1: થોડું ધ્યાન રાખજો, વધારે ફિલોસોફીમાં ઉતરી ના જતી.
0: તો તમને પણ આવું કઈ કંટાળો આવે છે તો કંટાળતા નહીં, પરંતુ આજુબાજુનો માહોલ ચકાસો, આજુબાજુ જોવો અને કુદરતની વચ્ચે હરો ફરો, ને સાથે સાથે મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: ને સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર
0: 90.4 FM.

0: જોની યાર, બધા કેવા મસ્ત મજાના વેકેશનના ફોટાઓ અપલોડ કરી રહ્યા છે અને મજા કરી રહ્યા છે, અને મને એવું લાગે છે કે એકલી મારા જીવનમાં જ મજા નથી.
1: અરે રંગલી, તું પણ શું, અરે તારી જોડે જેટલી સારી વસ્તુ છે એને તો તું જોતી જ નથી. જે ગ્રેટફુલ થવા જેવી વસ્તુ છે એને તો તું અનુભવ જ નથી કરી રહી.
0: ગ્રેટફુલ શેની માટે? હા, જે કપડાં ધોવાના પડ્યા છે એની માટે?
1: અરે એના માટે નહીં, પણ આ સોશિયલ મીડિયાની બહાર જો, આ સોશિયલ મીડિયાની હાઇપની બહાર આવ. આજે ગ્રેટિટ્યુડ છે ને એ ખુશીનો પાયો છે એમ સમજી લે.
0: અચ્છા, એટલે મારે એ એપ્રિશિએટ કરવું જોઈએ કે મારી પાસે શું છે, ના કે મારે કમ્પેર કરવું જોઈએ કે બીજા પાસે શું છે એ મારા પાસે નથી. એ કમ્પેરિઝન મારે ન કરવી જોઈએ.
1: એક્ઝેક્ટલી, જો તું તારી જાતને બીજા સાથે કમ્પેર નહીં કરે અને તારા જોડે જે વસ્તુઓ છે એને તું અનુભવ કરીશ, તો આપોઆપ તને જીવનમાં મજા આવશે, તને ખુશીનો અનુભવ થશે. અરે નાની નાની એવી વસ્તુમાં તને આનંદ આવશે, જેમ કે સવારની ગરમા ગરમ ચા, સાંજે આથમતો સૂર્ય અને પોતાના મિત્રો સાથે કરવામાં આવતી હસી મજાક, આ બધું જ તને ખૂબ મસ્ત લાગશે.
0: સાચી વાત છે તારી, મારે ગ્રેટફુલ થવું જોઈએ કે મને રહેવા માટે મારી માથા પર છત છે આજે, અને મારી પાસે જમવાનું પણ છે, એ પણ મસ્ત મજાનું, અને સરસ મજાનો ભાઈ છે તારા જેવો, તો ગ્રેટફુલ તો હોવું જોઈએ ને.
1: જોયું, આ ગ્રેટિટ્યુડ છે ને એ કંઈ મોટું કરવા જેવું નથી, નાની નાની બાબતોમાં જ્યારે આપણે સજાગ થઈએ અને દરેક ક્ષણને અનુભવ કરીએ અને એમાંથી જ આપણને ગ્રેટિટ્યુડનો ભાવ આવે. અરે એનાથી બે ત્રણ ફાયદા પણ થયા, સ્ટ્રેસ ઓછો થાય, ઊંઘવાની મજા આવે અને રિલેશનશિપના બોન્ડ તો સુધરે જ.
0: ઓકે, મેબી મારે પણ ગ્રેટિટ્યુડની એક નોંધ પોથી રાખવી જોઈએ, રોજ રાતે આમાં લખવાનું કે આજે હું કઈ કઈ વસ્તુઓ માટે ગ્રેટફુલ છું. શું કહેવું તારું?
1: ફેન્ટાસ્ટિક આઈડિયા છે, મને આ આઈડિયા તારો ખૂબ ગમ્યો. હા, જ્યારે તમે આ આવી નાની નાની વસ્તુને પોઝિટિવિટીથી જ્યારે જુઓ ને, એટલે એની અંદર પોઝિટિવિટી વધારે ઉમેરાય અને એ જ ખુશીનું આ જીવન છે. આ ખુશી છે ને એ સફર હોય, એ જર્ની છે, એનું કોઈ ડેસ્ટિનેશન ના હોય, એટલે એને એન્જોય કરવાની હોય, જેમ મુસાફરી કરતા હોઈએ એ રીતે.
0: સાચી વાત છે, તારો ખૂબ ખૂબ આભાર યાર, તું બહુ સારી રીતે જાણે છે કે મારા મૂડને કેવી રીતે સારો કરી દેવો. મેબી હું આજનો આ મારા જે કપડાં ધોવાના પડ્યા છે ને એનો ફોટો જ મૂકી દઉં, અને એ પણ એક એડવેન્ચર છે, એવી રીતે એને પ્રદર્શન કરું તો એ પણ એક મજા જ થઈ જાય નહીં.
1: આ તારો જુસ્સો ગમ્યો અને તારો કટાક્ષ પણ. હા,
0: તો તમારા જીવનમાં શું નથી એના ઉપર ફોકસ ના કરો, પરંતુ શું છે એની ઉપર ફોકસ કરો. તમે પણ

0: એ ઘણી બધી વાતો માટે ગ્રેટફુલ જરૂરથી હશો. અને આવી જ ગ્રેટફુલ ગ્રેટફુલ વાતો સાંભળવા માટે મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: ને સાંભળતા રહો
1: 90.4 FM
0: રેડિયો પાલનપુર.

0: મેં આ કેક ફરીથી બાળી નાખ્યો. હું કેટલી ખરાબ કૂક છું.
1: અરે આવું થાય, એમાં કઈ તારી જાતને તારે હેરાન ના કરવાની હોય.
0: પરંતુ આ અઠવાડિયામાં ત્રીજી વાર છે. મે બી મારે આ કુકિંગ બધું છોડ દેવું જોઈએ.
1: અરે આટલું જલ્દી ના છોડાય યાર કુકિંગ. રંગલી, તને એક ફિલોસોફરની લાઈન કહું. એણે એમ કહ્યું હતું કે ભૂલોમાંથી આપણે હંમેશા નવી ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ.
0: ભૂલોમાંથી?
1: હા તો.
0: એટલે આ શું, આ બળેલા કેકમાંથી હું કંઈક નવું શીખું? હા, તો કંઈક મેટાફોર જેવું લાગે છે.
1: એક્ઝેક્ટલી. તે જ્યારે આ કેક બાળી, એકવાર તો તેનું ઓવનનું ટેમ્પરેચર કંઈક બદલ્યું હોય, કંઈક એમાં આગું પાછું કરીને એક્સપેરિમેન્ટ કરવાનો ટ્રાય કર્યો, અથવા પછી તારી રેસીપીની અંદર કંઈક બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો કે કયા કારણથી શું ખોટું થઈ રહ્યું છે, અને પછી એની અંદર પ્રયત્ન કરવાનો.
0: સો નિષ્ફળતા એ એક પગથિયું હોઈ શકે મારી સક્સેસનું, એવું કેવા માંગે છે?
1: હા તો. અરે મોટા મોટા શેફની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એમના રસોડાની અંદર એ લોકો એમનો અનુભવ કહે છે કે એમને તો કેટલીય વસ્તુ બાળીને કેટલીય વસ્તુની અંદરથી મસાલા ભૂલી ગયા, પરંતુ હાલ આપણે એમને જોવા જઈએ તો દુનિયાના સર્વશ્રેષ્ઠ કુક છે.
0: વાવ, યુ નો વોટ, હું હવે નહીં છોડું. મને એવું લાગે છે કે એક દિવસ હું પરફેક્ટ કેક બનાવીને જ રહીશ. નેક્સ્ટ ટાઈમ જોજે, એ મારો માસ્ટર પીસ બનશે.
1: અરે હું તો તને પાલનપુરની સૌથી બેસ્ટમાં બેસ્ટ કેક બનાવવા વાળી

0: રંગલી જોઈ રહ્યો છું.
1: તો તમે પણ કોઈ વસ્તુથી ગભરાતા હોય, મૂંઝાતા હોય કે આ વસ્તુ મારાથી નથી થઈ રહી, તો એને છોડી ના દેશો. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, નાનપણથી આપણે જાણતા આવ્યા છીએ. પરંતુ કન્સિસ્ટન્સી છોડવી નહીં. કહેવાય છે કે સફળતા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવા પડે ત્યારે સફળતા મળતી હોય છે, કેમ કે એ એક બારણે આપણી રાહ જોઈને ઊભી છે. તો તમે પણ ગીવ અપ ના કરશો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. પરંતુ આવું બધું સાંભળવા માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો,
0: વ્યસ્ત રહો,
1: ને સાંભળતા રહો
0: 90.4 FM
1: રેડિયો પાલનપુર, રંગલા ને
0: રંગલી સાથે.

0: અરે અરે અરે રંગલી જો જો જો હું કેટલો મસ્ત જગલર છું. અમારા હાથની નારંગી જો તું કેટલી મસ્ત ફરી રહી છે.
1: મસ્ત ફરી રહી છે એવું લાગી રહ્યું છે કે હમણાં પડશે અને આ રસોડાની હાલત ખરાબ કરી દેશે.
0: અરે યાર રંગલી, અરે તારી અંદર છે ને આ રમતિયાળ ઉન્માદ જ નથી. આ બધી નાની નાની વસ્તુથી કઈ ના થાય, કોઈને નુકસાન ના થાય.
1: રમત? તું કઈ નાનો 5 વર્ષનો છોકરો છે?
0: 5 વર્ષનો તો નથી, પણ એક ફિલોસોફરે કહ્યું છે કે તમારે માણસની જેમ જીવવું હોય તો ક્યારેક નાના થવું જોઈએ,

0: અને એ તમારી ક્રિએટિવિટીને વધારે, અને બીજું કે જેટલું પણ ટેન્શન હોય બધું ઓછું કરી નાખે.
1: એટલે કે ગાંઠ પણ કરવું એ આપણી માટે સારું છે.
0: અરે કરી તો જો, અરે પોતાની જાતમાં એક્સપ્લોર થાય, એક્સપેરિમેન્ટ થાય, કંઈક નવું કનેક્ટ થાય. તમારું નાનું બાળક, તમારા અંદરનું બાળક એ બહાર આવતું હોય એવું લાગે, અને એકવાર અનુભવ કરીજો, તને ખૂબ જ મજા આવશે.
1: ઓકે, હવે મને એવું લાગે છે કે મારે પણ કરવું જોઈએ. અને આની માટે મારે તારીખો પણ રાખવી જોઈએ, પ્લે ડેટ્સ ફોર અવર સેલ્ફ.
0: અરે તું યાદ કર, આપણે એકવાર બધું નાનો ટેન્ટ બનાવીને અંદર મૂવી જોયું હતું. કેટલા બધા મૂવી એની અંદર આપણે જોયા હતા, યાદ કર. એ જ આપણી નાની નાની હરકતો, પણ કેટલી મજા આવી હતી.
1: સાઉન્ડ્સ લાઈક અ પ્લાન, આવું કરવું જોઈએ. અને બધાએ, મોટાઓએ પણ પોતાનો એક સમય કાઢીને પ્લે ટાઈમ બનાવવો જોઈએ, પોતાની જાત સાથે થોડું મજાક મસ્તી કરવી જોઈએ.
0: હા, હવે એક મારી વાતનું ધ્યાન રાખીશ. આજે મારાથી નારંગીઓ પડી ગઈ છે ને, એને આપણે બોક્સમાં મૂકી દઈએ સાથે.
1: ઓકે, તો તમે પણ જો તમારા જીવનમાં આવી સિરિયસનેસ ભરીને ચાલી રહ્યા છો ને, તો થોડું રોકાઈ જાઓ, થોડા થંભી જાઓ, અને તમારા બાળપણને, તમારામાં રહેલા એ બાળકને ફરીથી જીવંત કરો, અને રમી લો થોડી નાની અમથી ગેમ્સ, રમતો જે તમને તમારા બાળપણ સાથે ભેટ કરાવી દે. બાકી આપણે તો આપણું ચાલ્યા કરશે રેડિયો પાલનપુર પર, રંગલા અને
0: રંગલી સાથે.
1: તા થઈ

0: પહેલું.
1: આ મને એકદમ ઇવેન્ટફુલ ડે લાગે છે રંગલી. પણ આપણે એક વસ્તુ રિવાઇન્ડ કરી શકીએ, તું કંઈક તારી ફ્રેન્ડ માયા વિશે કંઈક તું વાત કરી રહી હતી.
0: ઓ હા રાઈટ, એને એવું લાગે છે કે હું એને સાંભળતી જ નથી.
1: રંગલી ક્યારે તે એવું નોટિસ કર્યું છે કે આ સાંભળવું એક જોરદાર કળા છે? એક ફિલોસોફરે કહ્યું છે કે લિસનિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં તમે તમારા સ્પીકર સાથે કનેક્ટ થાઓ, એના ઇમોશન સાથે કનેક્ટ થાઓ. એ કંઈ જેવી તેવી વાત નથી.
0: એટલે તો એવું કહેવા માંગે છે કે સાંભળવું એ ફક્ત શબ્દોને સાંભળવા નહીં, પરંતુ એની પાછળના ઇમોશન્સને સમજવા, એવું છે?
1: એક્ઝેક્ટ. તમારે બધા જ ડિસ્ટ્રેક્શન દૂર કરી, તમારો આઈ કોન્ટેક્ટ એના સાથે બનાવી, અને એને ગમતા પ્રશ્નો પૂછી, ત્યારે તમે એને જતાવી શકો કે હા, તમે એને ખરેખર રીતે ઇન્ટરેસ્ટફુલ રીતે સાંભળી રહ્યા છો.
0: ઇટ મેક્સ સેન્સ, સાચી વાત છે તારી. મે બી હું એટલી બધી બિઝી હોઉં છું મારા જ વિચારોમાં કે મારે ક્યારે એને રિસ્પોન્સ આપવો, અને એ જ બહુ ભૂલી જતી હોઉં છું. કદાચ એ જ એને ખોટું લાગતું હશે.
1: હા, એવું થઈ શકે. ક્યારેક આપણે આપણા વિચારોમાં ખોવાઈ ગયા હોઈએ અને આપણને વાત કરતી જાય, તો પછી એને એવું ફીલ થાય કે આપણે એને સરખી રીતે નથી સાંભળતા. પણ જ્યારે તમે એક્ટિવ લિસનિંગ એકદમ ધ્યાનથી સજાગ રીતે સાંભળતા હોવ, ત્યારે આ વસ્તુ એ જગ્યાએ કામ આવશે જ્યાં તમારું રિલેશનશિપ, તમારા સંબંધો વધારે મજબૂત બનશે.
0: વાવ, તારો ખૂબ ખૂબ આભાર. હા, નેક્સ્ટ ટાઈમ હું માયા જોડે વાત કરીશ ને, તો એને ધ્યાનથી સાંભળીશ.
1: અને પછી એનાથી શું ફરક પડે છે ને, તું મને કહેજે. હા,
0: પાક્કું. તો તમારી સાથે કોઈ વાત કરતું હોય ત્યારે તમારા પણ વિચારો આડા અવળા પહોંચી જાય છે? શું તમે એમની સાથે વાતમાં ધ્યાન નથી આપતા? તો એ બધું છોડો, હાલ તમે જેમની સાથે છો, જે તમારી સાથે વાતો કરી રહ્યું છે, જેમ કે અમે લોકો, તો અમારી વાતમાં તમે ધ્યાન આપશો, જેથી અમને ઘણું બધું સારું લાગશે. તો બસ આવી નાની નાની વાતો અમારી સાથે સાંભળતા રહો, એટલે કે રંગલા સાથે,
1: રંગલી સાથે.
0: તા થઈ.

અને તને ખબર છે ત્યાં ઝાડ વચ્ચે બિલાડી ફસાઈ ગઈ. બોલો, બિલાડીનું માથું ફસાઈ ગયું અને એની માટે કેટલા બધા લોકો ભેગા થઈ ગયા. એકદમ ગજબ.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ રાજસ્થાનની સફર પર. પધારો મારે દેશ. વીરત્વ, સ્ત્રી દાક્ષિણ્ય અને લાગણી ભાવનાથી તરબદર રહેતા આ દેશ દ્વારા પડઘાતો આ ધ્વનિ એ ફક્ત આવકાર, નમસ્કાર, વધામણી કે અભિવાદનનો જ ધ્વનિ નથી, પણ એ રાજસ્થાનનું જોમ છે, જુસ્સો છે. એવો દેશ જ્યાં અતિથિનું સ્થાન ભગવાન પછીનું તરત જ છે. મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યાર.

હોતા હૈ, નિચરિતાર્થ કરનારો આ દેશ અને દુશ્મનને પણ પૂરતું માન સન્માન મળે છે એવી આ ધરતી, મુલાકાતીઓને કદી ન જોયા હોય એવી મંત્રમુગ્ધ કરતી, પરુણાગત પ્રદર્શિત કરતી મૂલ્યવાન પરંપરા આજે પણ જાળવી રહ્યું છે. બહાદુરી અને સુરાતનની, ત્યાગ અને બલિદાનની કથાઓ અને દંતકથાઓથી મઢાયેલો આ દેશ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરાઓ, રૂઢિઓ, પ્રાકૃતિક સૌંદર્ય, વન્ય પશુ જીવન અને મૈત્રી ભાવનાઓનો ભંડાર છે. એ વિરોધાભાસનો દેશ જરૂર છે અને સંસ્કાર, પહેરવેશ, સંગીત, રીતભાત, બોલી, ખોરાક અને દેહલાલિત્ય જેવા તેના પ્રત્યેક ક્ષેત્રે અનેક વિવિધતા છે. લોકો, રીત રિવાજો, સંસ્કૃતિ, તેના મનમોહક પ્રાકૃતિક દ્રશ્યો, સોનેરી રેતીના ઢોવાથી તે લીલા છમ જંગલો, ઉત્તુંગ ઉન્નત શિખરોથી તે ફળદ્રુપ મેદાનો, વીર વિખેર ભયાનક બિહામણા ગઢ, કિલ્લાઓ, અદ્ભુત ભવ્ય પ્રસાદો, લાંબી વિશાળ હવેલીઓ, પાવન પવિત્ર મંદિરો, છટાદાર ઉદ્યાનો, મનમધુરા સરોવરો અને દેશી પરદેશી વન્ય પશુ જીવન, આ બધું વૈવિધ્યપૂર્ણ પ્રદાન કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હજુ શરૂઆત કરી છે રાજસ્થાન સફરની. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. 5000 વર્ષનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં પ્રેત વસ્ત્રોથી આચ્છાદિત ઢબુરાયેલો આ દેશ સાચે જ ઇતિહાસ અને સ્થાપત્ય કલાનો ભંડાર છે. એ નિર્વિવાદ વાત છે કે દરેક શહેર ભયાવહ બિહામણા કિલ્લાઓ અને ગઢો તથા ભવ્ય પ્રાસાદો જે તે પ્રદેશના કલેશ, દુઃખ, કષ્ટ, કસોટી, તાવણી ભર્યા

ભૂતકાળના મુખ પહેરેદારો છે. રાજસ્થાન પણ તેનાથી ભરચક ભરેલું છે. રાજ્યમાં ઠેર ઠેર જોવા મળતા પવિત્ર મંદિરો અને ખાલી કબરો, સમાધિઓ એ વાતની સાક્ષી પૂરે છે કે રાજસ્થાનના લોકો દિલમાં ધાર્મિક શ્રદ્ધા અને સદગત આત્માઓ માટે કેટલો ઊંડો આદર છે. રાજસ્થાનના દયાળુ, માયાળુ, પરોપકારી શાસકો, કલા કારીગરીના મહાન ચાહક, સંરક્ષક અને આશ્રયદાતા હતા. રાજસ્થાની હસ્તકલા, તેના રંગ મિશ્રણ, તેની ડિઝાઇન, તેની કલ્પના અને તેની કારીગરી માટે અજોડ છે, સર્વોત્કૃષ્ટ છે. રાજ્ય તેના તાલ અને સુરબદ્ધ લોકનૃત્યો અને ગીત સંગીત માટે ખાસ જાણીતું છે. મનમાં સતત રમ્યા કરતું રણનું સંગીત પણ અતિ લોકપ્રિય બન્યું છે. ઉત્સવના દિવસો ઉમંગ, ઉત્સાહ અને આનંદપ્રદ ભરપૂર જીવનથી છલકાતા હોય છે. આસપાસનું માહોલ તો જાણે પરીઓની વાર્તાઓના જોતા હોઈએ એવો બની જાય છે. રંગબેરંગી ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મનમોહક અલંકારો ધારણ કરે છે, જ્યારે પુરુષો વિવિધ પ્રકારની પાઘડીઓ બાંધે છે. સ્વાદિષ્ટ, રૂચિકર ખાણીપીણી એ બીજું મહત્વનું આકર્ષણ છે. રાજ્યના પરંપરાગત રેસ્ટોરાંમાં પણ સામીસ અને નિરામિસ બંને પ્રકારના રસથાળનું આનંદ માણી શકાય છે. અહીંના દાળ, બાટી અને ચૂરમા એ તો ઘર ઘરનું જાણીતું ભોજન છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ રાજસ્થાનની સફર પર. આપણે આવી ગયા છીએ હવે જયપુર. ગુલાબી શહેર જયપુર કચ્છવાહનું પાટનગર હતું. સવાઈ જયસિંહે 1727માં તેની સ્થાપના કરી અને તેના નામ પરથી આ શહેરને નામ મળ્યું.

જયસિંહના સ્વપ્રદેશમાં તેના સંગીત, તેના શક્તિ, બુદ્ધિ, આવડત અને તેની કલાભિજ્ઞતા, રસજ્ઞતા અને અભિરુચિ દ્રષ્ટિગોચર થાય છે. શહેરની ડિઝાઇનની જવાબદારી એક યુવાન રસજ્ઞ બંગાળી સ્થપતિ વિદ્યાધર ભટ્ટાચાર્યને સોંપવામાં આવી હતી. જયપુર ઘણું કરીને ભારતનું પ્રથમ સુઆયોજિત શહેર છે અને સ્થાપત્યના પ્રાચીન હિન્દુ પ્રબંધ શિલ્પ

ચોરસના આકારમાં તે બંધાયું. 1863માં રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટને સત્કારવા માટે જયપુરને ગુલાબી રંગે રંગી કાઢવામાં આવ્યું હતું અને પછી એ ગુલાબી રંગ શહેરનો એક કાયમી આવશ્યક રંગ બની ગયો. આજે આ શહેર આધુનિકતા અને પરંપરાનું સુંદર હૃદયંગમ સંમિશ્રણ છે. ઉત્તમ ઉત્કૃષ્ટ આયોજન, અનન્ય સ્થાપત્ય અને રંગરંગીન જીવનશૈલી અનુભવી ઘડાયેલા પર્યટકોને પણ આનંદ વિભોર કરી શકે છે. જયપુર ખરીદારી માટે પણ આનંદની જગ્યા છે. અહીં વિવિધ પ્રકારના અતિ ઉત્તમ હસ્તકલાના નમૂના મળી રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ રાજસ્થાનની સફર પર. સિટી પેલેસ કોમ્પ્લેક્સ પુરાણા ગામની વચ્ચે 1729 અને 1732ની વચ્ચે સવાઈ જયસિંહે આ મહેલ બંધાવ્યો. સંકુલની આજુબાજુ એક ઊંચી દિવાલ છે અને આખું સંકુલ અનેક આંગણા, બગીચા અને બીજા મકાનોમાં વહેંચાયેલું છે. રાજપૂત અને મોગલ શૈલીના સ્થાપત્યોમાંનું સુમેળ સધાયો છે. સુંદર ચંદ્રમહેલ વચ્ચોવચ આવેલો છે અને તે જમાનાના શાસક કુટુંબીજનોનું આજે પણ તે નિવાસ સ્થાન છે. બહારના આંગણામાં મુબારક મહેલ, સર્વતોભદ્ર, દિવાનખાના અને પ્રીતમ નિવાસ જેવા સુંદર સ્થાપત્યો છે. આ બધા હવે સંગ્રહ સ્થાનમાં ફેરવાઈ ગયા છે, જેનું નામ છે મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય મ્યુઝિયમ. સિટી પેલેસમાં ખૂબ જ રસપ્રદ પ્રદર્શિત ચીજ હોય તો તે છે બે મોટી ચાંદીની કીટલીઓ, જે ગંગા જળીના

સામે ઓળખાય છે, જે દિવાની ખાસ અને ખાનગી સભાગૃહની બહાર મૂકવામાં આવી છે. સવાઈ માધો સિંહ 1902 તેમની ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન આનો ઉપયોગ કરતા વિશ્વમાં મોટામાં મોટી ચાંદીની વસ્તુ તરીકે આ કિટલીઓને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ જયપુરની સફર પર. ગોવિંદ દેવીજી મંદિર. ચંદ્રમહેલની નજીકમાં આવેલા આ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે. ત્યાંથી આગળ જઈએ તો જંતર મંતર આવે. સિટી પેલેસ સંકુલના પ્રવેશ દ્વારની બહાર ખુલ્લી વેધશાળા આવેલી છે. 1728માં સવાઈ જયસિંહ બીજાએ તે બંધાવી હતી. તેણે બંધાવેલ 5 વેધશાળાઓમાંનું આ એક છે. પહેલી દિલ્હીમાં 1724માં બંધાવી, બીજી જયપુર 1728માં, ત્રીજી ઉજ્જૈન 1734 અને ચોથી વારાણસી 1737માં અને પાંચમી મથુરામાં 1738માં. આગળ છે હવા મહેલ. 1799માં કવિ રાજા સવાઈ પ્રતાપસિંહે રાજકુટુંબની મહિલાઓ આગળથી બંધ દેખાતા આ ઠંડા બંધ કમરામાં બેસીને સવારી જોઈ શકે એટલા માટે

એ આ બંધાવ્યું હતું. આ અષ્ટકોણી મકાનમાં 953 ગોખલા અને લોઢાની જાળીઓવાળી 152 બારીઓ, વળાંકવાળા છાપરા અને અણિયાળા શિખરવાળા ઘુમ્મટ આવેલા છે. સ્વર્ગસુળી અથવા ઈસરબત આ મિનારો સવાઈ ઈશ્વરસિંહે 1749માં મહાન વિજયના સ્મરણમાં બંધાવ્યો હતો. ત્રિપોલિયા બજારની પશ્ચિમે રેખા શોભા પર એનું પ્રભુત્વ છે અને શહેરનું ખૂબ સુંદર દ્રશ્ય ત્યાંથી જોઈ શકાય છે. આગળ આપણે બીજા ઘણા સ્થાપત્યો વિશે જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રામ નિવાસ ઉદ્યાન. અજમેરી દરવાજા પાસે આવેલું આ સુંદર ઉદ્યાન સવાઈ રામસિંહે 1868માં બંધાવ્યું હતું. તે 4 એકરમાં વિસ્તરેલો છે અને તેમાં પ્રાણી સંગ્રહાલય, પક્ષી સદન, રમતનું મેદાન, પ્રદર્શન મેદાન અને કસરત શાળા આવેલા છે. ગવર્મેન્ટ સેન્ટ્રલ મ્યુઝિયમ, આલ્બર્ટ હોલ. ઇન્ડો સેરેસેનિક શૈલીમાં બાંધેલ આ ભવ્ય મકાન લીલાછમ રામ નિવાસ ઉદ્યાનમાં બાંધવામાં આવ્યું છે. એની ડિઝાઇન સર સ્વિન્ટન જેકોબી કરી હતી. એનું અનાવરણ પ્રિન્સ આલ્બર્ટે

1863માં કર્યું હતું. સામાજિક સંગ્રહાલય તરીકે તેને 1887માં ખુલ્લું મૂકવામાં આવ્યું અને હવે એ રાજસ્થાન સરકારના સંગ્રહાલય તરીકે કામ કરે છે. રવિન્દ્ર મહેલ આ પણ રામ નિવાસ ઉદ્યાનમાં આવેલું છે. સાંજે સાંજે અહીં રાજસ્થાનની નૃત્ય સંગીત અને નાટકો ભજવાય છે. એમાં એક નાની આર્ટ ગેલેરી પણ છે જેમાં જાણીતા આધુનિક કારીગરોની કલાકૃતિઓ અને રાજસ્થાનની શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આગળ આપણે બીજા સ્થાપત્યો વિશે પણ જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ડોલ્સ મ્યુઝિયમ પોલીસ માર્ગ પાસે જેએલ નહેરુ માર્ગ પર તે આવેલું છે અને સમગ્ર વિશ્વની દેખાવડી ઢીંગલીઓનો તેમાં સમૃદ્ધ સંગ્રહ છે. બિરલા પ્લેનેટેરિયમ, બિરલા ઓડિટોરિયમ અને સભા સંમેલન કેન્દ્ર, સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલા બિરલા સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરનો આ એક હિસ્સો છે. અહીં કમ્પ્યુટરાઇઝ પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા રજૂ થતા દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમો શૈક્ષણિક અને મનોરંજક મૂલ્ય ધરાવે છે. ત્યાં પારસ્પરિક પ્રતિક્રિયા કરતું સાયન્સ સંગ્રહાલય,

પુસ્તકાલય, કોમ્પ્યુટર સેન્ટર અને માહિતીનું નિર્માણ કરીને તેનો ફેલાવો કરતું કેન્દ્ર પણ છે. ધ સ્ટેટ ઓફ ધ આર્ટ મુખ્ય નગરગૃહ દેશના મોટા નગરગૃહોમાંનું એક છે. તેમાં 1350 બેઠકોની વ્યવસ્થા છે. આગળ છે ગલતાજી. સંત ગાલવાના નામ સાથે સંકળાયેલું આ પ્રાચીન હિન્દુ યાત્રા સ્થાન નીચી ટેકરીઓની વચ્ચે આવેલું છે. આ પવિત્ર સ્થાનમાં અનેક મંદિરો, રામિયાણા અને પવિત્ર કુંડો આવેલા છે. ગલતાજીના દિવાન કૃપારામે બંધાવેલ ભગવાન સૂર્યનું મંદિર ખૂબ મહત્વનું છે. આગળ આપણે જાણીશું બિરલા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર વિશે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. બિરલા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર મોટી ડુંગરીની નીચેના ભાગમાં આવેલું છે. આ ભવ્ય મંદિર સફેદ સંગમરમરના પથ્થરમાંથી સુંદર કોતરકામવાળું ઉત્તમ સ્થાપત્ય છે. ગેન્ટુર નહારગઢ કિલ્લાની તળેટીમાં આવેલા આ શાહી કબ્રસ્તાનમાં સમાધિઓને જયપુરના રાજવંશી કુટુંબીજનોના સ્મારકો આવેલા છે. મહારાણી કી છત્રી આ રાજવંશી

લાઓ માટેનું શમશાન ગૃહ છે. તે રામગઢ ક્રોસિંગની તદ્દન નજીકમાં આવેલું છે. સુંદર નકશીકામવાળી સમાધિઓ અહીં જોવા મળે છે. કનક વૃંદાવન ગાર્ડન કોમ્પ્લેક્સ. આ સુંદર મંદિર, બગીચો, સંકુલ જલમહેલની પાસે જયપુર દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. ઉજાણી વન મહોત્સવ ફરવા માટેનું તે જાણીતું સ્થળ છે. ઘાટ કી ગુની. આગ્રા રોડ પરની આ સાંકળી નેળ કોતરમાં 18મી અને 19મી સદીમાં બંધાવેલા સુંદર દ્રશ્યમાન બગીચાઓ છે. એમાંના મહત્વના છે સિસોદિયા રાજા ગાર્ડન, મહેલ અને વિદ્યાઘર બગીચા. જળમહેલ. અંબર જવાના રસ્તે માનસાગર સરોવરની વચ્ચે સવાઈ પ્રતાપસિંહે 1799માં આ ઉનાળુ વિશ્રાંતિ ગૃહ તે સમયના રાજાશાહી કુટુંબો માટે બંધાવ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં આપણે હજુ ઘણું જાણવાનું છે, તો જોડાયેલા રહેશો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા

આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રંગીલા પાલનપુરની સાથે રંગીલું રાજસ્થાન, જ્યાં સરહદના સીમાડાઓ પણ એક થઈ જાય છે એવી સોનેરી માટીના આ પાલનપુર અને રાજસ્થાનની સીમાઓ પર એ બંને રાજ્યો વચ્ચેના જે આપણા પડોશી મિત્રો અહીંયા આવે છે અને આપણી સાથે જોડાઈ અને હળીમળીને આપણા સામાજિક કાર્યોથી લઈ અને આર્થિક કામોમાં જોડાઈ જાય છે. આવા મિત્રો જ્યારે પરદેશની જેમ પોતાના વતનમાં પાછા ફરવાના હોય એ પહેલાં જ્યારે આપણી પાસે હોય ત્યારે એમના મનોરંજનમાં એમના દિલને ડોલાવવા માટે પણ આપણે રેડિયો પાલનપુર પર પ્રસ્તુત કરીશું આમ જ રંગીલા રાજસ્થાનના ગીતો અને લોકગીતોને. રાજસ્થાન એટલે ગુજરાતીઓ માટે ફરવાનું સૌથી પહેલું પસંદગીનું સ્થળ. ત્યાં જઈએ ને એટલે આપણને પધારો સા કહેવાના એ ચહેરા અને એ આદર ભાવથી આપણે એટલા બધા મગ્ન થઈ જતા હોઈએ છીએ કે આપણને રાજસ્થાનની એ સૂકી માટી પણ સોનાની ધૂળ સમાન લાગતી હોય છે. ત્યાંનો પહેરવેશ અને ત્યાંના એ મીઠા પકવાન આપણને હંમેશા લોભાવતા હોય છે અને એટલે જ તેમનું આપણને આવકારવાનું આ ગીત આપણા હૃદયમાં પણ પહોંચી ઉઠે છે, આપણા હૃદયને પણ મોહી લે છે. તો આવો સાંભળીએ આ મનમોહક ગીત કે જે આપણને

મીઠો સ્વાદ કરે છે રાજસ્થાનની મુલાકાત લેવાનું. ચાલો તૈયાર થઈ જાઓ તો સાંભળવા માટે અને રાજસ્થાનની એક આછેરી ઝલક લેવા માટે 90.4 FM ની સાથે.

શ્રાવણ નો ઝરમર વરસાદ હોય અને 91.4 FM નો સાથ હોય અને રંગીલા રાજસ્થાનના ગીતોની મહેક ચાલી રહી હોય ત્યારે એ બિંદણી પોતાના પતિ કે જે પરદેશ ગયો છે કમાવા માટે તેની યાદમાં શ્રાવણ સાથે શ્રાવણના ઝરમર વરસાદની સાથે એની યાદોને વાગોળતી હોય. આવા સમયની અંદર અહીં રહેલા આપણા રાજસ્થાની મિત્રોના દિલને પણ ડોલાવવા માટે રેડિયો બાલનપુર લઈને આવે છે આ કાર્યક્રમ. ગીતોની રસ્તાની સાથે રાજસ્થાનની માટીની મહેક પણ આ કાર્યક્રમમાં એ હંમેશા તમને મળતી રહેશે. 90.4 FM રેડિયો પાલનપુર પર આ લોકરચના

ગુલાબી નગર અને પથ્થરોના જડ અચેતન મકાનો સિવાય આપણને સોનેરી માટી જ્યાં જોવા મળે છે એ રાજસ્થાનમાં પણ હૈયાઓ તો આપણી જેમ ધડકતા હોય છે. જ્યારે ત્યાંનો યુવા વર્ગ ત્યાંનું યુવાધન એ કમાવા માટે દૂર જાય એટલે ત્યાંની એ બિંદણીઓને એમના પતિની એમના પ્રિયતમની યાદ હંમેશા સતાવતી હોય છે. અને એ વખતે એમની સાથે જ્યારે માત્ર કોઈ બીજું નહીં પણ પક્ષીઓનો કલરવ હોય છે, એ પાણીના બેડલા લઈ અને કૂવા સુધી કે મીઠી વાવડી સુધી જતી હોય ત્યારે એમની પાસે એ પક્ષીઓનો કલરવ જ તેમની વાતોને સાંભળવા માટે તૈયાર હોય છે. બસ આવી જ કોયલ સાથે મીઠડી ભરી વાતો કરતી એ રાજસ્થાની નારનું આ લોકગીત સાંભળીશું અને આપણા હૈયાને પણ રાજસ્થાની રંગ આપીશું. 90.4 FM પર રેડિયો પાલનપુર પર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં ધોરણ 12 સાયન્સ ફેડમાં ખૂબ સારી સફળતા મેળવી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર એવી દીકરી રિયા નિકેશ ચંદ્ર બારોટને મળીએ. કેમ છે રિયા?
2: મજામાં.
1: રિયા, ધોરણ 12 સુધીના અભ્યાસકાળ દરમિયાન અનેક સ્કૂલોમાં અભ્યાસ કરીને છેલ્લે શ્રીરામ વિદ્યાલયમાં નામ રોશન કર્યું અને આ સ્કૂલના અંદર અભ્યાસ કર્યો, તો કેટલી બધી સ્કૂલો બદલી આજ સુધીમાં?
2: મેં આજ સુધી કુલ 6 સ્કૂલોમાંથી અભ્યાસ કર્યો છે. સૌથી પહેલા હું શ્રીસ્થલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધપુર હતી, એના પછી કાણોદર પ્રાથમિક શાળા નંબર 4, ત્યાંથી સંતન્ના સાય સ્કૂલ ડીસા, એના પછી હું આદર્શ પ્રાથમિક શાળામાં હતી ત્યાં આગળ 4, 5, 6, 7, ત્યાં આગળ હું બહુ સારી રીતે ભણી છું. એના પછી રાજીબા કન્યા વિદ્યાલય 8, 9, 10 અને 11, 12 શ્રીરામ વિદ્યાલય. મેં શ્રીથી સ્ટાર્ટ

0: કર્યું અને શ્રી પર પતાવ્યું.
1: શું વાત છે, એટલે શ્રી સુધી પહોંચી અને શ્રી સુધી અત્યારે આવી ગઈ. સરસ. બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ હરોળમાં આવી ત્યારે તને કેવી ફિલિંગ થઈ?
0: મને બહુ જ ખુશી થાય છે, જો કે કદી વિચાર્યું નહોતું, કારણ કે મારો પહેલેથી ફોકસ મેઇન નીટ ઉપર જ હતો. મારે 12માં 87.69% આવ્યા છે અને મારી પીઆર રેન્ક 99.75 છે.
1: સાયન્સના અભ્યાસ બાદ હવે 12th પછી શું કરવાનું પ્લાનિંગ છે?
0: 12th પછી હાલ તો મારે નીટની તૈયારી ચાલુ છે અને એના પછી હું MBBS માં એડમિશન લઈશ, સારી કોલેજમાં ડોક્ટર બનીશ અને બહુ સારી સમાજની સેવા કરીશ.
1: સરસ. અત્યારે અભ્યાસ દરમિયાન જે તે વાત કરી એ પ્રમાણે જયારે 12th અને 10th જયારે તૈયારી થતી હતી તો દિવસની કેટલા કલાકની મહેનત હતી?
0: આમ નોર્મલી તો હું કલાક ગણતી નથી, પણ જે વખતે સ્કૂલો ચાલુ હતી અમારી વખત સ્કૂલ ટાઈમ ઉપરાંત હું 6 કલાક તો હું મિનિમમ વાંચતી, અને ખાલી મારો ઊંઘવાનો ટાઈમ ફિક્સ હતો કે 7 થી 6 કલાકની હું ઊંઘ લેતી અને બાકીનો જે ટાઈમ હોય એમાં વાંચતી, અને કોઈક વખત એવું થાય કે હવે થોડી થાક લાગ્યો છે ને હોય તો થોડું ફ્રેશ થઈ.
1: જયારે સાયન્સમાં સ્ટુડન્ટ હોય છે ત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંનેની જે માનસિકતા હોય છે એવી ઘણી વાર બનતી હોય છે કે એ સાયન્સમાં છે, તો એવું પરિવારમાં બનતું?
0: ના.
1: પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો એજ્યુકેશન બાબતે?
0: મને મારા પરિવારનો ફૂલ સપોર્ટ રહ્યો છે, કારણ કે મને પહેલેથી કદી પ્રેશર નથી આવ્યું ઘરનું કે તું વાંચવા બેસ ને આમ કર, ઉલટાનું મને રિલેક્સ કરી જાય. હું બહુ વાંચતી હોઉં તો મમ્મી કે બસ બેટા આવે થોડા રિલેક્સ થઈ જાઓ, રેડી આવે કે ચલો મસ્તી કરીએ, થોડી વાતો કરીએ આમ તેમ, તો એ રીતે બહુ સપોર્ટ રહ્યો છે. અને મારા મમ્મી ડેડીએ મને બહુ જ સારી રીતે ભણાવી છે, શીખવાડ્યું છે બહુ બધું, અને મને ખાસ તો મને જે સ્કૂલમાં જે ટેક્સ્ટ બુકની અંદર આવે છે એના ઉપરાંત મને બહુ જ બધી વસ્તુ એવી છે કે જે મને શીખવા મળી છે, અને હું એ બદલ મમ્મી ડેડીને બહુ જ થેન્ક યુ કહીશ.
1: અત્યાર સુધીના 12th અભ્યાસકાળ દરમિયાન ઘણા બધા ટીચર્સને એના કારણે તને મોટિવેશન મળ્યું છે, તો એવા ટીચર્સો માટે શું?
0: મારા ટીચર્સ તો એ વસ્તુ છે કે એમનાથી હું બહુ જ બધું શીખી છું, કારણ કે હું 6 સ્કૂલોમાંથી ભણી છું, તો સ્વાભાવિક વસ્તુ છે કે મારી પાસે બહુ બધા શિક્ષકો હતા, તો મેં દરેકની અંદરથી અલગ અલગ વસ્તુઓ દરેક શિક્ષક પાસેથી મેં નવી નવી વસ્તુઓ શીખી છે. અને એટલું સારું હતું કે મને જેટલા શિક્ષકો મળ્યા છે દરેક જણ મને હંમેશા શીખવાડવા માટે તૈયાર હતું. એ લોકો મને મારી વાતોને સમજતા, મને સમજતા, મને શીખવાડતા કે ના બેટા આમ નહીં, તું આમ કર, આ સારું છે તારી માટે. તો એ રીતે હું એ લોકોની બહુ જ ઋણી છું. અને અમારે આદર્શમાં એક મેડમ હતા ઉષા દીદી, તો ઉષા દીદીએ મને ખાસ કરીને એમને મને મૌલિકતાથી લખતા શીખવાડ્યું, એમના લીધે હું નિબંધો લખતી થઈ હતી, તો હું એ વખતે નિબંધો પણ ખાસા લખતી.
1: અભ્યાસની સિવાય તને શેમાં રસ છે?
0: અભ્યાસ સિવાય એમ તો મને બહુ જ બધી બાબતોમાં રસ છે, એટલી બધી કે મને પોતે નથી ખબર, પણ મને મેઇન રસ તો મને ડાન્સ કરવાનો અને પછી ટ્રેકિંગ કરવાનો અને સૌથી વધારે કાર્ટુન્સ જોવાનો અને એમાં ડોરેમોન.
1: સરસ. અત્યાર સુધીમાં અભ્યાસકાળ દરમિયાન કોઈ એવા અચીવ્સ કરીને એવોર્ડ્સ કે એવું કંઈ મળ્યું હોય?
0: મેં બહુ જ એવોર્ડ લીધેલા છે, એટલે ઇનામો તો એટલા છે ને કે ગણ્યા ગાંઠે આ ગણવા લાયક નથી રહ્યા. બહુ જ બધા ઇનામો મળ્યા છે મને. 10મામાં ચાંદીનો સિક્કો મળેલો છે, પછી હું ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય હું 2 વખત એમાં હું બોલેલી છું અને દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે, તો એ વખતે પણ મારી સારી એવી અચીવમેન્ટ રહી હતી. એના ઉપરાંત જે જમશેદજી ટાટા છે એમનું એક વખતે એન્વાયરમેન્ટને લગતો એક આવ્યો હતો જેની ઉપર આપણે એસે લખીને મોકલવાનું હોય, તેમાં પણ મારો 5મો રેન્ક આવ્યો હતો. એના ઉપરાંત જીકે IQનો ટેસ્ટ હતો, એમાં મારે 96 GK હતો આવ્યો.
1: જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો?
0: બસ બધા બહુ જ ખુશ હતા, હું પણ ખુશ હતી કે ચલો આમ તો અનએક્સપેક્ટેડ જ કહેવાય કે ગુજરાત આ બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓમાં પ્રથમ, તો બહુ ખુશ હતા બધા.
1: પહેલા શું વિચાર્યું જયારે રિઝલ્ટ આવ્યું એના પહેલા કે કેટલા સુધી ટકા આવશે?
0: રિઝલ્ટ આવ્યા એના પહેલા મેં 80-85 તો વિચાર્યા હતા, કારણ કે મહેનત તો એ પ્રમાણે હતી જ, કારણ કે આપણે કરતા હોઈએ તો આવવા તો જોઈએ, પણ આવું નતું વિચાર્યું કે કદી દીકરીઓમાં પણ ફર્સ્ટ આવશે.
1: અત્યારે આપણી વચ્ચે રિયાના મમ્મી રેખાબેન પણ છે. રેખાબેન, રિયાના આ ખૂબ સારા અચીવમેન્ટ બાબતે આપની કેવી લાગણી રહી છે?
2: મારી રિયા તો ખરેખર રિયા જ છે, એમ હું એ ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી, પણ રિયા મારી એટલી રમતો રમતો ભણી શકે અમને એવું ક્યારે લાગ્યું નથી કે સાયન્સની સ્ટુડન્ટ છે, એવો કોઈ આવો જ ઘરમાં પેદા નથી કરવા દીધું. અને છેલ્લા 5 વર્ષથી અમે બંને જણા એટલો બધો છોકરાઓ પાછળ અમે ભોગ આપ્યો છે કે મેં અમારા મોજ શોખ બધું છોડી દીધું છે. ઘરમાં ટીવી બંધ, મોબાઈલ નહીં. મારો બાબો હાલ MBBSમાં MS યુનિવર્સિટીમાં ગવર્મેન્ટમાં ભણે છે, એ પણ શ્રીરાયમાં 1st નંબરમાં હતું. એટલે બહુ ગૌરવ અનુભવું છું, ભગવાન મને ગોડ ગિફ્ટ ખૂબ સરસ મને સંતાનો આપ્યા છે, હું ગૌરવ અનુભવું છું. એમ મારી રિયા તો ખરેખર મારા પરિવારનું ગૌરવ છે, અને પપ્પાની તો એટલી લાડકી છે, એના પપ્પા ક્લાસ 1 ઓફિસર છે જે અઠવાડિયે જ ઘરે આવે છે, પણ એ આવે ત્યારે હું જે રિયાના ચહેરા ઉપર જે ખુશી જોઉં છું એનાથી મને અનહદ આનંદ થાય છે કે મારી દીકરી કેટલો એના પપ્પાને પ્રેમ કરે છે. એમ રોજે સ્કૂલથી આવે 6:30 હું એની ડીશ કમ્પ્લીટ તૈયાર રાખું પીરસીને, એમ પણ એ શનિવારે ઓલરેડી

માણસ વગેરેના પપ્પા સાથે જ જમે એમ, કેટલો એમનો નાતો છે એમ. અને એને મેં દીકરાની જેમ જ મોટી કરી છે એમ. અને એટલી એ વાલી છે ઘરમાં, મારી રિયા તો ખરેખર છ જ રિયા એમ. પણ એ ઉપરાંત મારી 5 નણંદો છે. કોઈ એમને પૂછે કે કેટલી નણંદો, તો 5 નણંદો એવો ભાવ વ્યક્ત કરે. પણ એ 5 નણંદો મને ક્યારે ભારે નથી પડી કે મારી સાસુજી કે જે મારા માતા સમાન છે, એમને એટલો સરસ ઉછેર કર્યો છે છોકરીઓનો. કે સૌથી મારા મોટા નણંદ છે રમાબેન, એ 7 પાસ, બહુ જ હોશિયાર, પણ ઘરની પરિસ્થિતિના હિસાબે ભણી ના શક્યા. પણ હાલ તમે છોકરાને એન્જિનિયર બનાવો, એનું ઓફિસ ઇન્ટરવ્યુ થાય, એનું પ્લેસમેન્ટ થાય, એને જોબ મળે. આજે મારી નણંદ 7 પાસ, મહિનાનો 1,00,000 રૂપિયા કમાય છે, એન્જિનિયરિંગ સ્પેર પાર્ટ બનાવે છે. મારી નણંદ પોતે જ બનાવે, કારખાનું છે એમને પોતાનું, એને જોઈન્ટ કરવાના, કલર કામ કરવાનું. બેંગ્લોર જેવા હાઈ સિટી જે હબ ગણાય એન્જિનિયરિંગ, એ વેપારીઓ સાથે ડીલ કરવાનું, માલ મોકલાવવાનું, એ મારી નણંદ પોતે કરે છે. આજે છોકરા પાસે તમે 15-20 લાખ ખર્ચો, તારે છોકરો તમારો 30,000 કમાય એન્જિનિયર બની. આજે મારી નણંદ 7 પાસ, એમની બેબી, એમની એક જ ભાણી છે, એમને એમની દીકરાની જેમ મોટી કરી છે. એ ભાણી કોમ્પ્યુટર એન્જિનિયર બેંગ્લોરમાં જોબ કરે છે. આજે હું એટલું ગૌરવ અનુભવું છું. એવું નથી કે ડોક્ટર બનના છોકરી કે એન્જિનિયર તો જે પૈસા કમાવાની જિંદગી સફળ, એ વાત જ ખોટી છે એમ. તમે છોકરીનું ઘડતર એવું કરો, એને એવી કેળવણી આપો કે તમારી દીકરી ક્યાંય દુનિયામાં પાછી ના પડે એમ. કે પથ્થરના પાટું મારીને પૈસો પેદા કરે. આજે હું મારી સાસુને વંદ નમન કરું છું કે ખરેખર મારી 5-5 નણંદો એટલી ટેલેન્ટેડ છે ને, 10 સુધી જ ભણેલા છે બધા. મારી સેકન્ડ નણંદ છે ગીતાબેન, એમને શૂન્યમાંથી સર્જન કરશે, એમને એમ્બ્રોઈડરી, ભરત ગૂંથણ, કારણ કે પરિસ્થિતિ અનુસાર ભણી ના શક્યા પૈસાના હિસાબે. પણ આજે એમને આલિશાન ગાડી, બંગલો, ઘરમાં નોકર ચાકર. પછી મારી ત્રીજા નંબરના સમાજ કલ્યાણ ઓફિસર છે, એ ભાભી માં બનીને આદર્શ બન્યા છે. કે એમને એમના દિયરોને એવા સારા ભણાયા ગણાયા, સારી ગવર્મેન્ટ જોબ અપાવી, આખું ફેમિલી આખું સરસ કરી દીધું એમને એમ. એ ભાભીને પણ ભાભી માં બનીને બહુ આમ ગૌરવ મને થાય છે કે મને આવી ભગવાને નણંદો આપી છે એમ. મારા ચોથા નંબરના નણંદ છે દયાબેન છે, એ આખી કંપની ચલાવતા હતા, કેપેસિટર બનાવવાના. અને આખી કંપનીઓ એટલા બધા પૈસા પણ પીપળામાં ભરતા, જેમ પીપળામાં ઘઉં ભરે એમ પૈસા ભરતા. પછી મારા 5મા નંબર નણંદ, એ પણ ખૂબ જ સારા, એમને પણ સાસરી સારી મળી, વેલસેટ નોકરીયા સરકારી, એમને પણ જોબ છોડી દીધી. તો આજે હું મારી સાસુમાની પ્રેરણાથી જ હું એમ એક આદર્શ માં બનવા માંગુ છું. કે દીકરીના શિક્ષણ સાથે એવી કેળવણી આપજો કે ક્યારેય દીકરી તમારી જિંદગીમાં એવું ફિલિંગ ના કરે કે હું હોશિયારી છું, હું લાચાર છું, કે હું આશ્રિત છું. ક્યારે એને ભારરૂપ ના બનાવતા દીકરીને, દીકરીને એવું ઘડતર કરજો કે કોકનો સહારો બને. આજે મારી રિયા મારી સાસુમાની ઘરપણની લાકડી છે. મારી બા એમ કહી કે મારી રિયા મારી લાકડી, તમે તો નોકરી જતો રહો, મારી રિયા મારી લાકડી. ખરેખર મારી રિયા ભણવામાં નથી બેન, પણ એ દરેક બાબત એટલી હોશિયાર છે કે મને ગૌરવ થાય છે. આજે મારી સાસુ બીમાર છે છેલ્લા 4 મહિનાથી. મમ્મી ડેડી તમે રજાઓ ના મૂકશો, હું મારા રીડિંગ વેકેશન હું બાને સાચવીશ, ટાઈમસર બાને દવા આપી, એમના ચા નાસ્તો આપો, બા તમને શું થાય છે રાત્રે વાંચતા વાંચતા, બા તાર ઉઠવું છે, બા તને ગરમી લાગે છે. આજે મારી બાનો હું રોજે એક જ વાક્ય કહું, બા તમે કેટલો નસીબદાર છો, એક દીકરીનો બાપ સુખેથી નથી સૂઈ શકતો. 5 દીકરીની માએ આખો દિવસ એસીમાં શાંતિથી ઊંઘવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, ફર્સ્ટ ક્લાસ ચા મળે, ડાઇનિંગ ટેબલ ભોજન મળે, એથી વિશેષ તો માને શું સુખ જોઈએ. તો દરેક દુનિયાની દરેક માને એક જ સૂચના આપું છું કે વિનંતી કરું છું કે તમારી દીકરીને એવું ઘડતર કરજો કે તમે ગૌરવથી સમાજમાં ફરી શકો, કહી શકો કે આ મારી દીકરી છે. દીકરીના દીકરા સમાન માનીને એટલું બધું ઘડતર કરજો. એનો પૈસો ઓછો હશે તો ચાલશે, પણ એને કેળવણી એવી કરજો કે ગમે તેવી પરિસ્થિતિમાં તમારી દીકરી પાછી ના પડે. હું મારી રિયાના એટલો બધો ગૌરવ હું શબ્દોમાં વ્યક્ત નથી કરતી, પણ મારું એક સપનું છે કે મારા બંને છોકરાઓ, મારો મિત, મારી રિયા એવા સારા ડોક્ટર. મને મારું જે વતન છે મહેસાણા જિલ્લાનું સાંથલ ગામ, આજે મારી રિયા મારા પરિવારમાં, સાસરી પક્ષમાં, પીર પક્ષમાં મારી રિયા ફર્સ્ટ નંબર છે બધી રીતે એમ. એટલી ડાહી, સંસ્કારી, ભણવામાં એટલી હોશિયાર. પણ મારી એક એવી ખ્વાહિશ છે કે મારા બંને છોકરાઓ મહિનામાં એકાદ દિવસ મારા વતનમાં જઈને ગરીબ જે જરૂરિયાતવાળા લોકોની ફ્રીમાં સેવા કરી એમ. એક મારું સપનું છે કે મારો મિત મારી રિયા એ આ મારું સપનું પૂરું કરી એમ. મારો જે મિત છે ને, તો ત્રીજા ધોરણમાં એક ચિત્ર દોર્યું હતું કે ડોક્ટર મિત, તો એના ક્લાસ ટીચર ઘરે ચિત્ર આપવા માટે હતા કે બેન તમારા મિતને ડોક્ટર બનવું છે. આજે ચિત્ર મેં સાચવી રાખ્યું છે કે જ્યારે મારો મિત ડોક્ટર બને, હું એના કેબિનમાં એ જ ચિત્ર ચોંટાડીશ કે એનું સપનું સાકાર થયું. તો દરેક દુનિયાની 10-11-12 નો સવાલ નથી, એવું નથી કે ડોક્ટર એન્જિનિયર બને, પણ એટલું તો કમસે કમ છોકરી પાસે એટલો તો ભોગ મા બાપ તમે આપજો જ કે તમારી દીકરી જીવનમાં ક્યાંય પાછી ના પડે, એને એવું ક્યારે ફિલિંગ ના થવા દેતા કે તમારી દીકરી હોશિયારી છે, કોઈની આશ્રિત છે, કે હું લાચાર છું. ના, સબલા નારી થઈને બતાવવાનું બેટા, ક્યાંય જિંદગીમાં પાછું નહીં.

0: દાદાનું, અને આ બધી જ પ્રેરણા મને મારા સાસુમાંથી મળી છે. હું મારા એ સાસુમાનો લાખ લાખ કોટી કોટી વંદન કરું છું કે એમનું જોઈને તો હું ઘણું બધું શીખી છું કે દીકરીનો બાપ ધનવાન ગણાશે. આજથી 5 વર્ષ પછી દીકરીનો બાપ જ ધનવાન ગણાશે. દીકરા તો છે જ, પણ આ દીકરાની જે લાલસા ને, દીકરી બહુ મહાન છે કે દીકરી તમારી દોડતી આવશે. કે ભગવાન ક્યાંય ના પહોંચે, એને માનું સર્જન કર્યું. ઘેર ઘેર તો ભગવાન જઈ નથી શકતો. એક માનું સર્જન, મા જ એક એવી વસ્તુ છે કે જે દરેક ને સમજી શકે. દરેક અવગુણો છોકરાના ભૂલી જાય, દરેક ભૂલો જતી કરીને છોકરાને સારું જ કે બેટા આમ કરો તેમ કરો તેમ. આજે મારી રિયા ભણસ, અમને જરાય થાક નથી લાગી. એક અમારું સપનું છે કે મારી રિયા ડોક્ટર બનશે. એક ખુશી સંદર્ભ તો તમારું લક્ષ્ય એટલું બધું ઊંચું રાખજો કે તમને ક્યારે થાક ના લાગે. અમે 5 વર્ષથી બંને જણા અમારા મોજ શોક બધા છોડી દીધા છે કે 5 વર્ષમાં આપણી જિંદગી આપણે જીવવાની જ છે ને. એક 10-11-12-13 વર્ષ તમે છોકરાને સાચવી લો, સમય સાચવો, એ સમય તમને આખી જિંદગી સાચવશે. અને હું મારા બાન રોજ બાદ મેં કેટલો નસીબ કે બેટા બહુ કષ્ટ વેઠીને બહુ દુઃખ વેઠીને છોકરીઓને કેળવી છે, તો હવે તો ગળપણમાં તો સુખ મળે જ. તો દરેક માને એક મારી વિનંતી છે કે જો સારું ગળપણ જીવવું હોય તો છોકરીઓને ખૂબ જ કેપેબલ બનાવજો. ક્યારે કોઈની આશ્રિત ના બનાવતા. જયારે આજે મારી 5 નણદો મારા માટે પ્રેરણારૂપ બની છે, મને કરે ક્યારે નણદ પણ દાખ્યું જ નથી એમ. મારી સાસુના સંસ્કાર જ એવા છે કે બેટા બહુ નોર્મલ રહેવાનું, જિંદગીમાં ક્યાંય પાછું નહીં પડવાનું, બને આત્મનિર્ભર બનવાનું, પરાવલંબી ક્યારેય નહીં બનવાનું, સ્વાભિમાન રાખવાનું, આત્માથી રહેવાનું એમ. મારી બા અત્યારે બહુ મહેનત કરી છે, આજે એટલો સુખી છે કે મારા મિસ્ટર ક્લાસ ઓફિસર મારા જે પણ સારી એવી પોસ્ટ ઉપર હતા રિટાયર થઈ ગયા, એ પણ વેલ સેટ છે. હેપી ફેમિલી, મારું કુટુંબ છે ને યુનાઇટેડ છે, મારું ઘર સ્વર્ગ જેવું છે એમ. કે અમે એટલે થાક્યા નથી એમ, કે અમે પોઝિટિવ થિંકિંગ રાખ્યું છે ઘરમાં. અને અમે 5 વર્ષથી એક માહોલ જાળવો, પણ એક અઘરી વસ્તુ છે ને કે સતત 5 વર્ષ સુધી બંને બાળકો ડોક્ટર બનાવે, એટલે મા બાપે ભોગ તો આપવો જ પડે છે. એટલે એ માહોલ જાળવવો ઘણો અઘરો છે. કે ગમે તેવી પરિસ્થિતિમાં ફિટનેસ જાળવવી એ બહુ અઘરી વસ્તુ છે. પણ હું મા તરીકે હું બહુ સારું ફિલિંગ કરું છું. મને એમ એટલું ગૌરવ થાય કે મારી રિયા કેટલી હોશિયાર છે. કોઈ એમ કે રિયા તમારી બેબી, તો રિયાથી મારી ઓળખાણ થાય છે એમ. ને હું તો દરેક મા બાપને એટલી વિનંતી કરું છું કે પ્રેશર બાળક ના આપતા, માહોલ એવો ઉભો કરજો કે બાળક પોતે જ ભણે. કે દરેક મા બાપ જેના બાળકો 10-11-12 હોય તો પોતાના મોજ શોખ છોડી દેજો. અને તમારા બાળક માટે બસ કમસે કમ આટલું તો કરજો કે તમારું સપનું પૂરું થાય અને બાળકની લાઈફ એકદમ સિક્યોર થઈ જાય, કે બાળક ક્યાંય અટકે નહીં એમ. અને એનું એવું પ્લેટફોર્મ બાળકને પૂરું પાડજો તમે કે આખી જિંદગી એની ગાડી સરળ પાટા ઉપર જ ચાલે, ક્યાંય ઉતરી ના જાય. બસ એટલું જ કેવું છે મને મારા રિયા માટે. મને બહુ ગૌરવ છે, મારી રિયા તો એટલી વાલી છે ને, એવી આશા રાખું ભગવાન બસ આ એમ કેમ બધું સાચવી રાખે એમ. મારી રિયા જેવી છે ને એવી ને એવી સંસ્કારી રહે, અને અમારા કુટુંબનું, અમારા ઘરનું, અમારા ખાનદાનનું નામ રોશન કરે, અમારા ગામનું નામ રોશન.
1: રિયાના પપ્પા આપણી વચ્ચે નિકેશભાઈ છે. કેમ છો નિકેશભાઈ?
2: બસ મજામાં બેન.
1: એક એવી સફળ દીકરીના પિતા છો, અને જેમ રેખાબેને વાત કરી કે સફળ પરિવાર પણ છે, અને એક વટવૃક્ષ સમાન આપના મમ્મી છે, અને એમણે આ સરસ મજાનું ખેડાણ કર્યું છે. તો એક દીકરીના પિતા તરીકે આપ કેવી લાગણી અનુભવો છો?
2: ખૂબ જ ખુશ છું. મારી દીકરી જે છે એના ઘરમાં અમે લાડનો ઘૂઘરો કહીએ છીએ. ખરેખર હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું મારી બેબી માટે, અને બનાસકાંઠા જિલ્લાની દીકરીઓમાં પ્રથમ આવી જાય તો ખૂબ જ સારી લાગણી.
1: આપે એવા સમાજને મેસેજ આપવો છે કે જે લોકો ઘરમાં દીકરી જન્મે એટલે એમને જાણે એમ કે સાપનો બારો છે, તો આપની બધાની વાતો સાંભળીને આ એક ઇન્ટરવ્યુ એવું હશે કે દીકરી પ્રત્યેની જે લાગણી છે એ ખરેખર એ લોકોના હૃદય સુધી પહોંચશે. તો એવા સમાજને આપ શું મેસેજ આપશો?
2: બેન, ખરેખર તો આપણો સમાજ હજુ દીકરીઓના સાપનો ભારો સમજે છે, એ ખૂબ દુઃખની વાત છે. ખરેખર એ સમાજને એવો મેસેજ હું આપીશ કે દીકરી તો દીકરી દરેક જણને હોવી જ જોઈએ. જે લોકો જો ને દીકરી નથી ને એ લોકો કમ નસીબ માણસ. આજે મારી દીકરી છે ને તો આમ મને દીકરો બી છે મારે અને દીકરી છે, પણ જે દીકરી જોડે મારી જે લાગણી છે ને, મને દીકરા જોડે લાગણી ખરી, પણ જે વ્યક્ત દીકરી કરે છે ને એટલું એ નહીં કરતો, પણ દીકરી તો દીકરી જ છે. હવે એ સમાજ માટે તો એમ કેવું કે ભાઈ દીકરીને ઉછેર જે મેં રિયાનો એ રીતે કર્યો છે ને, કે નાનપણમાં રિયા નાની હતી ને તો મેં કદી એને એવું નહીં કીધું કે બેટા તમે સુઈ જાઓ બાવો આવી જશે. કદી એને કોઈ બીક નહીં, ક્યારેક તો ગરુડી આવશે કે તને કૂતરું આવી જશે, કે એને કદી કોઈથી બીવા આજ બી એ કોઈનાથી ડરે નહીં. તો દીકરીઓને એટલી કેપેબલ બનાવવી જોઈએ, અને સમાજમાં ખરેખર બસ એ મેસેજ આપું છું કે ભાઈ દીકરીઓને
1: ખૂબ સારી રીતે આગળ વધારવી જોઈએ. થેન્ક યુ. તારા જેવા ઘણા સ્ટુડન્ટો અત્યારે 12th ની તૈયારી

0: કરી રહ્યા છે, તો એવા સ્ટુડન્ટો માટે તું શું કહીશ કે એમને કેટલા કયા પ્રકારની મહેનત કરવી જોઈએ અને કેવી રીતે પરિણામ મેળવવું જોઈએ?
1: હું જે હાલ નીટની તૈયારી કરે છે એમને ખાલી એટલું જ કહીશ કે રીડિંગ અવર એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે મેઇન વસ્તુ છે એ કોન્સિક્વન્સી છે. આપણે કેટલા કલાક વાંચીએ એના કરતાં કેવું વાંચીએ એ બહુ મહેનત બહુ આમ વધારે. આપણે ધારો કે કોઈ એક વસ્તુ છે આપણે 7 કલાક રોજનું વાંચીએ છીએ, પણ જો એટલું જ આપણે કોઈ બીજા દિવસે 4 કલાકમાં વાંચીએ તો એ 4 કલાક વાંચવું બેટર છે. બાકીના ટાઈમ રિલેક્સ થાવ, થોડા ફ્રેશ થાવ, તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને ટાઈમ લિમિટ, કારણ કે નીટ વસ્તુ એ ટાઈમ લિમિટની છે, તો કંઈ પણ વસ્તુ કરો તો એ ટાઈમ લિમિટ લઈને કરો. કારણ કે ટાઈમ લિમિટ લઈશું તો શું ફાયદો શું થશે કે આપણે વાંચતા વાંચતા કંઈ આડાવડા વિચારો નહીં આવે, કારણ કે આપણને એવું ખબર હોય કે ના હવે આટલા ટાઈમમાં આપણે પતાવી દેવું જોઈએ. અને આ બધી વસ્તુઓ મને મારા શ્રીરામ વિદ્યાલયના સરોએ શીખવાડી છે, કારણ કે એ લોકો ઘણી બધી વાર મોસ્ટ ઓફલી અમને એવું જ શીખવાડતા હોય છે, અને બધા સરોને હું ખૂબ ખૂબ આભાર જ માનીશ.
0: તો આ હતી આપણી વચ્ચે રિયા નિકેશ ચંદ્ર બારોટ, જેણે બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. એને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ.
2: ચીડિયા અંગનામે ફિર આ જારી અંગનામે.
3: તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં.

0: ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત હોસ્ટ. અને આજે આપણે ફરીથી મળ્યા છીએ ડોલર વહુ નવલકથાને આગળ વધારવા માટે. આ નવલકથા જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથામાં વિદેશમાં ભારતીયોને જે પ્રકારના જીવનની કેલચા છે તેની વાત છે, ત્યાં પડતી મુશ્કેલીઓ અને સુખાકારી બંનેની વાત, ત્યાં વસતા અને અહીંથી જતા લોકો મુલાકાત પર કે પછી વસવાટ માટે આ બધાના જીવનમાં આવતા પ્રસંગોને બહુ જ બારીકાઈથી વર્ણવ્યા છે. આપણી સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, સારા અને નરસા, ઘણા બધા પાસાઓને વણી લીધા છે અને એટલે જ આ નવલકથા આપ સૌને ખૂબ જ સુંદરતાથી સાંભળવામાં મજા આપી રહી છે. અને એટલે હું આ કથાને સંપૂર્ણપણે, એટલે કે એના દરેકે દરેક પાસાને તમારા સુધી વ્યવસ્થિત રીતે અને અત્યારની પરિસ્થિતિને અનુરૂપ પહોંચાડવાનો પ્રયાસ કરું છું. આપણે છેલ્લે વાત કરી હતી કે નીલાબા જ્યાં પહોંચ્યા છે ત્યાં તેમને લેવા આવનાર વત્સલા વિશેની વાત હતી. વત્સલા જે તેમને મૂકી ગઈ તે વિશે તે વધુ જાણવા માગતા હતા અને આ માટે તેમણે પદ્માને સવાલ પણ કર્યો હતો. પદ્માએ કહ્યું હતું કે તે કોઈના ઘરે જતી નથી અને મારા માટે એ થોડા ઘણા અંશે સોફ્ટ કોર્નર ધરાવે છે, એટલે અહીંયા આવે છે. એના જીવનમાં શું થયું, એને અહીંયા આવીને ભણતર પ્રાપ્ત કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એ વિશેની વાત આપણે ગત એપિસોડમાં જાણી હતી. પણ એના પરિવારનો પ્રશ્ન ત્યાંથી આપણે અટક્યા હતા. તો આવો આપણે માણીશું વિરામ બાદ નીલાબાને વત્સલા વિશેની શું માહિતી મળી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબા, પદ્માને પૂછે છે કે વત્સલાને કેટલા બાળકો છે. જવાબ આપે છે પદ્મા કે તેને એક જ દીકરો છે જેનું નામ અશોક, પરંતુ એના જીવનમાં જે થયું ને તે દુઃખદાયક છે. કેમ, શું થયું? અહીં વાતે વાતે લોકો ડાયવોર્સ લઈ લે છે. મને લાગે છે કે તેના પતિએ છૂટાછેડા આપ્યા હશે કે પછી તેણે જ આપ્યા. આ સવાલ નીલાબાએ સાહજિક ભાવે પૂછ્યો પદ્માને. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર, અને જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના ના બા, એવું તો કશું નથી. તમને કદાચ ગેરસમજ થઈ છે, એવું બધા ઘરોમાં નથી થતું. રુદ્રેશ ખૂબ જ સજ્જન માણસ છે અને પતિ પત્નીમાં ખૂબ સુમેળ પણ છે. બંને જણાએ ધન તેમજ તેમના નામના પણ અહીંયા આગળ મેળવી લીધા છે. તેમની પાસે એક નહીં, ચાર ચાર મહેલ જેવા ઘરો પણ છે. તેમને ઘેર ચાર ગાડીઓ છે અને મોટું બેંક બેલેન્સ પણ. તો પછી પ્રશ્ન શું છે ભલા? નીલાબાએ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, આ પ્રશ્ન અશોકને કારણે છે. જ્યારે એ નાનો હતો ત્યારે મોટે ભાગે નોકરોના હાથે જ ઉછરેલો છે. પોતાની કારકિર્દીને હાનિ આવે એટલે નોકરી છોડવાની વાત વત્સલાને પસંદ ન હતી, અને એવી વાતમાં જ વાસ્તવમાં તો બીજું બાળક થઈ શકે એ સંભાવના પણ તેણે ભૂલાવી દીધી. કારણ કે તેને પરિણામે ફરીથી પ્રશ્નો ઊભા થાય કે બાળકની સંભાળ કોણ લેશે. આમ અશોક એકલો જ મોટો થયો. મા અને બાપ સતત ટૂર પર રહેતા ઘરમાં નાના નાની કે દાદા દાદી પણ નહીં, અને ન કોઈ કાકા કે ફોઈ કે પિતરાઈ અથવા માસિયાઈ ભાઈ બહેન. આને પરિણામે અશોક સાવ એકલ સૂરો બની ગયો. તેને કુટુંબ સાથે મજબૂતીથી જોડતો કોઈ સંબંધ રહ્યો જ નહીં, બંધાયો જ નહીં, અને 16મે વર્ષે તે ઘર છોડીને ભાગી ગયો. પછી શું થયું માણીશું આપણે અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અશોક ઘર છોડીને ભાગી ગયો. તેને મા બાપ સાથે ઝઘડો થયો? નીલાબાએ એકદમ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, ઝઘડો ક્યાંથી ન થાય. તેના મિત્રો ખરાબ નીકળ્યા. એ વ્યસની બની ગયો. જાત જાતના લોકોના સંપર્કમાં એ આવ્યો હતો. ઇટાલિયન, સ્પેનિશ, કોલંબિયન વગેરે લોકો જુદી જુદી ભાષાઓ બોલતા અને વિવિધ સંસ્કૃતિના મૂલ્યો રાખતા. આ બધાનું પરિણામ ખરાબ આવ્યું. તે મૂંઝાઈ ગયો હશે. એનું વ્યસન વધુ તીવ્ર થતું ગયું. જો ઘરમાં વડીલો હોય તો છોકરાને સાચા મૂલ્યો શીખવા મળે, તે વિના તેઓ ભટકી જ જાય. તારી વાત એ તો બહુ

થયા. પદ્માએ વાતને આગળ ચલાવી. પહેલા તો પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે અશોકને વ્યસન વળગ્યું છે. પણ પછી જ્યારે અશોક ઘરમાં ચોરીઓ કરવા માંડી તે સમયે તેમને સંશય ઊભો થયો. એના પર નજર રાખવા વત્સલાએ રજા લીધી અને તેના પછી એક વાર તેને પકડી પાડ્યો. એ સમયે તેણે ખૂબ મોટો ઝઘડો કર્યો. તેને ખરેખર થોડો ઠપકારવો જોઈતો હતો, નીલાબાએ જવાબ આપ્યો. પદ્મા કહ્યું, પણ અહીં તમે છોકરાને કંઈ મારી ન શકો. જો બાળકને માતા કે પિતા તમાચો પણ મારે તો તે પોલીસ પાસે જઈને ફરિયાદ કરી શકે છે, અને એટલે જ અહીંયા અમેરિકાની સંસ્કૃતિ આવી જ છે. અને તમે તેમની સામે, એટલે કે આ બાળકો સામે, કંઈ પણ દમનગીરી ન કરી શકો, નહીં તો તે ચાઇલ્ડ અબ્યુઝનો કેસ કરી શકે છે. ખેર, આવી રીતે પોતાનો એકનો એક દીકરો ઘર છોડીને જતો રહ્યો તેથી વત્સલાને ખૂબ જ ઊંડું દુઃખ થયું છે. અને એ માતાની જે પણ વ્યથાને લાગણીઓ છે તે વિશે શું વિચાર કરી જુઓ. ત્યાં સુધી હું વિરામ લઈ લઉં છું. વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કહ્યું કે કોણ મોટી ઉંમરના લોકો ભારતથી અહીં આવવા અને રહેવા રાજી હોય છે ભલા? તમે જ કહો, શું તમે અહીં કાયમી ધોરણે રહેવા તૈયાર થશો? શરત હારું જો તમે તૈયાર થાવ ને તો એ વાત જ બધાને લાગુ પડે છે ને. ભારત મૂકીને અહીં વસવાનો વિચાર જ તેમને ગમતો નથી. તે લોકો પોતાની બીજી વહુને વધારે પ્રેમ કરવા લાગે છે અને પોતાની દીકરીની જેમ ચાહે છે. હવે જો આ અમેરિકન વહુને પોતાની નોકરી કરવી હોય તો તેનું બાળક શું કરે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કદાચ જો વત્સલા પોતે જ ઘરે રહે તો આમ ન બને, હે ને? નીલાબાએ હોંકારો દીધો. બદમા બોલી ઉઠી, એવું પણ નથી બા, વત્સલાની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આપણા દેશમાં માતા પિતા કેવળ પોતાની દીકરીના લગ્નનો વિચાર વધુ કરતા હોય છે, તેની મહત્વાકાંક્ષા કે ઈચ્છાઓનો વિચાર નથી કરતા. આપણા સમાજમાં પરિસ્થિતિ એવી નથી કે જ્યાં કોઈ દીકરી આવી આ દબાણોની સામે વિદ્રોહ કરે. જો વત્સલા અહીં જન્મી હોત તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણી શકી હોત, થોડો સમય કામ કર્યું હોત ને પછી લગ્ન કર્યા હોત. સંતાનના જન્મ પછી નોકરી તેણે પહેલાં થોડા વર્ષો માટે મૂકી દીધી હોત અને પાછળથી ફરીથી નોકરીમાં જોડાઈ હોત. પણ આ વત્સલા અસુરક્ષિત ભાવનાઓથી ઘેરાયેલી હતી, અમેરિકાની કામકાજની વ્યવસ્થાને પૂરી સમજી શકી ન હતી, અને તેથી તેણે ભૂલો કરી અને છેવટે પરિણામ કરુણ આવ્યું અને તેનાથી તેઓ ત્રસ્ત થઈ ગયા છે. જીવનમાં આવા વળાંકો આવે ત્યારે એ ભૂલને સુધારવા કરતાં સમયની સાથે થોપવું જરૂરી છે. માણીશું વિરામ બાદ આગળનો ઘટનાક્રમ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જો વત્સલાના અથવા તો રુદ્રેશના માતા પિતા ઘરમાં રહ્યા હોત તો કદાચ આમ ન બન્યું હોત, નીલાબા બોલી ઉઠ્યા. પદ્માએ

પદ્મા જાણે નીલાબાને આ દેશના રિવાજો, મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ આપી રહી હતી. એમાં સારી વાતો પણ હતી અને ખરાબ વાતો પણ હતી. તેમાં દુઃખો પણ હતા અને આનંદ પણ હતો. તેની સાથે વાત કરવામાં નીલાબાને જાણે કોઈ સહેલી સાથે વાત થતી હોય ને એવું લાગ્યું. જે અમેરિકાની કેટકેટલી વાતો તેમને સમજાવતી હતી, કેટકેટલી માહિતી આપી રહી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પદ્મા, એક વાત પૂછું છું, ખરાબ ન લગાડતી હોને? તું મને કહે કે તારે શા માટે ભારત પાછા આવવું નથી? ના બા, પૂછો તેમાં કંઈ વાંધો ન હોય. સાચું કહું તો આ પ્રશ્ન મેં પણ મારા હૃદયને ઘણી વાર કર્યો જ છે. હું મારા પોતાના દેશમાં પાછી ફરવા શા માટે રાજી થતી નથી? મૂળ વાત એ છે કે મારા સાસરિયા સાથે મારે બનતું નથી. ધાર્મિક પવિત્રતાના નામે મારા સાસુ મારું જીવન ખારું કરી મૂકે છે. રાજીવ તેમનો એકનો એક દીકરો છે. જો અમે પાછા ફરીએ તો અમારે તેમની સાથે જ રહેવું પડે. અમારી જ્ઞાતિ ઘણી ઊંચી છે બા, અમારાથી બીજા કોઈના ઘરનું પાણી પણ પીવાય નહીં. એટલું ઓછું હોય તેમ હું જ્યારે રજસ્વલા હોઉં તો દર મહિને 4 દિવસ મારે એક ખૂણામાં છેટા બેસવાનો નિયમ પણ પાળવાનો. તેઓ મારી પાસે આ બધું જ કરાવે. વળી બીજા સગાઓ પણ આટલા જ ચુસ્ત અને રૂઢિવાદી છે. એ ઘર મારું નથી રહેતું, એ જાણે એક હોટલ બની જાય છે. આ વાત એ અહીં પદ્માએ રજૂ કરી. નીલાબાના પ્રતિભાવ શું હશે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નિશ્વાસ નાખતા પદ્માએ આગળ સમજાવ્યું, મારી માતા એ કોલેજમાં આચાર્ય હતા. તેમણે અમને બહુ ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. મારી એક બહેન ઇંગ્લેન્ડમાં છે, જે ડૉક્ટર છે. તેણે પંજાબી સાથે લગ્ન કર્યા છે. મારો મોટો ભાઈ દિલ્હીમાં જઈને વસ્યો છે અને ત્યાં એક તમિળ છોકરીને પરણ્યો છે. આ બધામાં મારી માતાએ કદી પણ કંઈ વાંધો લીધો નથી. આવી બધી પુરાણી પ્રથાઓમાં અમારું કુટુંબ વિશ્વાસ રાખતું નથી. આવા કુટુંબમાંથી આવતી હું, તમે જ કહો, આટલા રૂઢિચુસ્ત સાસુ સાથે કઈ રીતે રહી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારા સાસુ કદી અહીં નથી આવ્યા? નીલાબાએ પદ્માને પૂછ્યું. પદ્મા જવાબ આપે છે, મને જ્યારે વિકાસ આવવાનો હતો ને ત્યારે અમે તેમને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમને માટે વિમાનની ટિકિટ ખરીદવાની તૈયારી પણ બતાવી હતી. તમે વિચારી શકો છો કે તેમાં તેમને શું વાંધો હતો? અહીં આવવા માટે તેમણે કહ્યું કે જ્યારે 7 સમુદ્રો પાર કરવા પડે તેમ હોય તો નવી જગ્યાનું શુદ્ધિકરણ ગૌમૂત્ર અને ગંગાજળથી કરવું. શું આ ચીજો લાવવાની પરવાનગી વિમાનયાત્રામાં તેમને મળશે? એ વખતે રાજીવ સમજી શક્યા કે અહીં તેમને બોલાવવા તે અશક્ય બાબત હતી. આ નાની મોટી વાતો ઉપર વિચાર કરવાથી નીલાબાના મન પરના ઓછાયા ધીમે ધીમે દૂર થવા લાગ્યા. અમેરિકામાં રહેતા ભારતીયો કેવા કેવા જટિલ પ્રશ્નોનો સામનો કરે છે તે વિશે તેમના મનમાં થોડો થોડો પ્રકાશ હવે પડવા લાગ્યો હતો. દરેકને જુદી જુદી સમસ્યાઓ હતી અને તેમણે

પોતાની રીતે જ તેનો ઉકેલ પણ લાવવાનો હતો. અને આ જ બધા મુદ્દાઓ ઉપર આપણે સમજવું જોઈએ કે વિદેશ ગમન એ માત્ર આનંદ એટલું જ નથી આપતું, પણ સાથે સાથે પ્રશ્નો અને સમસ્યા પણ લાવે છે. માણીશું વિરામ બાદ અનુસંધાન. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અહીં તું કેટલો વખત રહીશ?
1: જેટલો સમય શક્ય હશે ને બા, ત્યાં સુધી. અમે હવે પાછા ન જઈ શકીએ. અમારે અહીં જ જીવન વિતાવવાનું છે. જ્યારે બાળકો મોટા થશે ત્યારે તેઓ આ દેશના રિવાજો માનશે. તમારા નિશ્ચિત કરેલા નિયમો જો તેઓ તોડે તો તેઓ વિદ્રોહી નથી બની જતા, હો ને? એનો અર્થ તો એમ જ થાય કે પંખીના નાના બચ્ચાઓને હવે પાંખ આવી છે, જે મજબૂત બની છે, અને તેઓ હવે ઉડવા માટે તૈયાર છે, પોતાનું આકાશ શોધે છે. અહીં એવા કેટલાય કુટુંબો છે જેમાં માતા પિતા સમૃદ્ધ હોય પણ છોકરાઓ મામૂલી નોકરી કરતા હોય. તેઓ જુદા ઘરમાં રહેવા જાય છે અને ત્યાં જ અભ્યાસ પણ કરે. આપણા દેશમાં થાય છે એવું અહીંયા નથી. પોતાના મા બાપની સંપત્તિમાં તેઓ ભાગ માગતા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં.

સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. એ વાત શું સાચી છે? તો પછી જ્યારે માતા પિતા ગરડા થાય ત્યારે? નીલાબા એકદમ આશ્ચર્યચકિત થઈ અને આ પ્રશ્ન પદ્માને પૂછે છે. પદ્મા જવાબ આપે છે, કોઈ ઓલ્ડ પીપલ્સ હોમમાં તેઓ ચાલ્યા જાય અને બીજા ઘરડા લોકો સાથે શેષ જીવન વિતાવે. આમ તો માતા પિતા પોતાની સંપત્તિને કોઈ સમાજ સેવાની સંસ્થામાં દાન જ આપે છે, જેમ કે અંધજનો માટેની કે પછી બીજા માટેની વગેરે વગેરે. એક ઘૂંટડો ગળવાની ચેષ્ટા કરતા નીલાબાને મીનાક્ષી યાદ આવી. તેમને જ્યારે સ્તનમાં ગાંઠ થઈ હતી ત્યારે એક દીકરીની જેમ મીનાક્ષીએ તેઓનું ધ્યાન રાખ્યું હતું અને પોતાનો પ્રવાસ પણ તેણે માટે જ તેણે રદ કર્યો હતો. આ બધી સ્મૃતિઓ આજે સાથી તેમના મનમાં ધીમો પ્રવેશ કરી રહી હતી. આ સવાલ હતો. વૃદ્ધાશ્રમની વાત તો તેમને મીનાક્ષીની કાળજી અને પ્રેમથી ભરેલા ઘરમાં જોજનો દૂર લાગતી હતી. એ રાત્રે પદ્માને દુખાવો શરૂ થયો અને હજી ડોક્ટરે આપેલી તારીખને તો અઠવાડિયાની વાર હતી, પણ હવે પ્રસૂતિ નજીક આવી પહોંચી છે તેના માટેના બધા જ ચિહ્નો વર્તાતા હતા. નીલાબા ઉઠ્યા અને ત્યાં સુધીમાં પદ્માએ પોતાનો થેલો તૈયાર કરી લીધો. નીલાબાએ પૂછ્યું, હું પેક કરી આપું? ના ના બા, મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને જ ખબર છે. દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી લીધી અને ત્યાંથી નીકળ્યા. હવે શું થશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા ઉઠ્યા અને પૂછ્યું કે હું તને બધી વસ્તુઓ પેક કરી આપું પદ્મા? પદ્મા કહે છે કે ના ના બા, મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને બધી જ ખબર છે, અને દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી અને લઈ લીધી. પદ્મા, કોઈ બહેનપણીને બોલાવી લે, તને હોસ્પિટલ પહોંચાડે, નીલાબા બોલે છે. અને પદ્મા જવાબ આપે છે, બા, મેં હોસ્પિટલમાં ફોન કર્યો છે અને એમ્બ્યુલન્સ મંગાવી છે, એ હવે આવતી જ હશે. નીલાબા બોલી ઉઠ્યા, પદ્મા, તારી કમરે ગરમ પાણીની થેલી બાંધી આપું, તેનાથી પ્રસૂતિ ઝડપી થશે. ઓહ બા, એવું તો મારે નથી કરવું, હોસ્પિટલ જરા દૂર છે અને જો રસ્તામાં જ બાળક આવી જાય તો? તો શું તારા માટે કોફી કે કાઢો બનાવી દો? ના ના, કંઈ નહીં જોઈએ, ડૉક્ટરે કહ્યું છે કે મારે હમણાં કશું જ લેવું નહીં, ખાવાનું કે પછી પીવાનું. નીલાબાને ખબર ન પડી કે હવે શું કરવું, તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય એવું ન જણાય. પછી શું થયું હશે તે વિશેની વાત કરીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને મોકલી આપવાના છે 9512-96-88 પર, અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ અને ઈમેલ radiopalanpur@gmail.com પર તમારા પ્રતિભાવ તમે રેકોર્ડ કરીને એ ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો અને લખીને ટેક્સ્ટ મેસેજીસથી. આ સિવાય ક્યાંય પણ તમે રેડિયો પાલનપુર તમારા સ્નેહીઓને સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પરની લિંકને મોકલી આપશો, ગૂગલ પર સર્ચ કરવાથી મળી જશે, અને તમે પણ ઇન્ટરનેટના માધ્યમથી ક્યાંયથી પણ અમને સાંભળી શકો છો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર

0: ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલન.